નમસ્કાર શ્રોતા મિત્રો, આપ સાંભળી રહ્યા છો 90.4 FM રેડિયો પાલનપુર. આપનું સ્વાગત છે કોમ્યુનિટી રેડિયો સ્ટેશન ગવર્ન્ડ બાય બનાસકાંઠા ડિસ્ટ્રિક્ટ કેળવણી મંડળ પાલનપુર પર. સવારની સભામાં આપણે ભક્તિ સંગીત, ગુજરાતી ગીતો, આજની વાર્તા અને હેલ્થ ટિપ્સ વિશે માહિતી મેળવીશું. સાથે સાથે શૈક્ષણિક સંકુલો અને જ્ઞાનની વાતો કરીશું. બપોરની સભામાં આપણે મનોરંજનની સાથે સાથે મહિલા પ્રધાન અને બાળકોના મનગમતા કાર્યક્રમો પીરસીશું. સાંજે સભામાં આપણે કૃષિ જગત, યુવા જગત, શહેરની વાતની સાથે યુવા હૈયાઓની વાત કરીશું અને આપનું મનોરંજન 90.4 FM રેડિયો પાલનપુર પર આમ અવિરતપણે ચાલતું રહેશે.

આપ સૌનો દિવસ મંગલમય રહે તેવી શુભેચ્છાઓની સાથે આપણે શરૂઆત કરીએ ભક્તિ સંગીત થી સર્જનહાર ની આરાધના થી. તો સાંભળતા રહો, ખુશ રહો, મસ્ત રહો રેડિયો પાલનપુર ની સાથે 90.4 FM.

પાલનપુર 90.4 મેગાહર્ટ્ઝ પર. હું છું આરજે યાર. ઈશ્વરે બનાવેલા બધા જીવોમાંથી ફક્ત માનવી એકલો જ પૈસા કમાય છે, પણ બીજો એક પણ જીવ ભૂખ્યો રહેતો નથી અને માનવી ક્યારે ધરાતો નથી. મિત્રો, આ વિચાર એટલા માટે ઉત્તમ છે કારણ કે આપણે સૌ પેટીઓ રળવા માટે કમાઈએ છીએ અને એ ધન કમાવવા માટે આપણે બધા જ નિયમોને નેવે મૂકીએ છીએ. પણ એ વિચાર આપણે કરતા જ નથી કે આપણા સિવાયના આ ધરાના અન્ય જીવો પણ જીવવા માટે પેટમાં કંઈક ને કંઈક નાખે છે અને એ માટે એમને કમાવવું જરૂરી નથી. આપણે માણસ છીએ, સુખ સાહેબી જે દુન્યવી છે એના માટે કમાઈએ છીએ અને એ વાત સાહજિક છે કે કમાવવું પડે, કર્મ કરવું પડે, પણ કર્મમાં ક્યારે સિદ્ધાંતોને વે ન મૂકવા જોઈએ. મસ્ત રહો, વ્યસ્ત રહો અને સાંભળતા રહો રેડિયો પાલનપુર 90.4 મેગાહર્ટ્ઝ.

0: સૂર્ય ઉદય પામે છે ત્યારે લાલ હોય છે, તેવો સાંજે આથમે છે ત્યારે પણ લાલ હોય છે. તે જ રીતે મહાપુરુષોમાં પણ સુખમાં કે દુઃખમાં, ચડતીમાં કે પડતીમાં, દરેક પ્રસંગે સરખા જ સ્વસ્થ હોય છે.
1: મસ્ત રહો, વ્યસ્ત રહો, સ્વસ્થ રહો અને સાંભળતા રહો રેડિયો પાલનપુર 90.4 FM.

એક વાતચીત દરમિયાન બહુ સમય થયો હતો, એ મિત્ર સાથે વાતચીત થઈ રહી હતી. વિદેશમાં વસવાટ કરે છે અને એ મિત્રએ મને બહુ સુંદર વાત કરી તેની અને એક બીજા મિત્ર સાથેની. એને એમ કહ્યું કે રૂપ અને રૂપિયાનો ઘમંડ ક્યારેય ન કરવો જોઈએ. રૂપ એટલે કે સુંદરતા અને રૂપિયા એટલે કે આપણી આર્થિક પરિસ્થિતિ, એનો ઘમંડ ક્યારેય ના કરવો જોઈએ. થાય ને તો આ વાત યાદ કરી લેવી જોઈએ, કેમ કે ગરીબી અને બીમારી એ ક્યારેય કોઈને પૂછીને નથી આવતી અને એનો કોઈ સમય નક્કી નથી આવતો. આવવાનો કોઈ માર્ગ કે પછી કોઈ રસ્તો કે કોઈ દિશા કે કોઈ સંકેત પણ નથી આવતો. બહુ ઉમદા વાત છે મિત્રો, આપણે સૌએ પણ ધ્યાન રાખવી જોઈએ. અમીર હોવ અને અમીર બનવું એ વાત અલગ છે, પણ એ અમીરીનો અહેસાસ તમે કરો ત્યાં સુધી ઓકે, બીજાને કરાવો ત્યારે એ ઘમંડ ન થવો જોઈએ. અને એવી જ રીતે સુંદરતાની વાત છે, તમારી સુંદરતા તમને લાગે ને તમારા પ્રિય પાત્ર બીજા માટે તે સુંદર છે કે નહીં એ વિચાર કરીને આપણે એ સુંદરતાનું અભિમાન પણ ન કરવું જોઈએ. મસ્ત રહો, વ્યસ્ત રહો અને સાંભળતા રહો રેડિયો પાલનપુર 90.4 મેગાહર્ટ્ઝ.

0: એક 10-12 વર્ષનો બાળક શાળાએ જતો હતો અને એને લાલ રંગની પેન્સિલ બહુ જ ગમતી. એટલો બધો લગાવ એના માટે. હવે એ પેન્સિલ છે ખોવાઈ ગઈ. એને રડાકૂટ કરી નાખી, માં મારી પેન્સિલ ખોવાઈ ગઈ, માં મારી પેન્સિલ ખોવાઈ ગઈ. એમ કરતા એ થોડો 15-16 વર્ષનો થયો. પછી એને સમજાયું કે પેન્સિલ એટલી મહત્વની નહોતી, હવે એને પેન ગમવા માંડી હતી, અમુક બ્રાન્ડની જ પેન. હવે પેન પણ ખોવાઈ ગઈ. ફરી પાછી રડારો, માં મારી પેન ખોવાઈ ગઈ, માં મારી પેન ખોવાઈ ગઈ. હવે પાછો થોડો મોટો થાય છે અને હવે એને સમજાયું કે આ પેનથી જે લખાય છે એ પુસ્તક વધારે મહત્વના છે. અને એ પુસ્તકો માટે થઈને ખૂબ લગાવ થયો, ખૂબ વાંચ્યું, ખૂબ વાંચ્યું, ખૂબ વાંચ્યું. પણ એની દ્રષ્ટિ નબળી પડી ગઈ. હવે એની મા પાસે રડે છે કે મારી જુવાની ચાલી ગઈ, મારી જુવાની ચાલી ગઈ. એમ એમ કરતા થોડા સમયમાં એની મા પણ ચાલી જાય છે અને હવે એને સંબંધોનું મૂલ્ય સમજાય છે અને હવે આખા ગામમાં ફરતો રડે છે, મારી મા ચાલી ગઈ, મારી મા ચાલી ગઈ, મારી મા ચાલી ગઈ. વાર્તા તો નાની છે પણ એનું હાર્દ એ બહુ મોટું છે. ડિટેચમેન્ટ ઇઝ ધ ડેસ્ટિનેશન. શ્રી કૃષ્ણનો અનાસક્તિ યોગ પણ આ જ કહે છે. કોઈ પણ વસ્તુ, વ્યક્તિ, સંબંધ એની એક્સપાયરી ડેટ હોય જ છે અને એટલે જ એને કહેવાય છે ઋણાનું બંધ.
1: મસ્ત રહો, વ્યસ્ત રહો, સ્વસ્થ રહો અને સાંભળતા રહો રેડિયો પાલનપુર 90.4 FM.

શ્રોતા મિત્રો, જિંદગી વિશે બહુ સુંદર પંક્તિઓ મારી પાસે આવી છે, મારે તમારી સાથે વહેંચવી છે. જીવી લો કંઈક એવી રીતે, જીવી લો કંઈક એવી રીતે કે લાગે જિંદગી આપણને નહીં પણ જિંદગીને આપણે મળી ગયા હોઈએ. અદ્ભુત આ પંક્તિઓને સમર્થન આપે છે આ બીજી પંક્તિઓ. જ્યારે આખી દુનિયા કહે કે હાર માની લે, જ્યારે આખી દુનિયા કહે કે હાર માની લે અને તમારી અંદરથી અવાજ આવે

એક પ્રયાસ તો કર, તો સમજી લેવાનું છે કે આ વખતે તમારી જીત પાક્કી છે. જીવનમાં આમ થતું જ હોય છે કે જિંદગીને આપણે જીવવાની છે એવા વિચાર સાથે આપણે જીવતા હોય, પણ જો એમ લાગવા માંડે અથવા એવા પ્રયાસો કરીએ કે આ જીવન છે એ આપણને જીવી જાય, જેમ વહે છે સમય તેમ વહેતા રહીએ, સુખ હોય કે દુઃખ આપણે માણસ બનીને દયા કરુણા અને આપણી સાથે આપણા પરિવાર અને સમાજ અને બીજાનો પણ વિચાર કરતા રહીએ, તો જીવન આપણને સ્વીકારી લે છે. અને એવી જ વાત છે કે નાસીપાસ થવાનું નથી જીવનમાં, ક્યારે જ્યારે તમારું હૈયું એમ બોલી ઉઠે છે એક થઈ જાય, એક વાર ફરી થઈ જાય, તો સમજી લો કે તમે જીવનને પણ જીતી ગયા છો. મસ્ત રહો, વ્યસ્ત રહો ને સાંભળો રેડિયો પાલનપુર 90.4 મેગાહર્ટ્ઝ.

પંથે પંથે સંગ બદલાશે, પંથે પંથે સંગ બદલાશે, અવિરત ચાલવું એ આદત તું રાખ, ગરજ પતે ને રંગ બદલાશે, ગરજ પતે ને રંગ બદલાશે, હકીકત પચાવતું એ કાળજું તું રાખ. આપણા સૌના સંસારમાં આ ક્રમ તો રહેવાનો જ છે, પણ સતત ચાલતા રહેવું જીવન સાથે અને આપણા કાળજાને મજબૂત રાખવું એ તો આપણા હાથની વાત છે. કહે છે ને કે વ્યક્તિએ વ્યક્તિએ બદલાતા વ્યક્તિત્વમાં અમુક વ્યક્તિઓ એવા પણ આપણે મળી જાય અથવા તો શોધી નાખવા પડે કે જેની પરિભાષા જીવનભર આપણા માટે ક્યારેય બદલાય નહીં, અને એવા ન બદલાતા પરિભાષિત વ્યક્તિઓનો સંબંધ સાચવી રાખવો જોઈએ. ત્યાં ઝૂકવું પડે તો ઝૂકી જવું જોઈએ. ત્યાં તમારું ઝૂકેલું પણ તમને ઉન્નત શિખર પર પહોંચાડે છે, સબમિશનને શરણાગતિનો સ્વીકાર ભાવ આપે છે, અને એવા જ વ્યક્તિઓ તમારા જીવનનું મૂલ્ય તમને અપાવે છે, તમને મોક્ષ જેટલો જ આનંદ અને પરિતૃપ્તિ કરાવે છે. યાદ રાખો, આપણે એ વ્યક્તિઓને શોધવાના છે અથવા મળે ત્યારે ઓળખી લેવાના છે. મસ્ત રહો, વ્યસ્ત રહો ને સાંભળતા રહો રેડિયો પાલનપુર 90.4 મેગાહર્ટ્ઝ.

0: એક વખત સોક્રેટિસ પાસે એક યુવાન આવે છે અને એક પ્રશ્ન પૂછે છે કે હું ગમે એટલો પ્રયત્ન કરું છું પણ છતાં હું સફળ કેમ નથી થતો. અને ત્યારે સોક્રેટિસ છે એ એમને કહે છે કે તું કાલે સવારે આવજે મારી પાસે. અને બીજે દિવસે પેલો યુવાન છે એ એની પાસે આવી જાય છે. તો સોક્રેટિસ તો એથેન્સની ગલીઓમાં આમ ઓટલા ઉપર બેઠા હોય છે. એ જીવતી જાગતી હાલતી ચાલતી યુનિવર્સિટી જેવા હતા. અને એ ઓટલા ઉપર પેલો યુવાન આવ્યો એટલે ઉભા થઈને ચાલવા માંડ્યા અને યુવાનને પોતાની સાથે ચાલવાનું કહ્યું. ચાલતા ચાલતા ચાલતા ચાલતા ગામ ગયું, બજાર ગઈ, પાદર આવ્યું. તો યુવાનને આશ્ચર્ય થાય કે આ સોક્રેટિસ કેમ અટકતા નથી ને કેમ મારા પ્રશ્નોનો જવાબ આપતા નથી. એમ એમ કરતા કરતા તો સામે નદી આવી ગઈ. યુવાનને થયું હવે તો મારા પ્રશ્નોનો જવાબ આપશે. તો સોક્રેટિસ તો નદીની અંદર ચાલવા લાગ્યા. યુવાન પણ એની સાથે ચાલવા લાગ્યો. હવે બરાબર કેળ સમાણા પાણી આવ્યા, છાતી સમાણા પાણી આવ્યા અને સોક્રેટિસે અચાનક જ પેલા યુવાનનું માથું છે ને લઈને પાણીમાં ડૂબાડી દીધું. હવે પેલો યુવાન એકદમ ગભરાઈ ગયો. એ આવા હુમલા માટે તૈયાર નહોતો અને એકદમ તરફડિયા મારવા માંડ્યો અને પોતાનું માથું બળપૂર્વક સોક્રેટિસના હાથમાંથી છોડાવવા માટે તેને પ્રયત્ન કરવા લાગ્યો. અને જેમ તેમ મહા પ્રયાણે પ્રયત્ન કરીને પોતાનું માથું છોડાવી શક્યો અને બહાર આવીને સોક્રેટિસને કે તમે તો કોઈ માણસ છો, તમારે મને જવાબ ના આપવો હોય તો ના પાડો, પણ આ રીતે મારા જીવન સાથે રમવાનું, તમે મારા પ્રશ્નોનો જવાબ ક્યાં આપ્યો? ત્યારે સોક્રેટિસ કહે છે કે મેં તો મારા તમારા પ્રશ્નોનો જવાબ આપી દીધો છે. યુવાન કે ક્યારે? તો કે ચાલ હવે હું તને પ્રશ્ન પૂછું. જ્યારે મેં તારું માથું પાણીમાં ડૂબાડ્યું ત્યારે તારે સૌથી વધારે કોની જરૂર હતી? કે શ્વાસની. અચ્છા, તો એના માટે તે શું કર્યું? અરે, મેં મારા જીવ ઉપર આવીને આ પ્રયત્ન કર્યો ત્યારે માંડમાંડો મારો જીવ બચાવી શક્યો છું. આ તો જવાબ છે. તે તારો પ્રયત્ન 100% કર્યો માટે તું સફળ થયો. બસ આ જ મારી શીખ છે. કાંઈ પણ કાર્ય કરો તો એના માટે તમારો પુરુષાર્થ 100% હોવો જોઈએ.
1: મસ્ત રહો, વ્યસ્ત રહો, સ્વસ્થ રહો અને સાંભળતા રહો રેડિયો પાલનપુર 90.4 FM.
2: માનવ જીવનમાં વ્યક્તિ જે કંઈ વિચારે છે તેવું તેના જીવનમાં બનતું હોય છે. જેવા જેના વિચારો અને કલ્પનાઓ તેવા તેના કાર્યો અને પરિણામો હોય છે. નેપોલિયન બોનાપાર્ટની અનેક વાતો તમે સાંભળી હશે, વાંચી હશે. તે કેવું વ્યક્તિત્વ હતું કે જેમનામાં નિર્ભયતા, અડગતા, આત્મવિશ્વાસ, ત્વરિત નિર્ણય શક્તિ, નેતૃત્વ જેવા અનેક સદગુણોનો ખજાનો હતો. તેમણે કહેલું કે અશક્ય જેવો શબ્દ મારા શબ્દકોશમાં નથી. અને આ વાત પરથી આપણે પણ એ જ શીખ મેળવવી જોઈએ કે કોઈ પણ કાર્ય અઘરું નથી હોતું, એ કાર્ય કરવા માટેની ધગશ આપણામાં હોવી જોઈએ. તમે સાંભળી રહ્યા છો રેડિયો પાલનપુર.

हेलो पालनपुर 90.4 मेगाहर्ट्ज पर हूँ छू आरजी एआर। ईश्वरे बनावेला बधा जीवोमांथी फक्त मानवी एकलो ज पैसा कमाए छे, पण बीजा एक पण जीव भूख्या रहता नथी अने मानवी क्यारे धरातो नथी। आ उत्तम सुविचार छे, कारण के आपणे सौ कारण आपीए छीए के पेट्यू रड़वा અમારે કમાવવું પડે અને દુનિયાવી સુખ પાછળ આપણે ભોગ વિલાસ પાછળ એ નાણાં ખર્ચીએ છીએ અને એના માટે જ સાચી રીતે કમાઈએ છીએ એવું કહેવાય। પણ વાત એ છે

એ કમાવવા માટે આપણે બધા જ નિયમોને નેવે મૂકીએ છીએ. તો મિત્રો, કર્મ કરવાનું છે, પૈસા તો કમાવાના છે, પરંતુ સિદ્ધાંત અને સામાજિક જે દુન્યવી નિયમો છે જેનાથી બીજા જીવનું કલ્યાણ થાય એને ક્યારેય નેવે મૂકીને ધન દોલત ન કમાવી જોઈએ. કારણ કે ઉપરવાળાએ જન્મ આપ્યો છે તો અન્ન માટેનું કર્મ પણ આપ્યું છે. મસ્ત રહો, વ્યસ્ત રહો અને સાંભળતા રહો રેડિયો પાલનપુર 90.4 મેગાહર્ટ્ઝ.

0: છેલ્લા 12 વર્ષથી અહીં વિકાસના સંકલ્પો કદી અટકતા નથી, પુરુષાર્થની ગાથાઓ ક્યારેય ખૂટતી નથી. આ યાત્રા છે છેલ્લા 12 વર્ષથી વિકાસને સમર્પિત યશસ્વી વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વની. 12 વર્ષ વિશ્વાસના, વિકાસના, જનકલ્યાણના. આ સફળ છે માં નર્મદાથી જળ સમૃદ્ધ થતી ધરાની, સ્માર્ટ સિટીઝથી દુનિયામાં ચમકતી આધુનિકતાની, બુલેટ ટ્રેન અને વંદે ભારતની ગતિશીલતાથી લખાતા એક નવા ભવિષ્યની અને ગગનામતા ભારતના આત્મવિશ્વાસની. 12 વર્ષની આ યાત્રા છે ગુજરાતમાં અંત્યોદય અને ગરીબ કલ્યાણની, સેવા અને સુશાસનની, પીએમ આવાસ, હર ઘર જળ, કિસાન સન્માન અને આયુષ્યમાન કવચથી મજબૂત થતા જન જનના આત્મવિશ્વાસની, અને હવે તો માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના પ્રયાસોથી દેશનું ગ્રોથ એન્જિન ગુજરાત બની રહ્યું છે ગ્રીન એનર્જી અને ભવિષ્યની આધુનિક ટેકનોલોજીનું પાવર હાઉસ. આવો આ વિકાસના મહાયજ્ઞને વધુ વેગવંતો બનાવીએ, વિકસિત ભારત માટે વિકસિત ગુજરાત બનાવીએ. 12 વર્ષ વિશ્વાસના, વિકાસના, જનકલ્યાણના.
1: લગ્ન એ ઈશ્વરીય કલ્યાણકારી એવું બંધન છે કે જેમાં બે આત્માઓ છે એ એકરૂપ થાય છે. હવે આપણને એમ થાય કે આ બધા લગ્નની વિધિઓ, આ મંગલ ફેરા અને આ બધું કેવી રીતે આવ્યું હશે? તો એનો સૌથી પ્રાચીન ઉલ્લેખ ઋગ્વેદમાં મળી આવે છે. ઋગ્વેદના 10મા મંડલમાં 85મા સ્તોત્રની અંદર આ વિવાહ સૂક્તમ નામનું સ્તોત્ર મળી આવે છે, જેની રચના સૂર્યપુત્રી સૂર્યાએ કરેલી છે. હવે સૂર્ય ભગવાન છે એ પોતાની પુત્રી સૂર્યાના લગ્ન અશ્વિની કુમાર સાથે કરાવવા માંગતા હતા, પણ સૂર્યા છે એ સોમદેવ સાથે પરણવા માંગતા હતા. તો ખુશી ખુશી સૂર્ય ભગવાને તેના લગ્ન સોમદેવ સાથે કરાવી દીધા અને અશ્વિની કુમારો છે એ સોમદેવના બેસ્ટમેન બન્યા, એટલે કે અણવર બન્યા. અને એટલે આ સ્તોત્રને સૂર્યા સ્તોત્ર કે સૂર્યા સોમ સ્તોત્ર પણ કહેવામાં આવે છે. આજના અત્યારના સંદર્ભમાં જોઈએ તો આપણા જે હિન્દુ લગ્ન સંસ્કાર છે એમાં પણ એ જ શ્લોકો વડે આ સંસ્કાર સંપન્ન કરાવવામાં આવે છે, અને જેમાં આ નવદંપતિ છે એના માટે એક સમૃદ્ધ જીવન જીવવા માટે થઈ અને પ્રાર્થનાને કામના કરવામાં આવે છે. તો આપણે અત્યારે પણ આ લગ્નની અંદર જે ઉજવણીને જેટલું મહત્ત્વ આપીએ છીએ એટલું જ મહત્ત્વ આ પ્રાચીન વિધિ વિધાનોને પણ આપવું જોઈએ, અને અગ્નિદેવની સાક્ષીએ આ લગ્નનું બંધન છે એ ઉજવવું જોઈએ.

આજુબાજુ જ્યારે સંસારમાં જોતા હોઈએ ને, કે પછી આપણા જીવનના ઘટનાક્રમમાં ભૂતકાળને, ત્યારે એ વાત સમજાય છે કે વ્યક્તિ અમસ્તું જ નિખરતું નથી, વ્યક્તિ અમસ્તું જ નથી નિખરતું. સમય, સંજોગ અને સમાજ એને ખૂબ તબિયતથી ઘા કર્યા હોય છે, એની પરીક્ષાઓ લીધી હોય છે, અને એ કસોટીમાંથી એ સફળ થયો એવું પણ જરૂરી નથી, પણ ચોક્કસથી એ કસોટીઓ એને પાર તો કરી જ હોય છે. અને એટલે જ પછી જ્યારે એ વ્યક્તિત્વને આપણે જોઈએ, આપણે એ વ્યક્તિનો સહવાસ માણતા હોઈએ, ત્યારે આપણને એવું લાગે છે કે તે પોતાની મસ્તીમાં જ જીવે છે. અને હું તો કહીશ કે પોતાની મસ્તીમાં જીવતા વ્યક્તિને કોઈની પણ વાહવાહની જરૂર પડતી નથી, પછી એને કોઈ પણ પ્રકારની પ્રશંસાની જરૂર પડતી નથી. સુંદર મજાના શબ્દો જાણે શબદ હોય ને એવો અહેસાસ કરાવે છે. ચાલો આપણા જીવનને પણ શબ્દો થકી વર્ણવાની જગ્યાએ શબ્દના ઉદાહરણ બનાવીએ. મસ્ત રહો, વ્યસ્ત રહો અને સાંભળતા રહો રેડિયો પાલનપુર 90.4 મેગાહર્ટ્ઝ.

સુંદર મજાનો સંદેશો મને મળ્યો. એમાં લખ્યું હતું કે કિંમત અથવા જીવનમાં સંબંધો, માણસ અને કામનું મૂલ્યાંકન કોઈ કરતું નથી, અને કરવું પડે તો કેવી રીતે કરવું તે સમજાતું નથી. મેં એમને જવાબ આપ્યો કે કિંમત એ પાણીની નથી, તરસની છે. કિંમત મૃત્યુની નથી, શ્વાસની છે. સંબંધ તો ઘણા છે જીવનમાં, તમારા અને મારા, પણ કિંમત સંબંધોની નથી, તેના ઉપર મૂકેલા વિશ્વાસની છે. શ્રોતા મિત્રો, તમે પણ વિચાર કરી લેજો. મૂલ્યાંકન અને કિંમત આંકવા જતા આપણે સાચી વસ્તુની સાચી કિંમત આંકીએ છીએ એ કરતા આપણે કોની કિંમત આંકવા બેઠા છીએ એ વિચાર કરી લેવો જોઈએ. અમૂલ્ય કે પછી જેનું કંઈ પણ મૂલ્ય નથી, આ બંને શબ્દ વચ્ચે કોઈ ભેદ છે ખરો? વિચાર તો કરી જુઓ. મસ્ત રહો, વ્યસ્ત રહો અને સાંભળતા રહો રેડિયો પાલનપુર 90.4 મેગાહર્ટઝ, બનાસકાંઠા ડિસ્ટ્રિક્ટ કેળવણી મંડળ સંચાલિત સમુદાયિક રેડિયો સ્ટેશન.

0: સર્વ કાર્યોનો જનક વિચાર છે. વિચારશૂન્ય માણસ વિનાશ નોતરે છે અને વિચારશીલ માણસ વિકાસ. આવી વિચારશીલ વ્યક્તિઓ જ દુનિયા પર રાજ કરતી હોય છે. તમે સાંભળી રહ્યા છો રેડિયો પાલનપુર. મસ્ત રહો, વ્યસ્ત રહો અને સાંભળતા રહો રેડિયો પાલનપુર.
1: મસ્ત રહો, વ્યસ્ત રહો, સ્વસ્થ રહો અને સાંભળતા રહો રેડિયો પાલનપુર 90.4 FM.
2: નમસ્કાર શ્રોતા મિત્રો, તમે સાંભળી રહ્યા છો 90.4 FM રેડિયો પાલનપુર કમ્યુનિટી રેડિયો સ્ટેશન. આપણા શહેરની અંદર આપણી ઓળખ સમા એવા આપણા આ રેડિયો સ્ટેશન પર કોમ્યુનિટી રેડિયો સ્ટેશન બનાસકાંઠા ડિસ્ટ્રિક્ટ કેળવણી મંડળ દ્વારા સંચાલિત કરવામાં આવે છે અને વિવિધ કમ્યુનિટીઝનું પ્રતિનિધિત્વ પણ આ પ્લેટફોર્મ પરથી રજૂ થશે. આપણા જીવનની અંદર ગીતા એ બહુ જ અમૂલ્ય ગ્રંથ તરીકે આપણે આલેખીએ છીએ, પરંતુ આ ગીતાને સુંદર અને સરળ ભાષામાં સમજવી એ ખૂબ જ જરૂરી છે. આ માટે આપણા શહેરનું અનેરું અને આગવી ઓળખ ધરાવતા એવું વ્યક્તિત્વ એ આપણી પાસે ઉપલબ્ધ છે, માનનીય ડોક્ટર શ્રી ગિરીશભાઈ ઠાકર, ગુજરાત ગૌરવ પુરસ્કાર વિજેતા અને સંસ્કૃતના વિદ્વાન એવા ડોક્ટર ગિરીશભાઈ ઠાકર આપણને ગીતા વિશે ગીતા અમૃતમાં રસપાન કરાવશે. તો આજના અંકમાં આપણે ડોક્ટર ગિરીશભાઈ ઠાકર પાસેથી ગીતા અમૃતનું રસપાન કરીશું. યાદ રાખજો, આપના પ્રતિભાવ ફેસબુક પેજ 90.4 રેડિયો પાલનપુર પર અચૂકપણે મોકલજો. આપણા શહેરની આપણી ઓળખ સાંભળતા રહો, મસ્ત રહો 90.4 FM રેડિયો પાલનપુર પર.
3: ગીતામૃતમના 6 અધ્યાયનો વિચાર વિમર્શ આપણે કરી રહ્યા છીએ. 6 અધ્યાયમાં 10મા શ્લોક સુધી આપણે જોયું. 10મા શ્લોકમાં આપણે જોયું હતું કે મન, ઇન્દ્રિયો પૂર્વક શરીરને વશમાં રાખીને નિરાશી કોઈપણ પ્રકારની આશાથી મુક્ત થઈને કોઈપણ પ્રકારે પરિગ્રહથી મુક્ત બનીને એકાંત સ્થળે સ્થિર થઈને આત્માને નિરંતર પરમાત્મામાં જોડતા શીખવું જોઈએ. યતિઓ અને યોગીઓની વાત જુદી છે, સામાન્ય માણસ પણ આ કરી શકે. તો આરંભ કેવી રીતે કરવો જોઈએ? 11મા શ્લોકથી થોડીક એની ભૌતિક ક્રિયાઓ આપી છે. આમ કરો એટલે એકાગ્રતા આપમેળે આવી જશે. આમ કરો એટલે ઇન્દ્રિય નિગ્રહ કરતા શીખી જવાશે. આમ કરો એટલે પરમાત્માની અંદર ધ્યાનને કેન્દ્રિત કરતા થઈ શકશો.

એવી રીતનું 11મા શ્લોકથી આપણને થોડુંક શીખવે છે. આપણે એમ કહીએ કે એનું પ્રેક્ટિકલ શીખવે છે, એનું ક્રિયાન્વયન શીખવે છે. હકીકતમાં તો આ આરંભ છે. આનાથી આરંભ કરતાં કરતાં કરતાં કરતાં શરીર, ઇન્દ્રિય, મન બધું જોડાઈ જાય એકબીજાની સાથે, અને જે આપણને આગળ સૂચનો કર્યા છે એ પરિસ્થિતિ ઉપર માણસ પહોંચે, પહેલા જ દિવસે ના પહોંચી શકે, એના માટે પણ પ્રયત્ન કરવો પડે છે. 11મા શ્લોકથી આપણને એ શીખવવાનો પ્રયત્ન કરે છે. આપણે જોયું છે કે કૃષ્ણ છે ને એ શિક્ષક છે, અને અર્જુન છે શિષ્ય છે. શિષ્યસ્તે હમ શાદિમામ ત્વા પ્રપન્નમ, એમ અર્જુન ચોખ્ખા શબ્દોમાં કહે છે. અને શિક્ષક શિષ્યને બધી રીતે શીખવતા હોય છે. તો અહીંયા શિક્ષક કૃષ્ણ શીખવે છે કે જો આમ કરીને શરૂઆત કર,

શુચ ઉદેશે પવિત્ર જગ્યામાં. દેશ એટલે સ્થળ, દેશ એટલે ભારત દેશને, ઇંગ્લેન્ડ દેશને એ અર્થમાં આપણે જવાનું નથી. અથવા તો ગુજરાતમાંથી બહાર ગયા હોય અને મદ્રાસમાં હોય અને કોઈ એને કે ભાઈ ક્યાં જવું છે, કે હું દેશમાં જઉં છું, એ અર્થમાં અહીંયા નથી. દેશ શબ્દનો સંસ્કૃતમાં અર્થ થાય છે સ્થાન. આપણે કેટલીક વખત શબ્દ વાપરીએ છીએ દેશ અને કાળથી પર, એટલે સ્થળ અને કાળથી પર. કયું સ્થળ છે? કેટલાક સ્થળમાં આપમેળે આપણને પવિત્રતાની અનુભૂતિ થાય. કેટલાક સ્થળ એવા હોય કે જ્યાં આપણને પવિત્રતાની અનુભૂતિ ન થાય. બજારમાં ગયા હોઈએ ને હોબાળો ચાલતો હોય ને વેપાર ચાલતા હોય ને શેર બજારમાં જઈએ તો મોટે મોટેથી બૂમબરાડા ચાલતા હોય ને આ બધું ચાલતું હોય, ત્યાં આપણને પવિત્રતા દેખાય ખરી? પવિત્ર દેખાવા માટે મંદિરમાં જઈને બેસવું જરૂરી નથી. આપણો રોજનો બેસવાનો ઓરડો પણ પવિત્ર હોઈ શકે. તો સૌથી પહેલું જે કામ કરવાનું છે તે બેસવાનું કામ કરવાનું છે. સ્થિર થઈને બેસવું છે તો ક્યાં બેસવું? એટલે કહે છે કે શુચવું દેશે, પવિત્ર જગ્યામાં. એક એવું સ્થાન, હકીકતમાં તો આગળના શ્લોકમાં કહ્યું છે કે એકાકી, જ્યાં આપણને એકલતા પ્રાપ્ત થઈ શકે છે. હજારો લોકોની વચ્ચે પોતાને એકલતા સ્થાપી શકનારા લોકો છે અથવા એકલતા અનુભવી શકનારા લોકો છે, એમની વાત જુદી છે. પણ અહીંયા તો શરૂઆત કરવી છે એટલે શુચૌ દેશે આસનમ પ્રતિષ્ઠાપ્ય. પવિત્ર દિશાની અંદર, પવિત્ર દેશની અંદર, પવિત્ર જગ્યાએ સૌથી પહેલાં એક આસન મૂકી દેવાનું છે, જે આસનમાં આપણે બેસવું છે, જે આસન ઉપર બેસીને આપણે ધ્યાન વગેરે ક્રિયા કરવાના પ્રયત્નો કરવાના છે. એ જગ્યા પવિત્ર જોઈએ. એ જગ્યાએ એક આસન સ્થાપવાનું છે, એક આસન મૂકવાનું છે. કેવું મૂકવાનું છે? તો કહે છે કે નાતિ ઉચ્છ્રિતમ નાતિ નીચમ, ન ઘણું નીચું ન ઘણું ઊંચું. બહુ નીચા આસન ઉપર પણ નહીં, બહુ ઊંચા આસન ઉપર પણ નહીં, મધ્યમ, ના નીચું ના ઊંચું, એવું એક આસન પવિત્ર જગ્યામાં સ્થાપિત કરવું, મૂકવું. સરસ જગ્યા છે, એ જગ્યામાં એક આસન સ્થાપ્યું, એક આસન મૂક્યું. એ કેવું આસન હોય? સ્થિરમ, પોતાને સ્થિર બનાવે, ચંચલતા ન આવે, રિવોલ્વિંગ ચેર સ્થિર ના હોય, સ્થિર આસન, એને સ્થાપિત કરવું, એને મૂકવું. ખાલી મૂકવું એમ જ નથી, સ્થાપિત કરવું એટલે એ સ્થિર રહે, અચલ, નિશ્ચલ, કોઈ પણ પરિસ્થિતિની અંદર આગું પાછું ન થાય, એવું પણ કહેવાનો અર્થ નથી. કારણ કે મૂકવાનું છે, સ્થિર અચલ કાયમ માટે ત્યાં બનાવીને દ્રઢતાથી મૂકી દીધું હોય, ચણતર કરીને કે ફિટ કરીને કે એવી વાત પણ નથી. પણ બહુ નીચું નહીં.

હું છું નહીં. પવિત્ર દિશામાં, પવિત્ર જગ્યામાં એક આસન આપણે સ્થાપવું, જેની ઉપર આપણે સ્થિરતાથી બેસવાનું છે. આત્માના આસનમ, પોતાનું આસન, પોતાને બેસવાનું આસન. સામે બેસાડવાના છે ભગવાન માટે બાજટ પાથર્યો, અને બાજટ ઉપર સરસ મજાનું રેશમી વસ્ત્ર પાથર્યું, ને એના ઉપર પછી આપણે ભગવાનનો ફોટો કે મૂર્તિ સ્થાપિત કરવાના છીએ એમ નથી. આત્માના પોતાનું, પોતે એના ઉપર બેસવાનું છે, પોતે સારી રીતે સ્વસ્થતાથી બેસી શકે. નાનું નહીં ને મોટું નહીં, સ્થિરમ, સ્થિર એવું આસન સ્થાપવું. હજી વધારે એક સૂચના આપી, આ આસન કેવું હોવું જોઈએ? તો કહે છે કે ચૈલા જેન કોશોત્તરમ. એ ચૈલ આસન હોય કે એ અજિન આસન હોય કે એ કુશ આસન હોય, જુદી જુદી પ્રકારના આસનો આપણે આસનો જોઈએ ને, કોઈ રેશમના આસન હોય, કોઈ મખમલના આસન હોય. આમાં ક્રમથી કહ્યું છે કે ચૈલ અજિન કુશ, કાં તો ચૈલ આસન હોય કાં તો અજિન આસન હોય. એટલે કાં તો આપણે દર્ભનું આસન બનાવેલું હોય, કાં તો આપણે મૃગચર્મનું આસન બનાવેલું હોય. અજિન એટલે મૃગચર્મ, દર્ભનું, મૃગચર્મનું, બીજા કોઈ રેશમી વસ્ત્રનું બનાવેલું આસન. ચૈલ અજિન કુશોત્તરમ એવું એક આસન એ પવિત્ર દિશાની અંદર ન ઊંચે ન નીચે પોતાને માટે સ્થિરતાપૂર્વક સ્થાપિત કરવું. પહેલું કામ, પહેલું કામ શું કહ્યું કે આસન સ્થાપવું. પોતે જ્યાં બેસીને ધ્યાન કરવું છે, પોતે જ્યાં બેસીને ચિંતન મનન કરવું છે, એવું એક સરસ મજાનું આસન તૈયાર કરવું. અને એ આસન એવું હોવું જોઈએ કે જે આપણને અનુકૂળ, અનુકૂળ ના હોય થોડી થોડી વારે આગા પાછા થવું પડે તો ના ચાલે. એટલા માટે સ્થિરમ લખ્યું છે, સ્થિરમ એટલા જ માટે લખ્યું છે કે ત્યાં સ્થિરતાપૂર્વક બેસવાનું છે, આગા પાછા થવાનું નથી. એવું આસન હોય કે જ્યાં થોડી થોડી વારે આગા પાછા થવું પડે, ઊંચા નીચા થવું પડે, પણ આ તો બેઠા એટલે સ્વસ્થ, સ્વસ્થતાપૂર્વક જ્યાં બેસી શકાય એવું કોઈ એક સરસ મજાનું આસન સ્થાપીને ત્યાં બેઠા. એટલે સૌથી પહેલાં શું કર્યું, એક સરસ મજાની પવિત્ર જગ્યા પસંદ કરી, એ જગ્યા ઉપર એક અનુકૂળ પડે એવું આસન સ્થાપ્યું. આસન પણ પવિત્ર હોય, એ આસન ઉપર હવે બેઠા. બેઠા પછી શું કરવાનું, તચ્ચૈકાગ્રમ મનઃ કૃત્વા યત ચિત્તેન્દ્રિય ક્રિયઃ ઉપવિશ્યાસને યુંજાત યોગમાત્મ વિશુદ્ધયે. ત્યાં એ આસન ઉપર ઉપવિશ્ય, એ આસન ઉપર ઉપવિશ્ય, તત્ર, તત્ર એટલે એ આસન ઉપર, ત્યાં જે પવિત્ર જગ્યામાં પવિત્ર આસન આપણે તૈયાર કર્યું છે, જે નથી ઊંચું નથી નીચું, જે નથી ચલ ચંચળ હલતું ચાલતું, જે આપણને સારી રીતે બેસવામાં એટલે બિલકુલ સ્થિર થઈ શકીએ એવી રીતે બેસવામાં મદદ કરે એવા આસન ઉપર તત્ર ઉપવિશ્ય. તત્ર આસને ઉપવિશ્ય શ્લોકમાં છે ને, તત્રાસને ઉપવિશ્યાસને, એ આસન ઉપર બેસીને એકાગ્ર મનઃ કૃત્વા, અને મનને એકાગ્ર કરીને. આ બહુ અઘરી બાબત છે, મનને એકાગ્ર કરવું. મન છે ને એના જેવું ચંચળ બીજું કશું નથી. દુનિયામાં સૌથી ચંચળ શું, એવો જો પ્રશ્ન આપણને પૂછવામાં આવે તો નિસંદેહ આપણે જવાબ આપી દઈએ કે મન. મનો દુર્નિગ્રહમ ચલમ, એમ હવે પછી કૃષ્ણ જ કહેવાના છે. અસંશયમ મહાબાહો મનો દુર્નિગ્રહમ ચલમ, એ બાબતમાં કોઈ શંકા જ નથી કે મન ચંચળ છે. તમે એક વસ્તુ ઉપર સ્થિર કરવા જાઓ એટલે ત્યાંથી ઉડીને બીજા ઉપર બેસે, બીજા ઉપર સ્થિર કરવા જાઓ એટલે ત્યાંથી ઉઠીને ત્રીજા ઉપર બેસે, ત્રીજા ઉપર સ્થિર કરવા જાઓ ત્યાં ફરી પાછું પહેલા ઉપર આવી જાય. મન ચંચળ છે, પકડી શકાતું નથી, બાંધી શકાતું નથી.

ને પકડવા માટે કોઈ સાધન હોઈ શકે નહીં, કારણ કે મનને આપણે ક્યાં દેખી શકીએ છીએ? મન બાહ્યેન્દ્રિયોને પકડી રાખે છે, બાહ્યેન્દ્રિયો મનને કેવી રીતે પકડી રાખશે? હાથને ચલ આ બોટલ ઉપાડી દે એવો હુકમ તો મન કરે, તો હાથ મનને હુકમ કેવી રીતે કરે? જો હું કહું કે ચલો ભાઈ મનને પકડી લો, ક્યાં છે મન? દેખાવાનું છે, સંભળાવાનું છે, આ જ્ઞાનેન્દ્રિયો કર્મેન્દ્રિયોથી પર છે, એનાથી ઉપર છે, એટલે એને પકડી રાખવું આપણા માટે શક્ય નથી, એટલે જ પ્રયત્ન કરવો પડે છે. અંતઃકરણો ત્રણ છે ને, મન બુદ્ધિ અહંકાર, એમાં ચિત્તને પણ ઉમેરી લેવાય. એણે પ્રયત્નપૂર્વક મનને ચંચલ થતું બચાવવું પડે. એટલે કહે છે કે તત્ર એકાગ્રમ મનઃ કૃત્વા, સૌથી પહેલું કામ મનને એકાગ્ર કરો, મનને સ્થિર કરો એટલે એકાગ્ર થાય, મનને દોડતું બંધ કરો એટલે એકાગ્ર થાય, મનને ઈચ્છાઓથી પર કરો એટલે એકાગ્ર થાય. જુદી જુદી ઈચ્છાઓ હોય એનામાંથી બહાર ખેંચી લાવું એટલે એકાગ્ર થાય. એક જ કામ કરતા હોઈએ, માનો કે કોઈ માણસ બેસીને મનને સ્થિર કરવા માટે કોઈ એક મંત્રનો જાપ કરે છે, તો મંત્રનો જાપ કરતી વખતે માલા તો કર્મે ફિરે, જીભ ફૂરે મનમાં મુખમાં હિ, મનુઆ તો ચહુ દિશ ફિરે, એ તો સુમિરન નહી. માલા તો કર્મે ફિરે, સરસ મજાનો મંત્ર છે, દિવ્ય મંત્ર છે, ગાયત્રી મંત્રનું પઠન કરે છે, એનું જે ઉચ્ચારણ થાય છે એનાથી બાકીના લોકોના મન ઉપર અસર થાય છે, પણ પેલા ભાઈ માળા ફેરવતા ફેરવતા માળા આંગળીઓમાં ફરે, જીભ મોઢામાં ફરે, પણ મનુઆ તો ચહુ દિશી ફેરે. પણ મન છે એ ચારે દિશામાં ફરતું રહે, એને કેમ કરીને એકાગ્ર કરવું? પેલી પાંડવોની પરીક્ષા યાદ છે ને, સામેના વૃક્ષ ઉપર જે પંખી છે એ પંખીની આંખ વિંધવાની છે એમ કહેવામાં આવે, એટલે એક જણ એમ કે મને આખું વૃક્ષ દેખાય છે, બીજો એમ કે મને આખું પક્ષી દેખાય છે, ત્રીજો એમ કે આ એક જ પક્ષીને કેટલા બધા આજુબાજુ ઉડે છે પંખીઓ એ દેખાય છે, કોઈ કહે કે અરે પક્ષી તો દેખાય છે પણ એનાથી થોડે દૂર પેલું સરસ મજાનું ફળ છે, ખાવાની મજા પડે એવું એ દેખાય છે. મન અહીંથી અહીં ઉડાઉડ કરે છે. અર્જુનને કહ્યું કે તને શું દેખાય છે? તો કહે છે મને પેલા પંખીની આંખ દેખાય છે, સિવાય કંઈ દેખાતું નથી. આ પંખીની આંખ એ મનની એકાગ્રતા. મનની એકાગ્રતા પહેલા ઇન્દ્રિયોની એકાગ્રતા જરૂરી છે. એની આંખ સ્થિર થઈ તો ક્યાં સ્થિર થઈ? પંખીની આંખ ઉપર રજ સ્થિર થઈ. એની આંખની જોવાની શક્તિ તો ઘણી છે, ચારે બાજુનું બધું જોઈ શકે છે આંખ, પણ આ ચારે બાજુનું બધું જોઈ શકતી આંખ જે છે એ માત્ર અને માત્ર પંખીની આંખને જુએ એવી કેળવણી મન કરી શકે. તો મનને શું કરવું પડે? એકાગ્ર કરવું પડે. અને મનને એકાગ્ર કરતા યત ચિત્તેન્દ્રિય ક્રિયા, એ માણસ ઇન્દ્રિયો અને ઇન્દ્રિયો વડે થનારની જે ક્રિયાઓ છે એને પણ વશમાં લઈ શકે. હમણાં આપણે દાખલો આપ્યો એમ ઇન્દ્રિયો એટલે આપણી ઇન્દ્રિય આંખ, એ વશમાં થઈ ગઈ, એને બાકીનું બધું જોવાનું આજુબાજુનું હતું એ છોડી દીધું ને માત્ર પંખીની આંખને જ જોવે છે, એટલે એની ઇન્દ્રિય વશમાં થઈ ગઈ. આંખ એને જુએ અને હાથ ધનુષ્યને ખેંચીને બરોબર એ જ ક્રિયામાં લઈ જાય, પછી એને બીજી ક્રિયા યાદ ના આવે. એ જ વખતે જે વખતે ધનુષ્ય ખેંચ્યું બરોબર એ જ વખતે મોઢા ઉપર માખી બેઠી, તો પેલો હાથ છે એ માખી ઉડાડવા જાય અને પેલું બાણ છૂટી જાય ગમે ત્યાં. આના ચાલુ જેવું એણે ઇન્દ્રિય જ્ઞાનેન્દ્રિયને વશ કરી, એવી જ એણે કર્મેન્દ્રિયને વશ કરી, અને આ બંને વશ કરનાર મન છે એ મન ચોક્કસ વિષય તરફ એકાગ્ર બન્યું. પંડવોનો આ દાખલો આ જ કહેવા માંગે છે,
કે એકાગ્ર

કરતા કેળવો. ભણવા બેઠા હોય ત્યારે એને પછી ચોપડીના અક્ષરો સિવાય આજુબાજુ થતું બીજું કંઈ, નીચે વાસણો ખખડે છે એના તરફ ધ્યાન ના હોય, સરસ મજાની રસોઈ બને છે એની સુગંધ આવે છે એના તરફ ધ્યાન ના હોય, એનું ધ્યાન શેના તરફ હોય? માત્ર અને માત્ર પોતે જે વાંચી રહ્યો છે તેના તરફ. એટલે એ વાંચે છે તો અક્ષરો વાંચે છે, પણ એ અક્ષરો દ્વારા જે સૂચવવામાં આવે છે એ માહિતી હોય કે જ્ઞાન હોય એનું એની અંદર રૂપાંતર કરે અને એ સિવાયનું બીજું બધું આજુબાજુથી સરકી જાય ન રહે. આવી પરિસ્થિતિ પેદા થાય વિદ્યાર્થીમાં એ થવી જોઈએ, અને બાકી જે કંઈ આપણે કરતા હોઈએ તે બધા કર્મોમાં થવી જોઈએ. આ થાય ત્યારે કે જ્યારે આપણે એને આદત પાડી હોય. ક્રિકેટ રમનારા ક્રિકેટ રમતા હોય છે ત્યારે પેલો બેટ્સમેન બોલરનો હાથ કેવી રીતે ફરે છે મને તમને નહીં દેખાય, મને તમને તો ગ્રાઉન્ડ આખું દેખાશે, પણ એને માત્ર એટલું જ દેખાય છે. એ બોલ ત્યાંથી છૂટ્યો અને બેટ સુધી આવ્યો તો એની સાથે એનું શરીર મન હાથ બધું એની સાથે કોન્સન્ટ્રેટ થયેલું છે. આજે કોન્સન્ટ્રેશન છે, તાલીમથી આવે છે, એમને એમ નથી આવતું. તો આ કહે છે કે યત ચિત્તેન્દ્રિય ક્રિયઃ, ચિત્તને ઇન્દ્રિયોને ક્રિયાઓને વશમાં લીધેલ છે જેણે એવો માણસ મનને એકાગ્ર બનાવીને તત્ર એકાગ્ર મનઃ કૃત્વા યત ચિત્તેન્દ્રિય ક્રિયઃ ઉપવિશ્યાસને, આસને બેઠો બેસીને પોતાના ચિત્તને ઇન્દ્રિયોને ક્રિયાઓને વશમાં લીધેલી છે. આ તો બધું પહેલાં કરેલું હોવું જોઈએ, એ વખતે બેસીને હવે હું મારા મનને વશમાં લઉં છું એ વાત નથી, હવે હું મારી ઇન્દ્રિયોને મારા કાબૂમાં લઈ લઉં છું એવી વાત નથી. ઇન્દ્રિયો કાબૂમાં હોય તો કાયમ માટે કાબૂમાં હોય, જે ઈચ્છે જ કરે. એટલે એવો માણસ જેણે પોતાના ચિત્તને પોતાની ઇન્દ્રિયોને પોતાની ક્રિયાઓને પોતાના વશમાં લીધો છે એવો વ્યક્તિ એ આ સાધના કરવા બેસે તો એણે સૌથી પહેલું આસન બિછાવી એના ઉપર બેસી અને મનને એકાગ્ર કરવું. તત્ર એકાગ્ર મનઃ કૃત્વા યત ચિત્તેન્દ્રિય ક્રિયઃ, યત ચિત્તેન્દ્રિય ક્રિયઃ સહ વ્યક્તિ મનુષ્યઃ સાધકઃ, એ આસને બેસીને મનને એકાગ્ર કરીને યુંજાત યોગમ આત્મવિશુદ્ધયે, એણે પછી યોગનો અભ્યાસ કરવો. અભ્યાસ કરવો એમ કહીએ ત્યારે પ્રેક્ટિસ કરવી એવો અર્થ થાય, અભ્યાસ શબ્દનો અર્થ અધ્યયન થતો નથી. આપણે કેટલાક ખોટા શબ્દ પ્રયોગો સામાન્ય વ્યવહારમાં કહીએ છીએ. ભણવું શું કરે છે તો કે ભણવા જાય છે. ભણવું શબ્દનો અર્થ થાય છે બોલવું. ભણે નરસૈયો એનું દર્શન કરતા, નરસૈયો બોલે છે. ભણે શિવાનંદ સ્વામી કંઈ ભણવા જતો નથી, બોલે છે. ભણવું એટલે બોલવું, અભ્યાસ એટલે પ્રેક્ટિસ કરવી. જે એક ક્રિયા વારંવાર કરવામાં આવે એને પ્રેક્ટિસ કહેવાય. જો કોઈ માણસ એક શ્લોક લઈને બેસે અને પછી શરૂ કરે અને વારંવાર બોલવાની પછી મુખપાઠ થઈ જાય એ અભ્યાસ કહેવાય. બહેનોને રોટલી બનાવવાનો અભ્યાસ છે, લોટ બાંધવાનો અભ્યાસ છે. ગમે એવો મોટો પંડિત હોય લોટ બાંધવા જાય નહીં ચાલે, અભ્યાસ. તો એણે અભ્યાસ કરવો એમ છે, ભણવું એમ નથી. આપણે ખોટો શબ્દ વાપરીએ છીએ, ભણવું એ પણ ખોટો છે, અભ્યાસ કરવો એ પણ ખોટો છે. અધ્યયન કરવાનું હોય છે, પણ એના માટે રૂઢ થઈ ગયેલો શબ્દ છે. આપણે ભણવા ગયા છે, ભણવા બેઠા છે, ભણાવવા ગયા છે, આ શબ્દ પ્રયોગ કરીએ છીએ. હવે રૂઢ થઈ ગયા છે એટલે આપણે એને એ જ રીતે વાપરવા જોઈશે. આ શું કહે છે અહીંયા? યુંજ્યાત યોગમ, યોગમ યુંજ્યાત, યોગનો અભ્યાસ કરવો. અહીં અધ્યયન કરવું એવો અર્થ આપણે કરવાનો નથી, અહીં એણે પ્રેક્ટિસ કરવાની છે. એક દિવસ પ્રાણાયામ કર્યા અને પ્રાણાયામ

પડી ગયા એવું બનતું નથી. એમ યોગનો અભ્યાસ પણ સતત કર્યા કરવો પડે. પણ શેને માટે? આસન ઉપર બેસીને મોક્ષને માટે આપણે પ્રયત્ન કર્યો એમ કહીએ તો એ યોગ્ય નથી, એ પૂરતું નથી. આસને બેસીને યોગનો જે અભ્યાસ કર્યો છે એ તો આરંભ છે. એટલા માટે એને શબ્દ વાપર્યો આત્મવિશુદ્ધયે, પોતાની જાતને શુદ્ધ કરવા માટે. આત્મવિશુદ્ધિ, આત્મા શબ્દના અર્થની આપણે પહેલા ચર્ચા કરી છે. શરીર શુદ્ધ હોય અને મન અશુદ્ધ હોય, શરીર શુદ્ધ હોય અને બુદ્ધિ અપવિત્ર હોય, શરીરથી આપણે બરોબર સરસ રીતે અભ્યંગ સ્નાન કરીને તૈયાર થયા પણ ચિત્તમાં મલિનતા છે તો એ મલિનતા, એ જ મલિનતા કહેવાય. એટલે આત્મવિશુદ્ધિનો અર્થ થાય મન વચન બુદ્ધિ કર્મ બધાથી પવિત્ર થવું. માત્ર શરીર શુદ્ધ થવાથી નથી ચાલતું. એટલે અહીંયા કહ્યું કે આસન ઉપર બેસી અને આત્મવિશુદ્ધિ માટે પ્રયત્ન કરવો. કોઈ એનો એવો અર્થ કરવા જાય કે આસન પર બેસીને સરસ રીતે અભ્યંગ સ્નાન કરવું તો એ ખોટો છે. કારણ કે શરીર તો શુદ્ધ હોવું એ પ્રાથમિક જરૂરિયાત હતી ને એ પૂરી કરી દીધી છે. આત્મવિશુદ્ધિનો અર્થ થાય છે મન બુદ્ધિ અહંકાર કર્મ આ બધું વિશુદ્ધ થાય આ રીતે મનને એકાગ્ર કરીને. એટલે સૌથી પહેલું એણે કામ કરવાનું છે તે આ છે કે આત્મવિશુદ્ધિ સિદ્ધ કરવાની છે. પોતાની અંદરની બહારની બધી જ મલિનતાઓ, અંદર બહારના બધા જ આવરણો, અંદર બહાર જે કંઈ નરસું હોઈ શકે તે બધું, આ બધા મેલને દૂર કરવાનો છે. અને એ દૂર કરવા માટે ઇન્દ્રિયો ઉપર આધિપત્ય મેળવવાનું છે. ઇન્દ્રિયો ઉપર આધિપત્ય મેળવ્યા પછી કર્મ ઉપર આધિપત્ય મેળવવાનું છે. અને આ બંનેનું આધિપત્ય ત્યારે આવે કે જે વખતે ચિત્ત ઉપર આધિપત્ય હોય. તો આ કરીને, આસન ઉપર બેસીને મનને એકાગ્ર કરીને પ્રયત્ન કરવાનો છે યોગાભ્યાસનો. તે પ્રયત્ન છે, તે આત્મવિશુદ્ધિનો પ્રયત્ન છે. માત્ર શુદ્ધિ શબ્દ નથી વાપર્યો, વિશુદ્ધિ શબ્દ વાપર્યો છે. સંપૂર્ણ શુદ્ધિ, સહેજ પણ બાકી ના રહી જાય ડાઘ તો વિશુદ્ધિ કહેવાય, નહીં તો શુદ્ધિ કહેવાય. શુદ્ધિકરણ નથી, વિશુદ્ધિકરણ છે. યુંજેત આત્મવિશુદ્ધયે, અંદરની વિશુદ્ધિને માટે અભ્યાસ કરવો જોઈએ. યાદ રાખવાનું છે કે એક જ દિવસની અંદર બધું થઈ જશે. એક સરસ મજાના શિબિરમાં ગયા, બે દિવસનો શિબિર છે તો બે દિવસમાં યોગ શીખીને હું આવી ગયો છું એમ જો કોઈ માણસ કહેતો હોય તો કાં તો એ પૂર્વજન્મના સંસ્કારોને કારણે શક્ય બન્યું હોય અથવા એ જે બોલે છે એ વાત સાચી ના હોય. બને કોઈકના માટે કોઈ યોગી પ્રકારનો માણસ હોય અને જન્મ જન્માંતરોના સંસ્કાર જાગૃત થઈ જાય કદાચ તો બને કોકને માટે, એવી વાત નથી. એટલે કહે છે કે આત્મવિશુદ્ધિને માટે આરંભની અંદર આ પ્રયત્ન શરૂ કરવો જોઈએ. તો એ માણસ કેવો હશે ને કેવો થશે? પ્રશાંતાત્મા વિગતભીર બ્રહ્મચારી વ્રતે સ્થિતઃ મનઃ સંયમ્ય મચ્ચિત્તો યુક્ત આસીત મત્પરઃ. ક્યારે આ બનશે? સરસ રીતે એને બતાવ્યું છે. આપણે જુદા ક્રમથી શરૂ કરીએ. બ્રહ્મચારી વ્રતે સ્થિતઃ, બ્રહ્મચર્ય વ્રતની અંદર સ્થિર. આપણે બ્રહ્મચર્યનો શબ્દ માત્ર સ્ત્રી પુરુષ સંબંધ પૂરતો મર્યાદિત કરી દીધો છે, એ વાત બરોબર નથી. પરણ્યો નથી એટલે બ્રહ્મચારી. તો એક ગુજરાતી કહેવત કહે છે કે ના મળે નારી ને રહ્યા બ્રહ્મચારી. એ બ્રહ્મચારી નથી, બ્રહ્મચર્ય વ્રત છે. બ્રહ્મની અંદર વિચરણ કરવું, જ્ઞાનમાં વિચરણ કરવું, જ્ઞાનની સાધના કરવી, તેને બ્રહ્મચર્ય વ્રત કહેવાય. જે વખતે દુર્વાસા મુનિ યમુનાના પેલા કાંઠે આવીને બેઠા હતા એ વખતે કૃષ્ણએ

0: કહ્યું પટરાણીઓને કે જાઓ દુર્વાસાને માટે ભોજન લઈ જાઓ, વચમાં યમુના છે, યમુના ભરપૂર વહે છે. એમણે કહ્યું કે યમુનાજીને માર્ગ આપો એમ કેમ કરીને કહેવું? તો કૃષ્ણ કહે છે કે એમાં શું મોટી વાત છે, જઈને કહો કે જો કૃષ્ણ આ જન્મ બ્રહ્મચારી હોય તો મને માર્ગ આપો યમુનાજી, અને યમુનાજીએ માર્ગ આપ્યો. હવે આ પ્રશ્ન થાય કે ના થાય પટરાણીઓને, કે આઠ તો પટરાણીઓ છે અને આ કહે છે કે સતત બ્રહ્મચારી. તો સતત બ્રહ્મચારી એટલે ઇન્દ્રિયોથી શરીરથી પર થઈ જઈને જે આત્મા છે તે બ્રહ્મની અંદર સ્થિર હોય ત્યારે બ્રહ્મચર્ય. તો બ્રહ્મચારી વ્રતે સ્થિત પ્રસન્નાત્મા મનસ સંયમ્ય મચ્ચિત્ત, મારી અંદર ચિત્તને સ્થિર કરેલો, મત પર મારી અંદર જ પોતાની બધી ક્રિયાઓને સ્થિર કરેલો માણસ ધ્યાનપૂર્વક ત્યાં બેસે એવું આપણને 14મા શ્લોકમાં 6ઠા અધ્યાયના કહ્યું છે. આ 14મો શ્લોક હજી પણ વધારે સારી રીતે સમજવા જેવો છે. હવે પછી આપણે જ્યારે મળીશું ત્યારે આ 14મા શ્લોકને હજી વધારે સારી રીતે સમજવા પ્રયત્ન કરીશું.
1: રેડિયો બાલનપુર 90.4 FM કોમ્યુનિટી રેડિયો સ્ટેશન પર આમ આપણે માનતા રહીશું ગીતા અમૃત, સિમ્પલ અને સરળ ભાષામાં ગીતાનું રસપાન. આપને આ કાર્યક્રમ કેવો લાગ્યો એ અચૂકપણે અમારા ફેસબુક પેજ 90.4 FM રેડિયો બાલનપુર પર પ્રતિભાવ આપવાનું ચૂકતા નહીં. આવી જ રીતે મળતા રહીશું. તમે સાંભળતા રહો 90.4 FM રેડિયો બાલનપુર.

મારો એક પડોશી છે, જબરો જિદ્દી. આખી સોસાયટીએ સોલર પેનલ નંખાવી દીધી, પણ એ માનવા જ તૈયાર નથી કે બિલ ખરેખર ઝીરો આવી શકે. મેં કહ્યું, ભેરુ, નામ જ છે પીએમ સૂર્યઘર મફત વીજળી યોજના. પછી તો એક પછી એક બધાના બિલ ઝીરો આવવા માંડ્યા. ત્યારે ભાઈ બોલ્યા, હવે તો મારે પણ નંખાવી દેવી પડશે. પીએમ સૂર્યઘર મફત વીજળી યોજના જોડાવવા માટે રજીસ્ટર કરો pmsuryaghar.gov.in પર.

અરે બેટા, ગઈકાલે હું મારા ભત્રીજાના ઘરે ગયો હતો. મારી તો આંખો જ ફાટી ગઈ. આખો દી એસી ચાલતું હોય, રોજ વોશિંગ મશીન વપરાય, ને ઘરમાં બે બે ફ્રીજ, તો એનું લાઇટ બિલ ખબર છે કેટલું આવે છે? ઝીરો. મેં પૂછ્યું તો ભત્રીજો કહે કે કાકા, આ તો બધી ઉપરવાળાની મહેરબાની છે, એટલે કે છત પર લાગેલી સોલર પેનલ્સની. મેં વિચાર્યું હવે તો આપણે આ નંખાબૂ જ પડશે. પીએમ સૂર્યઘર મફત વીજળી યોજના જોડાવવા માટે રજીસ્ટર કરો pmsuryaghar.gov.in પર.

0: जानते हैं, कुवैत जैसे देश की जीडीपी से करीब 3 गुना पैसा तो हमने सिर्फ अपने देश के छोटे उद्यमियों को दिया है, वो भी गारंटी फ्री 40 लाख करोड़ से भी अधिक के मुद्रा लोन से।
1: करोड़ों छोटे उद्यमियों को मुद्रा योजना से लोन मिला, उन्हें आज महसूस होता है कि डेमोक्रेसी कैन डिलीवर।
0: 12 साल विश्वास के, विकास के, जन कल्याण के।
2: हेलो हाय नमस्कार, दिस इज आरजे अंजलि। तमारी माटे एक अद्भुत नवो शो लईને આવી ગઈ છું। હવે આપણે આ સફરમાં જાણીશું ભારતના અલગ અલગ પર્યટન સ્થળો વિશે, કેમ કે આપણને બધાને ખબર છે કે ભારત એ વૈવિધ્યસભર વારસો સમાવીને બેઠું છે। અલગ અલગ જગ્યાઓમાં અલગ અલગ ખાસિયતો છે અને આ જ વાતો તમારી સમક્ષ લાવવાનો એક પ્રયત્ન કરી રહી છું અને આ શો ઘણા સમય સુધી ચાલશે। જ્યાં સુધી મારી પાસે નવા નવા સ્થળો વિશે માહિતી આવતી રહેશે ત્યાં સુધી આપણે આ શોને સાંભળતા રહીશું। તો શરૂઆત કરીએ પ્રસ્તાવનાથી। હું તમારી સમક્ષ જે માહિતી શેર કરવાની છું એ હું એક પુસ્તક અનન્ય ભારત પ્રવાસ અને પર્યટન પથ દર્શન એના ઉપરથી શેર કરીશ। એમાં અમુક મારા અનુભવો જોડીશ અને અમુક અનુભવો તમે પણ મારી સાથે શેર કરી શકો છો। આ બુક અનડા પ્રકાશન દ્વારા બહાર પાડવામાં આવી છે અને આ બુકના અનુવાદક ગુજરાતી ભાવાનુવાદ જેમણે કર્યો છે ડૉક્ટર અંજનીબહેન મહેતા વડોદરા। ચાલો શરૂ કરીએ ભારત પ્રવાસ અને પર્યટન। ધ વન લેન્ડ ધેટ ઓલ મેન ડિઝાયર ટુ સી એન્ડ હેવિંગ સીન વન્સ બાય ઇવન અ ગ્લિમ્સ વુડ નોટ ગીવ ધ ગ્લિમ્સ ફોર ઓલ ધ શો of all the rest of the globe combined Mark Twain on India। જેમને ઇન્ડિયા વિશે આ એક સુંદર મજાનું એક ક્વોટ આપ્યું। વિશ્વનું મેઘાવીન સ્તંભશીર્ષ ભારત વિસામો લઈને માણી શકાય એવો વૈવિધ્યસભર શક્તિના મૃત સ્વરૂપમાં લટકતા ચંદ્રક જેવો ઉપખંડ છે। યુરોપ જેવા કદનો જમીન વિભાગમાં વિસ્તરેલું ભારત દક્ષિણ એશિયામાં આવેલો છે। ઉત્તરમાં હિમાલયની ગિરમાળાથી રક્ષાયેલો, દક્ષિણ તરફ ફેલાયેલો અને કર્ક વૃતની નીચે પૂર્વ બંગાળનો ઉપસાગર અને પશ્ચિમે અરબ મહાસાગરની વચ્ચે હિન્દ મહાસાગરમાં સાંકડી પટ્ટી બનીને વિસ્તરેલો છે। કલ્પના કરી શકીએ એવા બધા જ પ્રકારના કુદરતી સૌંદર્યથી તે ભરપૂર છે। ગગનચુંબી હિમાલયની હિમાચ્છાદિત ગિરિમાળાઓ, મોજાની જેમ ગડબડતા પથરાતા રેતીના ઢૂંઢાવાળું રાજસ્થાન, સિંધુ ગંગાના ફળદ્રુપ મેદાનો, પૂર્વમાં જળબંબોળ કળળમાં ઝૂલતા શણના વૃક્ષોથી શોભતા સુંદરવન, પ્રખ્યાત ભવ્ય બંગાળી વાઘ, 7500 કિલોમીટરના વિસ્તારમાં ફેલાયેલી લાંબી દરિયાઈ હારમાળા, લક્ષદ્વીપ, આંદમાન અને નિકોબારના અક્ષત ટાપુ। તમે સાંભળી રહ્યા છો ભારત પ્રવાસ અને પર્યટન પથ દર્શન। નાનકડા બ્રેક બાદ તમને અહીંયા જ મળીશ, ક્યાંય જતા નહીં, જોડાયેલા રહો રેડિયો પાલનપુર સાથે।
3: Oh dear, come near, see who's here. Look at my dream, I wanna be like him.

ઇતિહાસના 5000 વર્ષોથી આકારિત થતું રહેલું અનન્ય ભૂસ્તરીય વિવિધતાવાળું આ રાષ્ટ્ર વિભિન્ન સાંસ્કૃતિક વારસાથી વરાયેલું છે. વિશ્વની 5માંથી 1 માનવજાતિનું એ ઘર છે. 1 અબજ કરતાં વધારે લોકો, 1625 વિવિધ ભાષાઓ, બોલીઓ, 190 ધર્મો અને પંથો, 3452 જ્ઞાતિઓ અને ઘણું બધું. અનેક વિવિધતામાં રહેલી આ દેશની એકતા આશ્ચર્યજનક છે, કારણ દુનિયાના કોઈ પણ ખૂણામાં આવો દાખલો જોવા નહીં મળતો. તેનું સમૃદ્ધ અને વૈવિધ્યસભર સાંસ્કૃતિક વારસો ભારતની દુનિયામાં કોઈ પણ પર્યટન સ્થાનો કરતાં અલગ તારવે છે. અહીં પ્રાચીન અને અર્વાચીનનો સુભગ સમન્વય થયેલો છે અને ભારતની મુસાફરી એ સાતત્યનો પુરસ્કાર છે. 5000 વર્ષ જૂની ભારતની સંસ્કૃતિ વિશ્વમાં જૂનામાં જૂની સંસ્કૃતિ છે. કેટલાય સામ્રાજ્યોની ચડતી અને પડતીનું એ સાક્ષી છે અને વિવિધ સંસ્કૃતિ અને સંસ્કાર વારસાને એને આત્મસાત કરેલ છે. 5000 વર્ષોથી ઉદાર શાસકો દ્વારા કલા, કારીગરી અને હુનર કસબને જે આશ્ચર્ય અને ઉત્તેજન આપવામાં આવ્યું છે તેનું પ્રતિબિંબ કલા તજજ્ઞ શિલ્પીઓ દ્વારા તૈયાર થયેલા શિલ્પોમાં જોવા મળે છે. તમે સાંભળી રહ્યા છો રેડિયો પાલનપુર પર ભારત પ્રવાસ અને પર્યટન પથદર્શન.

તાજમહેલ આગ્રાનો કિલ્લો, આગ્રાનું ફતેપુર સિકરી, કોણાર્કનું સૂર્ય મંદિર, ખજુરાહોના શિલ્પો, મહાબલીપુરમના સ્મારકો સ્તંભો, બ્રહ્મેશ્વર મંદિર, તાંજાવુર હમ્પીના સ્મારકો, અજંતા અને ઇલોરાની ગુફાઓ, દુનિયાના કેટલાય ભવ્ય ઉચ્ચ સ્મારકો છે જે ભારતમાં સ્થિત છે. ભારતના જ્વલંત ઇતિહાસના આ સંસ્મરણીય સ્મારકો તેમના ઘડવૈયાનો વિલક્ષણ બુદ્ધિના સાક્ષી છે અને તેમની પોતાની ભવ્ય ગાથા ગાય છે. ભારતના પર્વ, ઉત્સવ અને મેળા, સુંદર રંગબેરંગી ભરતકામ, જડતર કામ, લોકોની જીવનશૈલી, રહેણી કરણી, શોખ, ઉત્સાહ અને ઉમંગ પ્રત્યેની તેમની સૂક્ષ્મ દ્રષ્ટિનું દર્શન કરાવે છે અને ભારતના સંસ્કાર અને સંસ્કૃતિના મુગટ પર એક હીરાની જેમ ચમકે છે. બધા ધાર્મિક અને ઐતિહાસિક પર્વો, ઋતુનો બદલાવ, પાકની લણણી, કાપણીના ઉત્સવો અહીં ઉજવાય છે. પ્રત્યેક ઉત્સવ વખતે પ્રભુ પ્રાર્થના, દેવ દર્શન, આશીર્વાદ અને શુભેચ્છાઓનું આદાન પ્રદાન, ગૃહ સજાવટ, નવા વસ્ત્રો, ગીત સંગીત, નૃત્ય, ખાણીપીણી આ સૌ કેન્દ્રમાં હોય છે. તમે સાંભળી રહ્યા છો રેડિયો પાલનપુર પર ભારત પ્રવાસ અને પર્યટન.

ધર્મ સંપ્રદાય નિરપેક્ષ આ રાષ્ટ્ર વિશ્વના અધ્યાત્મલક્ષી રાજ્યોમાંનું એક છે. ભારતમાં ધર્મ એ જીવન રીતિ છે, જ્યાં નદીઓને પવિત્ર માનવામાં આવે છે. ગંગામાં ડૂબકી મારવાથી દુનિયાવી પાપો ધોવાઈ જવાનું મનાય છે, તેમજ ગાયો પણ પૂજાય છે. ઐશ્વર્ય સભર પ્રતિભાવંત આ રાષ્ટ્ર સ્મરણાંતિત સમયથી સારા વિશ્વના સાધુ સંતો વિદ્વાનો વિદુષીઓનું આકર્ષણ કેન્દ્ર બની રહ્યું છે. વાસ્તવમાં ભારત ફક્ત હવાફેર કે વ્યક્તિફેર માટેના વિશિષ્ટ સ્થાનો કે ભવ્ય સ્મારકો કે દેશી પરદેશી વન્ય જીવનનો જ પ્રદેશ નથી, પરંતુ એ 5 જ્ઞાનેન્દ્રિયો અને કર્મેન્દ્રિયો દ્વારા વિવેક જ્ઞાન સંપન્ન કરવા માટેનું, બુદ્ધિ અને આત્માના ઉર્ધ્વીકરણ માટેનું, આત્મદર્શન અને સ્વપરિતોષ પામવા માટેનું યાત્રાધામ છે. ભારત તેના યાત્રિકોને જ્ઞાન પ્રકાશ અર્પનારા પવિત્ર દિવસો પૂરા પાડે છે, જે યાત્રિકોને, પર્યટકો, પ્રવાસીઓને વધુ ઉત્કૃષ્ટ માનવી બનીને પરત ફરવાને શક્તિમાન બનાવે છે. ભારતનું ક્ષેત્ર, પહોળાઈ, લંબાઈ કે તેની ઝળહળતી વિવિધતા તેને હજારો રસિકો પ્રવાસીઓ માટે પ્રવાસધામ બનાવે છે અને વિશ્વનું સંપૂર્ણ તાત્વિક યાત્રા સ્થાન એને બનાવે છે. ગમે તેવા રસ વૈવિધ્યવાળી વ્યક્તિ ભારતમાંથી કંઈક મેળવે છે અને મુલાકાતીઓ તેમની અપેક્ષા કરતાં વધુ અહીંથી મેળવવાને ઉત્પ્રેરિત બને છે. તમે સાંભળી રહ્યા છો ભારત દર્શન અને પર્યટન. જોડાયેલા રહો રેડિયો પાલનપુર સાથે. You gotta believe me. Liquid music with my help.

0: લિક્વિડ મ્યુઝિક વિથ માય હાર્ટ.
1: ગીતના ઘેઘૂર ગરમાળામાં ચૂમી છે તને, ને બે ગઝલની વચ્ચેના ગાળામાં ચૂમી છે તને. સાચું કહું તો આ ગણિત અમથું નથી પાકું થયું મુકુલ, બે ને બે હોઠોના સરવાળામાં ચૂમી છે.

જમ્મુ અને કાશ્મીર ચકા ચોંદકારક પ્રાકૃતિક સૌંદર્યથી વિભૂષિત થયેલું રાજ્ય ભારતનું મુગટ છે, ઉપરાંત એશિયાનું હૃદય છે. ભૌગોલિક રીતે અને સાંસ્કૃતિક રીતે પણ આ તદ્દન ઉત્તરના રાજ્યનું ત્રણ સ્પષ્ટ રાજ્યોમાં વિભાગીકરણ થઈ શકે. દક્ષિણમાં ઊંચાઈ પર આવેલો લદ્દાખનો રણ પ્રદેશ, મધ્યમાં મુગટ ચડેલા ચઢળતા હીરા સમૂહ કાશ્મીરનો પર્વતીય ખીણ પ્રદેશ. આ પર્વતીય રાજ્ય

ગિરિમાળાઓથી છવાયેલ છે. શિવાલિક, પીર પંચલ, હિમાચલ, જંક્શન, લદ્દાખ અને કારાકોરમ, ત્રણ મહાન નદીઓ સિંધુ, જેલમ, ચિનાબ અને રાવી તેને મળતી અસંખ્ય ઉપનદીઓ સાથે આ પ્રદેશમાંથી વહે છે. બરફ આચ્છાદિત ઊંચા ઊંચા પર્વતો, લીલી ચાદર ઓઢેલી લીલોતરીથી ભરપૂર ખીણો, ઉછાળા મારતી ખળભળાટ વહેતી નદીઓ, પાણીના ધોધ, વિસ્મયકારક અદ્ભુત રમણીય મોહક સરોવરો, ભરચક લીલાછમ ઘાસબીડો, દર્શનીય કુદરતી સૌંદર્ય, પુરાતન સમાધિઓ અને મંદિરો, દેવળો, ભવ્ય કિલ્લાઓ અને મહેલો, આ બધાની સાથે સાથે ત્યાંના રૂપકડા લોકો, આ બધાએ કાશ્મીરની ધરતીનું સ્વર્ગ બનાવ્યું છે. અનંતકાળથી તે પર્યટકોનું માનીતું પર્યટન સ્થળ પણ રહ્યું છે. તમે સાંભળી રહ્યા છો રેડિયો પાલનપુર પર ભારત પ્રવાસ અને પર્યટન. Thank you.

મોહક શ્રીનગર જમ્મુ અને કાશ્મીર જિલ્લાનું ઉનાળાનું પાટનગર જેલમ નદીના બંને કાંઠે લાલિત્યપૂર્ણ વિસ્તરેલું છે. રાજતરંગણીના લેખક કલહનના કહેવા પ્રમાણે સરોવરો અને બગીચાઓના શહેરનું મૂળ નામ શ્રીનગરી હતું અને સમ્રાટ અશોકે તેની સ્થાપના કરી હાલનું શ્રીનગર પ્રવર સેન બીજાએ ઊભું કર્યું હતું. તેનો ઉલ્લેખ યુએન સંઘના સચિત્ર પ્રવાસ વર્ણનમાં કરેલો છે. શહેરના કલા કારીગરી અને સંસ્કારિતા સંસ્કૃતિ ઉપર અફઘાન બાદશાહ જૈન ઉલ આબિદીન દ્વારા આરોપાયેલી પર્શિયન છાપ જોવાની મળે છે. પરંતુ શહેરનું અત્યારે દેખાતું સૌંદર્ય, એની રોનકદાર ઇમારતો એ મોગલ શાસકોએ પ્રેરેલા ઉત્તેજન અને આશ્રયને આભારી છે. શ્રીનગર મોગલોનું ઉનાળાનું નિવાસ સ્થાન હતું. તેમણે ત્યાં ફુવારા સાથેના મનોહર બગીચાઓ, જળમાર્ગો, પાકા શમિયાણા

ચિનાર લવચીક વૃક્ષોની વચ્ચેના ઉપવનોમાં ચોતરા બંધાવ્યા. તમે સાંભળી રહ્યા છો રેડિયો પાલનપુર પર ભારત પ્રવાસ અને પર્યટન. આવતા એપિસોડમાં હું તમને અહીંયા જ મળીશ. ક્યાંય જતા નહીં, જોડાયેલા રહો રેડિયો પાલનપુર પર.

મારો એક પડોશી છે, જબરો જિદ્દી, આખી સોસાયટીએ સોલર પેનલ નંખાવી દીધી, પણ એ માનવા જ તૈયાર નથી કે બિલ ખરેખર ઝીરો આવી શકે. મેં કહ્યું, ભેરુ, નામ જ છે પીએમ સૂર્યઘર મફત વીજળી યોજના. પછી તો એક પછી એક બધાના બિલ ઝીરો આવવા માંડ્યા. ત્યારે ભાઈ બોલ્યા, હવે તો મારે પણ નંખાવી દેવી પડશે. પીએમ સૂર્યઘર મફત વીજળી યોજના જોડાવવા માટે રજીસ્ટર કરો pmsuryaghar.gov.in પર.

શ્રોતા મિત્રો, તમે સાંભળી રહ્યા છો 90.4 FM રેડિયો પાલનપુર, કોમ્યુનિટી રેડિયો સ્ટેશન બનાસકાંઠા ડિસ્ટ્રિક્ટ કેળવણી મંડળ સંચાલિત. આ રેડિયો સ્ટેશન પર તમારા પ્રતિભાવો, તમારા સંદેશાઓ અને તમારી વાતોને મોકલી આપવા માટે તમે 90.4 FM રેડિયો પાલનપુરના ફેસબુક પેજ પર જઈ શકો છો અને

તમારી વાતને ત્યાં પોસ્ટ કરી શકો છો. સાથે સાથે તમે અમને વોટ્સએપ પણ કરી શકો છો. રેડિયો બાલનપુર પર તમારી વાતને પહોંચાડવા માટે વોટ્સએપ નંબર છે 9512968888 9512996688. ફરી એક વાર નંબર હું તમને જણાવું છું 9512966688 પર તમારા સંદેશાઓ અને પ્રતિભાવો મોકલી આપો પાલનપુરનો એકમાત્ર અવાજ એટલે કે રેડિયો પાલનપુર. મસ્ત રહો, વ્યસ્ત રહો, સાંભળતા રહો 90.4 FM રેડિયો પાલનપુર.

0: અરે બેટા, ગઈકાલે હું મારા ભત્રીજાના ઘરે ગયો હતો. મારી તો આંખો જ ફાટી ગઈ. આખો દી એસી ચાલતું હોય, રોજ વોશિંગ મશીન વપરાય, ને ઘરમાં બે બે ફ્રીજ, તો એનું લાઇટ બિલ ખબર છે કેટલું આવે છે? ઝીરો. મેં પૂછ્યું તો ભત્રીજો કહે કે કાકા, આ તો બધી ઉપરવાળાની મહેરબાની છે, એટલે કે છત પર લાગેલી સોલર પેનલ્સની. મેં વિચાર્યું હવે તો આપણે આ નંખાબૂજ પડશે. પીએમ સૂર્યઘર મફત વીજળી યોજના જોડાવવા માટે રજીસ્ટર કરો pmsuryaghar.gov.in પર.
1: હર ઘર સૂર્યઘર. હેલો પાલનપુર 90.

મેગાહર્ટ્ઝ બાર. હું છું આરજે એઆર. સામુદાયિક રેડિયો સ્ટેશન રેડિયો પાલનપુર આપ સૌ માટે લઈને આવે છે અવનવી ગુજરાતી સાહિત્યની વાતોને, જેમાં માહિતી પણ હોય, વાર્તાઓ પણ હોય, કેટલીક ઐતિહાસિક ધાર્મિક વાતો કે જેના આધાર પણ આપણી પાસે ઉપલબ્ધ છે, અને તેવી વાર્તાઓને લોકભોગ્ય ભાષામાં લઈ આવવાનું કામ રેડિયો પાલનપુર કરે છે. આવું જ એક પુસ્તક આપણા સૌના ડૉક્ટર ગિરીશભાઈ ઠાકર એટલે કે ગુરુ, તેમણે પોતાના સોમનાથના ઓએસડી તરીકેના કાર્યકાળ દરમિયાન જે પણ આપણે વાર્તાઓને ઐતિહાસિક ધાર્મિક દંતકથાઓ અને કેમ દંતકથાઓ તરીકે ઓળખીએ છીએ, તે તમામ વાર્તાઓને લોકભોગ્ય ભાષામાં આધાર સાથે, પુરાણો સાથે અને કેટલાય એવા પુરાણા ઐતિહાસિક સાહિત્યની સાથે સરખાવીને આપણા સૌ માટે રજૂ કરી છે. અને એ પુસ્તકનું નામ છે સૌમ્ય તેજસ્વીની. આ સૌમ્ય તેજસ્વીની પુસ્તકના મુંડકા વેરો માફ વાર્તાના અંશો લઈને હું આજે તમારી સમક્ષ ઉપસ્થિત થયો છું. આ વાર્તા આપણે જ્યાં અટકાવી હતી ત્યાં, કે જ્યાં રાણીબા એટલે કે મહારાણી મયણલ દેવી આ નામ સંસ્કૃતમાં છે, પરંતુ એનો ઉલ્લેખ કરેલો છે પુસ્તકમાં જે ભાષામાં, એ ભાષામાં મેં આપ સૌને ઉલ્લેખિત કર્યો. આમ તો આપણે સૌ સિદ્ધરાજ જયસિંહના માતા એમને મીનળ દેવી નામથી ઓળખીએ છીએ. અને મીનળ દેવી જ્યારે યાત્રાએ હોય છે અને એક વટી માર્ગુ જે ઉદાસ રડમસ ચહેરે મળે છે અને એ સાધુ ભક્ત એમને કહે છે કે મુંડકા વેરા ઉઘરાવવાની પ્રથાના લીધે હું હવે સોમનાથના દર્શન નહીં કરી શકું, તે પછી જે ઘટના બની તેનો ઉલ્લેખ આ પ્રકરણમાં છે. નાનકડા વિરામ બાદ આપણે આ વાતને આગળ વધારીશું. મસ્ત રહો, વ્યસ્ત રહો અને સાંભળતા રહો રેડિયો પાલનપુર 90.4 મેગાહર્ટ્ઝ.

Ucraina y el Donbass.

ન બને, ન જ બને. ને મહારાણીને એ લાગણીના આવેશમાં પોતાનો પૂર્વજન્મ યાદ આવી ગયો. એક આવી જ અકિંચન નારી પોતે તો શંભુની યાત્રાએ જઈ રહી હતી. સોમેશ્વરને શરણે જવા માર્ગમાં કરવેરો ઉઘરાવનાર આવી ચડ્યા. દર્શન તો ન જ થયા, પણ પોતે અન્ન જળનો ત્યાગ કર્યો અને એ મૃત્યુંજયે મોકલેલા મૃત્યુને શરણે ગઈ. પણ ત્યારે અજ્ઞાત માનસમાં પ્રતિજ્ઞા કીધી હતી, આ વેરો હું બંધ કરાવીશ જ. ને આ જન્મમાં ઈશ્વરે ફરી એ જ સ્થળે લઈ આવ્યો. એ જ રીતે વેરાની માંગણી અન્યો પાસે થઈ રહી છે ને પોતે જ એ રાજ્યની રાજમાતા છે. તમે સાંભળી રહ્યા છો રેડિયો પાલનપુર 90.4 મેગાહર્ટઝ પર ડૉક્ટર ગિરીશભાઈ ઠાકર એટલે કે ગુરુ લિખિત પુસ્તક સૌમ્ય તેજસ્વીના અંશોને, અને જેમાંની વાર્તા મુંડકા વેરો માફ. હે ભોળાનાથ, હે શંભુ, હે સદાશિવ, હે સોમેશ્વર, હવે તો આ દેહનો પણ અંત ભલે થાય, પણ આ અન્યાય નહીં ચાલે. અને મહારાણીના અવાજમાં આદેશ આવી ગયો, થોભો, યાત્રા થોભાવી દો, મંગળ વાદ્યો બંધ કરો. ઉત્સાહ અને ઉલ્લાસથી ચાલતી યાત્રા થંભી ગઈ, સોંપો પડી ગયો. ચારે તરફ પેલા કાપડી યાત્રીઓ તો કંઈ ધ્રુજે, કંઈ ધ્રુજે, શું થઈ ગયું એવા ભાવથી અને વ્યક્ત કરે છે કે અમારા નિવેદનથી કંઈ થયું. તમે ચિંતા ન કરશો, તમને તો

અભયદાન છે, મહારાણી જવાબ આપે છે. પણ હવે આ યાત્રાવીરો બંધ ન થાય ત્યાં સુધી આ યાત્રા આગળ કદમ નહીં માંડે. વધુમાં રાણીબાએ ઉમેર્યું, અને હા, મારું ભોજન પાણી આજથી બંધ. તમારે સૌએ ખાવું હોય તો ખાવ, મને અન્ન જળ એ વર્જ્ય છે. આ તો સિદ્ધરાજનું શાસન. થોડા જ સમયમાં એને ખબર પડી ગઈ કે માતાજીની યાત્રા સ્થગિત થઈ ગઈ છે. મારતે ઘોડે સિદ્ધરાજ આવી ચડ્યો. માં મીનળના ચરણોમાં વંદન કર્યા અને સીધું જ પૂછી લીધું, આ શું છે? માતૃશ્રી, યાત્રા અટકી કેમ? મેં અટકાવી છે. આપે? આપને તો સોમેશ્વરના દર્શનના ખૂબ અભરખા હતા. 25 કરોડની પૂજા સામગ્રી સાથે લઈને આપ હોંશે હોંશે યાત્રાએ નીકળ્યા, અને હવે? આ પ્રશ્નનો જવાબ માણીશું આપણે આ વિરામ બાદ. ત્યાં સુધી મસ્ત રહો, વ્યસ્ત રહો અને સાંભળતા રહો રેડિયો પાલનપુર.

હવે બધી જ હોશ વિલાઈ ગઈ. ઉઘરાવાય છે સોમનાથના દર્શનાર્થે મુંડકા વેરો, એ જાય ક્યાં? દર્શન વિના પાછા ફરે છે. અને સિદ્ધરાજ, હું પણ યાત્રાળુ તો ખરી જ ને, વેરો આપ્યા સિવાય મારાથી પણ તમારા નિયમ મુજબ યાત્રા ન થાય. હું વેરો આપું નહીં. તો તમને કોણે વેરો આપવા કહ્યું? કોનો કાળ આવ્યો છે? યાત્રાળુ તો બધા સરખા દીકરા, શું રાણી કે શું રંક, મારે મારો વેરો માફ નથી કરાવવો. તમે સાંભળી રહ્યા છો રેડિયો પાલનપુર 90.4 MHz પર ડોક્ટર ગિરીશભાઈ ઠાકર લિખિત સૌમ્ય તેજસ્વીની પુસ્તકના પ્રકરણ મુંડકા વેરો માફના અંશોને, આરજે એઆરના સ્વરમાં. યાત્રાળુ તો બધા સરખા દીકરા, શું રાણી કે શું રંક, મારે મારો વેરો માફ નથી કરાવવો. તો આ પૂરેપૂરો યાત્રા વેરો બંધ કરાવવો છે, નહીં તો આજથી મેં અન્ન જળનો ત્યાગ કર્યો છે. ભલે સોમનાથનું કાર્ય કરતા કરતા દેહ પડે. હા હા માતાજી, આમ ન હોય, આજથી આ વેરો બંધ જ. બસ સૌ કોઈને શંકરના દર્શનમાં રાજ્ય સહાય કરશે, હવે તો બસ ને. ને સિદ્ધરાજે પંચકુલને બોલાવ્યા. સનદ જોઈ બીજા કાગળો અને હિસાબો પર નજર નાખી. 70 લાખની આવક હતી. સિદ્ધરાજે બધા જ કાગળો ફાડી નાખ્યા અને જાહેર કર્યું, આજથી સોમનાથની યાત્રાએ જનારને કોઈ વેરો નહીં. અને માતાજી, હું પણ આવું છું સોમનાથની યાત્રાએ. પછી શું થયું એ વાતનું અનુસંધાન વાણીશું વિરામ બાદ. ત્યાં સુધી મસ્ત રહો, વ્યસ્ત રહો અને સાંભળતા રહો રેડિયો પાલનપુર.

70 લાખની આવક હતી જ્યારે સિદ્ધરાજે એ કાગળો જોયા. પછી એને બધા જ કાગળ ફાડી નાખ્યા અને સોમનાથની યાત્રાએ જનારને કોઈ વેરો નહીં અને એ પણ સાથે જશે તેવું એલાન કર્યું. સમગ્ર યાત્રામાં તમામ યાત્રાળુઓમાં પ્રજામાં ફરીથી પ્રસન્નતા ફેલાઈ ગઈ. ફરીથી હર્ષ ઉલ્લાસ અને ગગનભેદી જયઘોષ થયો. નમઃ પાર્વતી પતે, હર હર મહાદેવ, હર જય સોમનાથ. અને યાત્રા સંપૂર્ણ થઈ. તમે સાંભળી રહ્યા છો રેડિયો પાલનપુર 90.4 મેગાહર્ટઝ પર, બનાસકાંઠા ડિસ્ટ્રિક્ટ કેળવણી મંડળ સંચાલિત સામુદાયિક રેડિયો સ્ટેશન રેડિયો પાલનપુર પર આરજે એઆરના સ્વરમાં સૌમ્ય તેજસ્વીની પુસ્તકના અંશોને અને એની વાર્તા મુંડકાવેરો માં. આ પુસ્તક એ આપણા સૌના ગુરુ એટલે કે ડૉક્ટર ગિરીશભાઈ ઠાકર દ્વારા પોતાના સોમનાથના ઓએસડી દરમિયાનના કાર્યકાળ વખતે લોકભોગ્ય ભાષામાં સોમનાથની પૃષ્ઠભૂમિ પર જે પણ વાર્તાઓ, જે પણ ઘટનાઓ પ્રચલિત છે તેને વર્ણવવામાં આવી છે. અહીંયા વાર્તા સ્પષ્ટ કરે છે કે આ ઐતિહાસિક ઘટનાનો આધાર એ મેરુ તુંગાચાર્ય રચિત પ્રબંધ ચિંતામણિ ગ્રંથ છે, એમાંથી લેવામાં આવ્યો છે. બાહુલોદ કે જ્યાં મિનળદેવી રોકાયા હતા અને આ ઘટના બની તે વિશે ઇતિહાસકારો એકમત નથી, એટલે કે મતમતાંતર છે કે કયા વિસ્તારમાં હતી આ ઘટના અને ક્યાં આ સમગ્ર પ્રસંગ એ બનવા પામ્યો હતો. અને ત્રીજો મુદ્દો અગત્યનો અહીં નોંધવા જેવો છે કે મિનળદેવીએ યાત્રાળુ કર માફ કરાવ્યો એ મહત્વનું છે, પણ એથી વધુ અગત્યનું એ છે કે જો મામૂલી વેરો કે જેને મુડકા વેરો, એક નાનકડો વેરો, એક બાબતનો વેરો એ 70 લાખનો હોય તો મંદિરની આવક કેટલી?

અને એની સમૃદ્ધિ કેટલી હશે, અને એ સમયે કેટલા યાત્રાળુઓ દેશ દેશાવરથી અહીં પધારતા હશે સોમનાથના દર્શને, એનો મહિમા કેવો હશે, એ શિવના શિવલિંગ માટે અભિષેક અને પૂજા અર્ચનની સામગ્રીનો પ્રવાહ કેવો હશે. અને એટલે જ તો આ વિદેશી આક્રમણો સતત આપણા સોમનાથની પાછળ પડ્યા હતા. પરંતુ આ સુંદર વાર્તા એ દર્શાવે છે કે એક કટિબદ્ધતા અને એક સનાતની માટે, ઈશ્વરના દર્શન માટે કોઈ પણ ભેદભાવ ન હોય અને કોઈ પણ વેરો કે મૂલ્ય ન જ હોય. નવા પ્રકરણની વાત પણ કરીશું આ વિરામ બાદ. ત્યાં સુધી મસ્ત રહો, વ્યસ્ત રહો અને સાંભળતા રહો રેડિયો પાલન.

ડૉક્ટર ગિરીશભાઈ ઠાકર એટલે કે આપણા ગુરુ લિખિત પુસ્તક સૌમ્ય તેજસ્વીની સુંદર મજાની સોમનાથની કહાનીઓ, ઘટના અને પ્રસંગો જેના આધારભૂત આધારો આપણને મળી રહે છે,

તે બાબતોને વાર્તા સ્વરૂપમાં, લોકભોગ્ય વાર્તાઓના શબ્દોમાં ગોઠવીને આપણને પ્રસ્તુત કરી છે. એ પુસ્તકનું નામ છે સૌમ્ય તેજસ્વીની, અને હવે હું વાત કરીશ એના પ્રકરણ 12 અહલ્યાબાઈ હોલકરની. એક હાથમાં શિવલિંગ અને બીજા હાથમાં રાજધુરા, વસ્ત્રો સાવ સાદા મરાઠી શૈલીમાં પહેરેલી સૂતરની એક સાડી અને એવી એક સામ્રાજ્ઞીને તમે સૌ ઓળખો છો, ખરું ને? માળવાનું મહાન સામ્રાજ્ય હોલકર સામ્રાજ્ય તરીકે ઓળખાય, જેના સીમાડાઓ ગુજરાત, રાજસ્થાન, મહારાષ્ટ્ર અને મધ્યપ્રદેશને સ્પર્શી રહ્યા છે. અને તેવા મોટા સામ્રાજ્યની સામ્રાજ્ઞીએ પતિ અને પુત્ર પણ ઈશ્વરની અવકૃપાએ ગુમાવ્યા છે એવી મહારાણી આખા હોલકર સામ્રાજ્યનું એક ચક્રી શાસન કરી રહી છે. પણ રાજા તરીકેનો કોઈ રૂઆબ નહીં અને સાધુ તરીકેની કોઈ ઓળખ પણ નહીં, પણ શાસન સુદૃઢ, અનુશાસનયુક્ત, પ્રજા સુખી અને સમૃદ્ધ. વિશ્વના પટલ પર એકમેવ સામ્રાજ્ઞી અહલ્યાબાઈ હોલકર તરીકે ઓળખાય છે. યુદ્ધમાં મેદાન ઉપરના રાજ્યની ધુરા સંભાળનાર, દરબારના, પ્રજાના, લોકજીવનના, પોતાના કુટુંબના અને અનેક માનસિક સંઘર્ષો વચ્ચે આ એક સાદી સીધી રાણી અડી ઘમ ઊભી છે. 13મી 1725 થી 13 ઓગસ્ટ 1795 સુધીની એની જીવન યાત્રા અનેક સંઘર્ષોથી ભરેલી રહી છે, અને આ ધર્મ યુદ્ધ સદૈવ અપરાજિત રહ્યું છે. મહારાષ્ટ્ર અને માળવાના સીમાડા પરના એક સાવ નાનકડા ચોંડી ગામ જન્મેલ ધનગર જાતિના માણોકજી સિંદે અને સુશીલાબાઈની દીકરી પણ તેજસ્વીતાના તીખારા સમી હતી. ભારોભાર ભરેલી ભગવાન શંકરની અનન્ય ભક્તિ એના સમગ્ર વ્યક્તિત્વને અનોખું બનાવી રહી. વાત કરીશું આપણે અવિરામ બાદ. ત્યાં સુધી મસ્ત રહો, વ્યસ્ત રહો અને સાંભળતા રહો રેડિયો પાલન.

ઇન્દોરના રાજા મલ્હાર રાવ પહેલી જ દ્રષ્ટિએ સાવ નાની બાળકી અહલ્યામાં છુપાયેલું હીર પારખી ગયા અને પોતાના દીકરા ખંડેરાવ માટે અહલ્યાના પિતા માણકોજી શિંદે પાસે અહલ્યાના હાથની માગણી કરી. શિંદે, તારી આ દીકરી અસામાન્ય છે, મને આપી દે. મારા પુત્રનું પાણી ગ્રહણ કરી એ દીકરી આવતા કાલની માળવાની મહારાણી બનશે, એ મને સ્પષ્ટ દેખાય છે. અહલ્યા સામાન્ય ગામડિયણ મટીને મલ્હાર રાવ હોલકરની પુત્ર વધુ બની ઇન્દોર આવી. પછી તો જીવનમાં સુખ જ સુખ, મોજ મજા, આમોદ પ્રમોદ હોવા ઘટે, પણ અહલ્યાના ભાગ્યમાં વિધાતાએ સંઘર્ષો જ લખ્યા હતા અને એ સંઘર્ષોએ સદાકાળ તેની તેજસ્વીતાને વધુ પ્રકાશપુંજમાં પરાવર્તિત કરવાનું કાર્ય કર્યું હતું. તમે સાંભળી રહ્યા છો રેડિયો પાલનપુર 90.4 મેગાહર્ટઝ પર ડોક્ટર ગિરીશભાઈ ઠાકર એટલે કે આપણા ગુરુના લિખિત પુસ્તક સૌમ્ય તેજસ્વીના 12મા પ્રકરણ એટલે કે અહલ્યાબાઈ હોલકરના અંશોને આરજે એઆરના સ્વરમાં. આપણો ઉપક્રમ માળવાના ઇતિહાસનો અભ્યાસ કરવાનો નથી, તેવું લેખક લખે છે. પરંતુ પતિના મૃત્યુ પછી સતી થતા રોકીને મલ્હાર રાવે આપેલી તાલીમ, પેશવા સાથે પણ સંઘર્ષ કરવાની સિદ્ધતા, રાજકારણની કુશળતા, ખટપટોમાં અડગ રહેવાની ક્ષમતા, બધાની ઉપર પ્રજા વાત્સલ્ય અને શિવભક્તિ એ અહલ્યાના વ્યક્તિત્વને નિખારી છે અને ઇતિહાસમાં અદ્વિતીય મહિલા સામ્રાજ્ઞી તરીકે

તેનાથી ઇતિહાસ હવે અજાણ્યો રહ્યો નથી. રાજકારણ સાથે ધર્મપ્રિયતા એના પોતાના ચરિત્ર ચિત્રણમાં પ્રગટ થાય છે. એક હાથમાં શિવલિંગ એની મુખ્ય ઓળખ છે. આપણે તો સોમનાથની વાત કરવી છે, તેથી બીજી બધી બાબતોને પશ્ચાત ભૂમિમાં રહેવા દઈએ અને ગુજરાતમાં જ સોમનાથ, દ્વારકા, ડાકોર અને સિદ્ધપુરમાં ધર્મ કાર્યાર્થે એમણે આપેલા દાન સ્વયં મુખરિત છે. અને હવે સોમનાથની વાત. પ્રથમ જ્યોતિર્લિંગ ભગવાન સોમનાથનું સહસ્ત્રાબ્દીઓ પુરાણું દેવસ્થાન સોમનાથ મંદિર અનેક વાર વિધર્મીઓની કટ્ટરતા અને ધનલોભનો ભોગ બનીને લૂંટાતું રહ્યું છે. મોહમ્મદ ગજનીથી માંડીને અનેક આક્રમકોએ અનેક રીતે લૂંટ્યું છે અને છતાં ત્યાં રહેલી પ્રચંડ ઉર્જાએ એના ચૈતન્યને જાગૃત રાખ્યું છે અને પહેલાં કરતાં વધુ સારી રીતે ઉજાગર આ શિવલિંગ થતું રહ્યું છે. વાતના અંશોને આગળ વધારીશું.

ઉમટાયેલા ખંડિત થયેલા પ્રથમ જ્યોતિર્લિંગની કથાએ અહલ્યાબાઈના હૃદયને વિદીર્ણ કરી દીધું. મારો આરાધ્ય દેવ આ દશામાં ન ચાલે, મારે સોમનાથ મંદિરનું પુનર્નિર્માણ કરવું જોઈશે, સલાહકારોએ કહ્યું. પરંતુ સોમનાથ તો વિધર્મીઓની ક્રૂર નજર હેઠળ છે, ફરી બનશે ને ફરી તૂટશે. શું તમે આ વિનાશને જોઈ શકશો? અહલ્યા કહે, ના, એ ન બને. મારા પ્રભુની પ્રતિમાનો ધ્વંસ થાય અને અહલ્યા શરીરમાં પ્રાણ શેષ રહે એ બને જ નહીં. સલાહકાર કહે છે, તો પછી માંડીવાળો પ્રભાસ પાટણના નિવાસીઓને પોતાની રીતે પૂજા અને અર્ચના કરે છે તે કરવા દો. અહલ્યા કહે, ન બને. મારો દેવ એની દિવ્યતા અને ભવ્યતાથી

કેમ ઉતરે? સલાહકાર કહે છે, તો પછી ભવ્ય મંદિર ફરીથી દુષ્ટોની દુષ્ટ નજરનો ભોગ બનશે અને ભોળા નગરજનોને ફરી એકવાર અમાનુષી અત્યાચારોનો ભોગ બનવું પડશે, રહેવા દો. પરંતુ અહલ્યા કહે છે, પણ પ્રધાનો મંત્રીઓ, તમે જાણી લો કે પ્રભુ સોમનાથ પાટણનું એક ભેરું નથી. સમગ્ર ભારત વર્ષમાંથી પૂજકો અર્ચકો શ્રદ્ધાપૂર્વક ત્યાં જાય છે. તે શું ખંડેરો જોઈને પાછા ફરશે? ના, એ ન બને. જેમ કાશી વિશ્વનાથ, જેમ કેદારનાથ, જેમ સંબલેશ્વર, તેમ સોમેશ્વર પણ મહાતીર્થ છે અને રહેશે. આપણે તો માત્ર સોમનાથ જ નહીં, ભારત વર્ષના તમામ જ્યોતિર્લિંગોનો પુનરુદ્ધાર કરવાનો છે. માળવા તો એક નાનકડું રાજ્ય છે, પરંતુ પ્રભુ શંકરનું સામ્રાજ્ય સમગ્ર ભારત વર્ષમાં છે, યાદ છે ને? સૌરાષ્ટ્રે સોમનાથમ ચ શ્રીશૈલે મલ્લિકાર્જુનમ ઉજ્જયિન્યામ મહાકાલમ ઓમકાર મામલેશ્વરમ. જી માતાજી, બધા જ દ્વાદશ જ્યોતિર્લિંગ અમને સહુને જીવાગ્ર છે. અહલ્યા કહે છે, તો સમજી લો બંધુઓ, ભારત વર્ષ એનું પ્રાણ તત્વ છે શિવજી. રજવાડાઓ તો આવશે ને જશે, પરંતુ ભારત ભૂમિના જનજનના ચિત્તમાં રહેલો આ ચૈતન્ય પ્રવાહ અખંડ રહેશે. આપણી સંસ્કૃતિ સનાતન છે એનું જ આ પ્રમાણ છે. વધુ અંશોને માણીશું

અહલ્યાબાઈ પોતાના દરબારીઓને કહે છે કે મારે બધા જ જ્યોતિર્લિંગોને એમની સમૃદ્ધિમાં રાચતા કરવા છે. મારું ચાલે તો બધા ધર્મસ્થાનોની પ્રસુપ્ત ઉર્જાને પુનઃ જાગૃત કરવી છે, અને મારું કામ માત્ર રાજ ચલાવવાનું નથી, રામ રાજ્ય સ્થાપિત કરવાનું છે. મારું સાચું જીવન કાર્ય રાણી બની રહેવાનું નથી, પરંતુ એથી ઘણું વિશેષ કરવા ઈશ્વરે મને જન્મ આપ્યો છે. અરે, હું તો બહુ બોલી ગઈ, પણ તમે મારી વાત સમજ્યા તો છો ને? મારે માટે હવે કોઈ વિવાદ નહીં, વિચાર નહીં, દ્વિધા નહીં, બસ લાગી જવાનું છે. કર્મણ્યેવાધિકારસ્તે મા ફલેષુ કદાચન, મા કર્મફલ હેતુ ભૂર્મા તે સંગો અસત્વ કર્મણી. સલાહકારોના મોંમાંથી દેવી અહલ્યાબાઈનો જય જયકાર ગાજી ઉઠ્યો અને વધુ દ્રઢ

સ્વરે અહલ્યાબાઈએ કહ્યું કે બધું પછી જયકારો મારો ન હોય, બોલવું હોય તો બોલો હર હર મહાદેવ, અને હવે નક્કર કામની યોજનાઓ શરૂ કરો. પ્રધાનજી તપાસ કરાવો, પ્રભાસ પાટણની હાલત શી છે, કોનું શાસન છે, અર્થવ્યવસ્થા શું છે, યુદ્ધ થાય તો ત્યાંની વ્યવસ્થા કેવી છે, અને મંદિરના નવનિર્માણ માટે પ્રજાની મનોસ્થિતિ કેવી છે, ભગ્ન મંદિરની હાલત કેવી છે, અને બીજી આવશ્યક સૂચનાઓ મને તાત્કાલિક મળી જાય એની વ્યવસ્થા કરો. ઉઠો, શીઘ્રતા જરૂરી છે. જી મહારાણી, બધી જ વ્યવસ્થા થઈ જશે, એમ એમનો દરબારી કહે છે. અને પછી શું થયું એ અંશોને માણવા તમારે મારી સાથે આવતા અઠવાડિયે પણ જોડાવું પડશે. 95-12-96-88 પર તમારા પ્રતિભાવ મોકલી આપો. સોશિયલ મીડિયા એટલે કે ઇન્સ્ટાગ્રામ, ફેસબુક, એક્સ કે પછી ઈમેલ કરીને પણ પ્રતિભાવ ટેક્સ્ટ મેસેજીસમાં કે તમારા અવાજમાં રેકોર્ડ કરીને તે ફાઇલને મોકલી શકો છો. યાદ રાખો, અમે રેડિયો ગાર્ડન પર પણ ઉપલબ્ધ છીએ ને અમારી મોબાઈલ એપ્લિકેશન એન્ડ્રોઇડ અને આઈફોન બંનેમાં ઉપલબ્ધ. તમે તેના થકી બીજા મિત્રોને અમારા સંદેશાઓ પહોંચાડી શકો છો. ઇન્સ્ટાગ્રામ અને યુટ્યુબ પર અમને લાઇક અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. ફરીથી મળીશું અને આ વાતને આગળ વધારીશું, આપણી અસ્મિતાને. મસ્ત રહો, વ્યસ્ત રહો અને સાંભળતા રહો રેડિયો પાલન.

0: दुनिया के किसी कोने में हाथ में तिरंगा लेकर के दौड़ता है, सारे हिंदुस्तान में ऊर्जा भर देता है, सारे हिंदुस्तान में चेतना भर देता है।
1: 12 साल विश्वास के, विकास के, जन कल्याण के।
2: તમે સાંભળી રહ્યા છો 90.4 FM રેડિયો પાલનપુર। હું પ્રિયરાજ સૌ બાળ મિત્રોનું સ્વાગત કરું છું બાળ સભામાં।
3: એક સમયની વાત છે, એક ગામમાં એક ઉદાર ઉંદર રહેતો હતો। તેનો મિત્ર દૂર એક શહેરમાં રહેતો હતો। એક દિવસે ગામડાનો ઉંદર શહેરમાં રહેતા તેના મિત્રને પોતાની સાથે રહેવા માટે આમંત્રણ આપે છે। જ્યારે તે શહેરી ઉંદર તેના ઘરે આવે છે ત્યારે ગ્રામીણ ઉંદર પોતાના ખુલ્લા હૃદયથી અને પૂરા મનથી તેની આગતા સ્વાગતા કરે છે। ગ્રામીણ ઉંદર ઘણી બધી અલગ અલગ સ્વાદિષ્ટ વાનગીઓ શહેરી ઉંદરને પીરસે છે। આટલું કર્યા છતાં શહેરી ઉંદરને ગામડાનું વાતાવરણ ગમતું જ નથી। તે કહે છે, મારા મિત્ર, તું આ રીતે ગામડામાં કેવી રીતે રહી શકે છે? તું અહીં રહીને તારો સમય અને શક્તિ બગાડી રહ્યો છે। કેટલાક દિવસ તું શહેરમાં રહેવા આવ, હું તને બતાવીશ કે જીવન શું છે। ત્યારે શહેરી ઉંદર ગ્રામીણ ઉંદરને તેના ઘરે આમંત્રણ આપે છે અને આવકાર માટે આભાર માની ત્યાંથી નીકળી જાય છે। થોડા સમય પછી ગ્રામીણ ઉંદર તેના શહેરી મિત્રના ઘરે જાય છે। શહેરી ઉંદર ખૂબ વિશાળ ઘરમાં રહે છે। તે શહેરની વચ્ચે આવેલું હતું, જે એક મિજબાની માટેનો મોટો ઓરડો હતો, જ્યાં ઢળક વાનગીઓ પીરસવામાં આવતી હતી। શહેરી ઉંદરે ગ્રામીણ ઉંદરને મોટા ટેબલ પર ઘણી બધી વાનગીઓ પીરસી। જ્યારે ત્યાં બે માખીઓ સગાઈના ભોજનનો આનંદ લઈ રહી હતી ત્યારે તેમણે ભસવાનો અવાજ સાંભળ્યો અને કુરકવાનો અવાજ બહારથી આવી રહ્યો હતો। આ શું છે? ગ્રામીણ ઉંદરે પૂછ્યું। અરે કંઈ જ નથી, આ તો ફક્ત શેઠના કૂતરા ભસે છે, શહેરી ઉંદરે કહ્યું। પરંતુ ગ્રામીણ ઉંદરને તેના જવાબથી સંતોષ નહોતો। ત્યારે જ ઓરડાનો દરવાજો ખુલ્યો અને નૃત્યાંગનાઓ ચાર કૂતરાઓ સાથે અંદર પ્રવેશે છે। ગ્રામીણ ઉંદર ડરીને ટેબલ ઉપર ચડી જાય છે અને તે બીજા ઓરડાના એક દૂરના ખૂણામાં પોતાને સંતાડી દે છે। જ્યારે તે નાચનારા કૂતરા સાથે જતા રહે છે ત્યારે તે બંને ઉંદર બહાર આવે છે અને હજી પણ તે ડરેલું હતું। તે ગ્રામીણ ઉંદર તે નિમંત્રણ માટે તેને આવજો કહી ત્યાંથી નીકળે છે અને કહે છે, આ શહેરની સારી જિંદગી હોય જેમાં હંમેશા આતંક હોય છે તો આના કરતા મારા ગામડાનું જીવન વધુ સારું અને શાંતિપૂર્ણ છે। તમારી સ્વાદિષ્ટ વાનગીઓ સાથે હંમેશા માથા પર તલવાર લટકતી હોય છે। આના કરતા મારી ગામડાની સાદી રોટલી જ સારી। મારા મિત્ર, તું મારા ઘરે પધારજે, તારું હંમેશા સ્વાગત છે। અને ગ્રામીણ ઉંદર ફરીથી તેનો આભાર માને છે અને પોતાના સુંદર ગામમાં પાછો ફરે છે।
2: બાળ મિત્રો, આપણને સૌને વાર્તા સાંભળવી ખૂબ જ ગમે છે અને બાળ ગીતો પણ, એટલે જ હું પ્રિયરાજ બપોરની સભામાં તમારા માટે રેડિયો પાલનપુર પર લઈ આવીશ વાર્તાઓ અને બાળ ગીતો। તમે બધા 2 વાગે તૈયાર થઈ જજો મારી સાથે રેડિયો પાલનપુર પર, આપણી સભામાં, બાળ સભામાં।

કોઈ એક નગરમાં એક સુથાર રહેતો હતો. તેને સુથારી કામ આવડતું જ નહોતું. એથી તેણે વિચાર્યું બાજુના કોઈ ગામમાં જઈને નવેસરથી ધંધો ચાલુ કરવો. આથી તે અને તેનું કુટુંબ ચાલી નીકળ્યા. રસ્તામાં એક ઊંટડી પોતાના બચ્ચાને જન્મ આપવાની પીડાથી તરફડતી હતી. સુથારની પત્નીએ કહ્યું, થોભો, આપણે આ ઊંટડીની મદદ કરવી જોઈએ. અને તે રોકાય છે અને ઊંટડીની મદદ કરે છે. ઊંટડી એક બચ્ચાને જન્મ આપે છે. નાના બચ્ચાને અને ઊંટને લઈને સુથાર અને તેનું કુટુંબ આગળ વધે છે. સુથાર ઊંટોનું ભરણ પોષણ કરવા લાગ્યો. એ રોજ ઊંટોને લઈને નજીકના ઉપવનમાં ચરાવવા માટે લઈ જતો. આ ઊંટોમાં પેલું ઊંટનું બચ્ચું પણ હતું. તે બચ્ચું ઘણું તોછડું અને અભિમાની હતું. એ દરેક વખતે બધા ઊંટોથી પાછળ રહી જતું. સુથારે એના ગળે ઘંટડી બાંધી હતી, જેથી એ છૂટું પડી ગયું હોય ત્યારે એનો અવાજ સાંભળીને એને શોધી શકાય. વડીલ ઊંટોએ એ બચ્ચાને સલાહ આપતા કહ્યું, અલ્યા, આ નિર્જન વગડામાં તારે અમારી સાથે જ રહેવું. તું છૂટું પડી જઈશ તો આ ઘંટના અવાજને કારણે ગમે તે હિંસક પ્રાણીની નજરમાં આવી જઈશ. એ વખતે અમે તને બચાવી નહીં શકીએ. ઊંટનું બચ્ચું નાદાન અને છકેલું હતું. તેણે વડીલ ઊંટોની વાતને ધ્યાનમાં ના લીધી. એણે કદી જંગલના વાઘ, વરુ કે સિંહને જોયા ન હતા. તેથી તે તોછડાઈથી બોલ્યું, મને શું થવાનું છે? તમે નાહકની મારી ચિંતા કરો છો. એક સાંજે ઊંટોનું ટોળું ચારો ચરીને પાછું ફરી રહ્યું હતું. ત્યારે આ ઊંટનું બચ્ચું હંમેશની જેમ એકલું ચરતું પાછળ રહી ગયું. તેની ઘંટડીનો અવાજ સાંભળી એક સિંહ ત્યાં આવી પહોંચ્યો. સિંહે જોયું કે ઊંટનું બચ્ચું ચરી રહ્યું છે, તેથી તે એક ઝાંખરાની વાડ પાછળ સંતાઈ રહે છે. પેલું બચ્ચું ચરતું ચરતું આ ઝાંખરાની વાડની નજીક આવે છે. ત્યાં આવતા જ સિંહ તેના પર તરાપ મારીને તેને મારી નાખે છે. અનુભવી વડીલોના હિતવચન ન માનનાર અણસમજુ ઊંટે છેવટે પોતાના પ્રાણ ખોયા.

ઘોડો અને સિંહ. ઘણા વર્ષો પહેલાની વાત છે, એક ખેડૂત હતો જેની પાસે એક ઘરડો ઘોડો હતો. ઘોડો વૃદ્ધ થઈ ગયો એટલે ખેડૂતે તેને કહ્યું કે આ ઘર છોડીને જંગલમાં રહેવા જતો રહે. ઘોડો ઘણો નિરાશ થઈ ગયો. તેણે તેના માલિકને કહ્યું, હું તારો વૃદ્ધ નોકર છું, મેં આખી જિંદગી તારી સેવા કરી છે, હું હંમેશા તને વફાદાર રહ્યો છું. મારી ફરજ બજાવવામાં મેં ક્યારેય કોઈ આળસ નથી દાખવી. જ્યાં સુધી હું શારીરિક રીતે સક્ષમ હતો ત્યાં સુધી મારી પાસે બધું કામ કરાવતા હતા, અને હવે જ્યારે હું ઘરડો અને અશક્ત છું ત્યારે તમે મને ઘર છોડી અને જંગલમાં રહેવા જવા માટે કહો છો. શું આજ મારી આખી જિંદગીની વફાદારીનું ઇનામ છે? પેલા ખેડૂત પાસે કોઈ જવાબ ન હતો. પેલા ખેડૂતે કહ્યું, સારું તો તું મારી સાથે મારા ઘરમાં જ રહે, પણ મારી એક શરત છે. જો તું મને સિંહનું ચામડું લાવી આપે તો હું તને આ ઘરમાં રહેવા દઈશ. હવે પેલો ઘોડો જંગલમાં ગયો અને ત્યાં તેને એક શિયાળ મળ્યું, અને શિયાળને તે ઘોડાને જોઈને દયા આવી. તેણે તેને પૂછ્યું કે શું બન્યું છે? પેલા ઘોડાએ બધી વાત શિયાળને કહી. શિયાળ ખૂબ દયાળું

તેને કહ્યું, મહારાજ, હું તમારી માટે એક શિકાર લાવ્યો છું, જો તમે કહેતા હોય તો આપણે બંને મળી અને તેને ખાઈએ. સિંહે કહ્યું, સારું ચાલ. શિયાળે સિંહને કહ્યું, જુઓ મહારાજ, પેલો ઘોડો ત્યાં મરેલો પડ્યો છે, હું તમારી પૂંછડી તેના પગ સાથે બાંધી દઈશ અને તમે તેને ખેંચી અને આ ઝાડ નીચે લઈ આવો અને ત્યાર પછી આપણે બંને પેટ ભરી અને ખાઈશું. સિંહ અને શિયાળ બંને ત્યાં ગયા અને શિયાળે તેની પૂંછડી ઘોડાના પગ સાથે બાંધી દીધી. હવે શિયાળે જોરથી

0: ઘોડાને બૂમ પાડી કે ઉઠ અને દોડ. આ સાંભળતાની સાથે જ ઘોડાએ જેટલું જોર ભેગું થાય તેટલું ભેગું કરી અને દોડવાનું શરૂ કર્યું. હવે પેલા સિંહની પૂંછડી ઘોડાના પગ સાથે બાંધેલી હોવાથી સિંહ તેની સાથે ઘસડાવા લાગ્યો અને ઘોડો તો ઝાડી, ખેતર, ખાડા, ટેકરા, પથ્થર કશું જ જોયા વગર દોડવા લાગ્યો અને સિંહને ખૂબ જ ભારે ઈજા થવા લાગી અને તે લોહી લુહાણ થઈ ગયો અને મરી ગયો. પેલો ઘોડો દોડતો દોડતો તેના માલિકના ઘર આગળ આવીને ઊભો રહ્યો. હવે પેલા મરેલા સિંહને જોઈ ખેડૂત ખૂબ ખુશ થઈ ગયો અને પેલા ઘોડાને શાબાશી આપી અને તેની સાથે રહેવાની પરવાનગી પણ આપી.
1: બાળ મિત્રો, મજા પડી ને? તો તમારા મોટા ભાઈ બહેન કે મમ્મી પપ્પાને રેડિયો પાલનપુરના ફેસબુક પેજ પર મેસેજ કરવાનું કહેજો અને આપણે મળીશું ફરીથી બાળગીતો અને વાર્તાઓ સાથે આવતીકાલે બપોરે 2 વાગે રેડિયો પાલનપુર પર. સાંભળતા રહો, મસ્ત રહો, ખુશ રહો 90.4 FM રેડિયો પાલનપુરની સાથે.
2: શ્રોતા મિત્રો, તમે સાંભળી રહ્યા છો 90.4 FM રેડિયો પાલનપુર, કમ્યુનિટી રેડિયો સ્ટેશન, બનાસકાંઠા ડિસ્ટ્રિક્ટ કેળવણી મંડળ સંચાલિત. આ રેડિયો સ્ટેશન પર તમારા પ્રતિભાવો, તમારા સંદેશાઓ અને તમારી વાતોને મોકલી આપવા માટે તમે 90.4 FM રેડિયો પાલનપુરના ફેસબુક પેજ પર જઈ શકો છો અને તમારી વાતને ત્યાં પોસ્ટ કરી શકો છો. સાથે સાથે તમે અમને વોટ્સએપ પણ કરી શકો છો. રેડિયો પાલનપુર પર તમારી વાતને પહોંચાડવા માટે વોટ્સએપ નંબર છે 95-12-96-88 95-12-99-66-88. ફરી એકવાર નંબર હું તમને જણાવું છું, 95-12-96-88 95-12-99-66-88 પર તમારા સંદેશાઓ અને પ્રતિભાવો મોકલી આપો. પાલનપુરનો એકમાત્ર અવાજ એટલે કે રેડિયો પાલનપુર. મસ્ત રહો, વ્યસ્ત રહો, સાંભળતા રહો 90.4 FM રેડિયો પાલનપુર.

હેલો પાલનપુર, તમે સાંભળી રહ્યા છો 90.4 FM રેડિયો પાલનપુર. હું આરજે જ્યોતિ ફરી આવી છું એક નવી જ વાર્તા સાથે. મિત્રો, ભગવાન, આ ભગવાન વિશે દરેકની અલગ અલગ માન્યતા છે. કોઈ એને માને છે તો કોઈ એને નથી માનતું. હવે તમે ખરેખર એને માનો છો કે નહીં એ આપણે તમારા પર છોડીએ છીએ, પણ હું અત્યારે લઈને આવી છું એક અલગ વાર્તા. અને આ વાર્તા એક કિસ્સો છે મહાભારતના સમયનો. મહાભારતનું યુદ્ધ 18 દિવસ સુધી ચાલ્યું હતું.

છેલ્લા બે દિવસ જ્યારે બાકી હતા ત્યારે કૌરવસેનાના સેનાપતિ તરીકે દુર્યોધને મિત્ર કર્ણની નિમણૂક કરી. કર્ણએ દુર્યોધનને કહ્યું કે આમ તો હું દરેક બાબતમાં કૃષ્ણ અર્જુનથી ચડિયાતો છું, પરંતુ એક બાબતમાં અર્જુન મારાથી ચડિયાતો છે. દુર્યોધને પૂછ્યું, એવી તો કઈ બાબત છે કે જેમાં અર્જુન તારાથી ચડિયાતો છે? ત્યારે કર્ણએ કહ્યું, મિત્ર, મારા સારથી તરીકે મધ્યરાજ શૈલ્ય છે, જ્યારે અર્જુનના સારથી તરીકે શ્રીકૃષ્ણ છે, અને આ બાબતમાં અર્જુન મારાથી ચડિયાતો છે. આ બંને સારથીઓ વિશે એક ઓછી સાંભળેલી અને જાણવા જેવી આ વાત છે. કર્ણ તેના સારથી સાથે શૈલ્યજી, જે એના સારથી હતા, એમને ફક્ત એક જ વાત કહેતા, યાહી યાહી યાહી, મતલબ ચાલો ચાલો ચાલો. કર્ણ સારથીને સતત હુકમ આપવાનું કામ કરે, જ્યારે બીજી બાજુ અર્જુન એના સારથી શ્રીકૃષ્ણને કહે છે, યથાવા રુચતે તવ, મતલબ આપને યોગ્ય લાગે એમ કરો, આપ જે કરશો એ મને કબૂલ છે, રથ તમને જ્યાં યોગ્ય લાગે ત્યાં લઈ જાઓ, મારું કામ બાણ ફેંકવાનું છે અને હું તે કામ કરીશ અને તમારું કામ તમે કરો. કર્ણએ પોતાની સત્તા પોતાની પાસે રાખી તો એ યુદ્ધ હારી ગયો, અને અર્જુને પોતાની સત્તા પણ શ્રીકૃષ્ણને સોંપી તો એ આ યુદ્ધ જીતી ગયો. દોસ્તો, આપણા જીવનરથના સારથી ભગવાન છે. આપણે પણ જો કર્ણની જેમ ભગવાનને આદેશો આપવાને બદલે અર્જુનની જેમ ભગવાનની ઈચ્છા મુજબ નિષ્ઠાપૂર્વક કર્મ કરીએ તો દરેક બાબતમાં વિજય ચોક્કસ જ થાય. તો કેવી લાગી વાર્તા? જરૂર જણાવજો અમને રેડિયો 90.4 FM પર. વ્યસ્ત રહો, મસ્ત રહો, સાંભળતા રહો રેડિયો 90.4 FM પાલનપુર. આપનો દિવસ ખુશ રહે, મંગલમય રહે એવી આરજે જ્યોતિની શુભકામનાઓ.

શ્રોતા મિત્રો, તમે સાંભળી રહ્યા છો 91.4 FM રેડિયો પાલનપુર, કોમ્યુનિટી રેડિયો સ્ટેશન બનાસકાંઠા ડિસ્ટ્રિક્ટ કેળવણી મંડળ સંચાલિત. આ રેડિયો સ્ટેશન પર તમારા પ્રતિભાવો, તમારા સંદેશાઓ અને તમારી વાતોને મોકલી આપવા માટે તમે 90.4 FM રેડિયો પાલનપુરના ફેસબુક પેજ પર જઈ શકો છો અને તમારી વાતને ત્યાં પોસ્ટ કરી શકો છો. સાથે સાથે તમે અમને વોટ્સએપ પણ કરી શકો છો. રેડિયો પાલનપુર પર તમારી વાતને પહોંચાડવા માટે વોટ્સએપ નંબર છે 95 12 99 66 88, 9512 99 66 88. ફરી એકવાર નંબર હું તમને જણાવું છું, 95 12 99 66 88, 9512 99 66 88 પર તમારા સંદેશાઓ અને પ્રતિભાવો મોકલી આપો. પાલનપુરનો એકમાત્ર અવાજ એટલે કે

0: સાંભળો, શું તમે પીએમ સૂર્યઘર મફત વીજળી યોજના વિશે સાંભળ્યું છે?
1: ભારત સરકાર કા લક્ષ સોલર પાવર સે બિજલી બિલ ઝીરો કરને કા ભી હૈ.
0: આ યોજનાથી તમારું ઘર સાચા અર્થમાં સૂર્યઘર બની જશે, એટલે કે લાઇટ બિલ સાવ ઝીરો. એટલું જ નહીં, જો જરૂરિયાત કરતા વધુ વીજળી પેદા થશે તો તમે તેને ગ્રીડમાં વેચીને વધારાની કમાણી પણ કરી શકશો. તો પછી રાશ એની જુઓ છો, આજે જ રજીસ્ટર કરો pmsuryaghar.gov.in પર.

છો. રેડિયો બાલનપુર પર તમારી વાતને પહોંચાડવા માટે વોટ્સએપ નંબર છે 9512-96-88 9512-99-6-88. ફરી એક વાર નંબર હું તમને જણાવું છું 9512-96-88 9512-99-6-88 પર તમારા સંદેશાઓ અને પ્રતિભાવો મોકલી આપો પાલનપુરનો એકમાત્ર અવાજ એટલે કે રેડિયો પાલનપુર. મસ્ત રહો, વ્યસ્ત રહો, સાંભળતા રહો 90.4 FM રેડિયો પાલનપુર.

0: અરે સંગીતા, સોલર પેનલ ન ખાવી દે, સોલર પેનલ ન ખાવી દે. ક્યારના મારા બધા મિત્રો મને કહેતા હતા, પણ સાચું કહું તો મેં ભરોસો ત્યારે જ કર્યો જ્યારે પ્રધાનમંત્રીજીએ પોતે કહ્યું,
1: ભારત સરકાર કા લક્ષ સોલર પાવર સે બિજલી બિલ ઝીરો કરને કા ભી હૈ.
0: મેં મોદીજીની વાત માનીને સોલર પેનલ નખાવી અને ખરેખર મારું લાઇટ બિલ ઝીરો થઈ ગયું. તમે પણ આજે જ નખાવી લો. તો પછી રાશ એની જુઓ છો, આજે જ રજીસ્ટર કરો pmsuryaghar.gov.in પર.

આજે ભારતના ગામે ગામમાં ઘરની છતોનો નજારો બદલાઈ ગયો છે. જ્યાં પહેલા અગાશીઓ પર માત્ર પાપડ અને કપડાં જ સુકાતા, ત્યાં હવે લાઇટ બિલ ઝીરો થઈ રહ્યા છે. ગામે ગામ લોકો હવે સોલર પેનલ નંખાવી રહ્યા છે. તમે પણ લગાવી લેજો, કેમ કે ભારત સરકાર આપી રહી છે પૂરા 78,000 સુધીની સબસિડી. 30 લાખથી વધુ પરિવારો તો અત્યાર સુધીમાં આનો લાભ લઈ ચુક્યા છે. પીએમ સૂર્યઘર મફત વીજળી યોજના જોડાવવા માટે રજીસ્ટર કરો PM સૂર્યઘર.gov.in પર.

યાર સાચું કહું ને, હજી તો ઉનાળાની શરૂઆત થઈ છે ને ત્યાં 7-7 હજાર ના લાઇટ બિલ આવવા માંડ્યા છે. વાઈફ તો ક્યારની કહેતી હતી કે સોલર પેનલ નંખાવી દો, સરકાર સબસિડી પણ આપે છે. મેં જેમને પણ પૂછ્યું ને, બધાના લાઇટ બિલ હવે તો ઝીરો આવે છે, એટલે આ વખતે તો સોલર પેનલ નંખાવી જ દેવી છે. જ્યારે વીજળી મફત મળતી હોય તો શું કામ જતી કરવી? તમે પણ મોડું ના કરો, નંખાવી જ દો. પીએમ સૂર્યઘર મફત વીજળી યોજના, જોડાવવા માટે રજીસ્ટર કરો pmsuryaghar.gov.in પર.

0: તમારી પાસે છે સુંદર મજાની કવિતાઓ, ગઝલ કે શેર, શાયરી,
1: અથવા તો તમે કંઈક લખતા હોય, સાહિત્યમાં વાર્તાઓ, તો એ રજૂ કરવા માટે તમને પ્લેટફોર્મ જોઈએ છે તો એ પ્લેટફોર્મ અમે આપીશું.
0: રેડિયો પાલનપુર પર જો તમારામાં સિંગિંગ ટેલેન્ટ છે કે પછી કોઈ પણ વાદ્યને તમે વગાડી જાણો છો તો આપ સૌ માટે પણ પ્લેટફોર્મ છે
1: રેડિયો પાલનપુર. તમે સારું લખો છો તો અમને મોકલાવી શકો છો, અથવા તો રૂબરૂ અહીંયા આવીને રેકોર્ડ પણ કરી શકો છો. પરંતુ હા, એની જાણકારી અમને પહેલાથી આપવી પડશે અમારા રેડિયો પાલનપુરના વોટ્સએપ નંબર પર 9512966888 પર.
0: આપનો અવાજ આપણા સૌ સુધી પહોંચાડવાનું કામ કરશે રેડિયો પાલનપુર 90.4 મેગાહર્ટઝ. મસ્ત રહો, વ્યસ્ત રહો, સાંભળતા રહો
1: રેડિયો પાલનપુર.

સબસિડી પણ આપે છે. મેં જેમને પણ પૂછ્યું ને, બધાના લાઇટ બિલ હવે તો ઝીરો આવે છે, એટલે આ વખતે તો સોલર પેનલ નંખાવી જ દેવી છે. જયારે વીજળી મફત મળતી હોય તો શું કામ જતી કરવી? તમે પણ મોડું ના કરો, નંખાવી જ દો. પીએમ સૂર્યઘર મફત વીજળી યોજના જોડાવવા માટે રજીસ્ટર કરો pmsuryaghar.gov.in પર.

90.4 FM रेडियो पालनपुर कम्युनिटी रेडियो स्टेशन। मित्रों, जिंदगी में हमेशा आपणे सांभळता आवीए छीए कि कोई पण कार्य एकला हाथे सफल पार थतुं नथी, एटले कि कोईनो साथ अथवा टेको होय ज छे। परंतु हमेशा एवी व्याख्या करी शकाय कि आजूबाजू घणा बधा लोको होवा छतां पण एवा कया व्यक्तिने आपणे पसंद करवो जोईए कि ए आपणी पासे हमेशा आपणो आधारस्तंभ बनी रहे અને આપણે આમ છાતી ઠોકીને જ્યારે સફળતા પ્રાપ્ત કરીએ ને ત્યારે કહી શકીએ કે એ જ મારી પાસે મારી પડખે ઊભો રહે છે અથવા ઊભી રહી છે એ વ્યક્તિ આ છે। આ વાતને કહેવા માટે આપણે પણ ચૂઝી તો બનવું જ પડશે ને, પસંદગી તો જોઈએ। અને આ સવાલ જ્યારે એક મિત્રએ મને પૂછ્યો ને, એટલે મારી પાસે માત્ર એક નાનકડું વાક્ય હતું કે હંમેશા જો કોઈ વ્યક્તિ તમને એવું કહે કે હું તો શૂન્ય છું, હું શૂન્ય છું, પરંતુ હું તારી પાછળ જ રહીશ, એટલે મારા તારી પાછળ ગોઠવાવાના લીધે તારું મૂલ્યાંકન હંમેશા વધતું જશે। ખબર છે ને દોસ્તો કે શૂન્ય કોઈ પણ આંકડાની પાછળ લાગે ને, એટલે પછી એની કિંમત હંમેશા વધતી જ જાય છે। બસ, તો આવા જ મિત્રો અને આવા જ સહારાઓ તમે શોધો ને તમને મળતા રહે એવી શુભેચ્છા સર। સાંભળતા રહો 90.4 FM રેડિયો પાલનપુર।

0: સાંભળો છો, ઘર ખર્ચના પૈસા આપો હવે.
1: આ કરિયાણાના 15,000 અને આ શાકભાજીના 2,000
0: અને લાઇટ બિલ ના
1: હવે 0 રૂપિયા તને કઈ રીતે આપું?
0: અરે હા, હું તો સાવ ભૂલી જ ગઈ, હવે તો સોલર પેનલ નખાવી દીધી છે ને, તો પછી જે 4,000 બચ્યા છે એની શોપિંગ થઈ જાય.
2: આહા, પાકો પીએમ સૂર્યઘર મફત વીજળી યોજના જોડાવા માટે રજીસ્ટર કરો pmsuryaghar.gov.in પર.

મારો એક પડોશી છે, જબરો જિદ્દી. આખી સોસાયટીએ સોલર પેનલ નંખાવી દીધી, પણ એ માનવા જ તૈયાર નથી કે બિલ ખરેખર ઝીરો આવી શકે. મેં કહ્યું, ભેરુ, નામ જ છે પીએમ સૂર્યઘર મફત વીજળી યોજના. પછી તો એક પછી એક બધાના બિલ ઝીરો આવવા માંડ્યા. ત્યારે ભાઈ બોલ્યા, હવે તો મારે પણ નંખાવી દેવી પડશે. પીએમ

આ મારો નાનો ભાઈ છે ને, છબરો મસ્તીખોર છે. કોલેજમાં તો માર્કશીટમાં ફોટોશોપ કરીને પપ્પાને છેતરી જતો. ગઈકાલે મેં લાઇટ બિલમાં ઝીરો રકમ જોઈ એટલે મને થયું કે નક્કી આમાં આણે ફોટોશોપ જ કર્યું હશે. બાકી લાઇટ બિલ ઝીરો આવે એ વાત ગળે ઉતરે એવી છે. પૂછ્યું તો કહે, મોટા ભાઈ બધી ઉપરવાળાની મહેરબાની છે, એટલે કે છત પર લાગેલી સોલર પેનલની. મેં કીધું, વાહ, આ સ્કીમ તો ખરેખર જોરદાર છે હો ભાઈ. પીએમ સૂર્યઘર મફત વીજળી યોજના જોડાવવા માટે રજીસ્ટર કરો PM સૂર્યઘર.gov.in પર.

0: मोदी हर परिवार को घर में बिजली बनाकर वही बिजली बेचकर कमाई का एक और साधन देना चाहता है।
1: ભારતના પ્રધાનમંત્રીએ દેશમાં જે સૌર ક્રાંતિનો પ્રારંભ કર્યો છે તેની અસર હવે ચારે કોર દેખાવા લાગી છે। ભારતમાં એક પછી એક 30 લાખથી વધુ પરિવારોની અગાશી પર સોલર પેનલ લાગી ચૂકી છે। તમે પણ આ ઉર્જા ક્રાંતિનો ભાગ બનો। પીએમ સૂર્ય ઘર મફત વીજળી યોજના જોડાવવા માટે રજીસ્ટર કરો pmsuryaghar.gov.in પર।

અરે બેટા, ગઈકાલે હું મારા ભત્રીજાના ઘરે ગયો હતો. મારી તો આંખો જ ફાટી ગઈ. આખો દી એસી ચાલતું હોય, રોજ વોશિંગ મશીન વપરાય, ને ઘરમાં બે બે ફ્રીજ, તો એનું લાઇટ બિલ ખબર છે કેટલું આવે છે? ઝીરો. મેં પૂછ્યું તો ભત્રીજો કહે કે કાકા, આ તો બધી ઉપરવાળાની મહેરબાની છે, એટલે કે છત પર લાગેલી સોલર પેનલ્સની. મેં વિચાર્યું હવે તો આપણે આ નંખાબૂજ પડશે. પીએમ સૂર્યઘર મફત વીજળી યોજના જોડાવવા માટે રજીસ્ટર કરો પીએમ સૂર્યઘર.gov.in પર.

શ્રોતા મિત્રો, તમે સાંભળી રહ્યા છો 90.4 FM રેડિયો પાલનપુર, કોમ્યુનિટી રેડિયો સ્ટેશન બનાસકાંઠા ડિસ્ટ્રિક્ટ કેળવણી મંડળ સંચાલિત. આ રેડિયો સ્ટેશન પર તમારા પ્રતિભાવો, તમારા સંદેશાઓ અને તમારી વાતોને મોકલી આપવા માટે તમે 90.4 FM રેડિયો પાલનપુરના ફેસબુક પેજ પર જઈ શકો છો અને તમારી વાતને ત્યાં પોસ્ટ કરી શકો છો. સાથે સાથે તમે અમને વોટ્સએપ પણ કરી શકો છો. રેડિયો પાલનપુર પર તમારી વાતને પહોંચાડવા માટે વોટ્સએપ નંબર છે 95-12-99-66-88 95-12-99-66-88. ફરી એકવાર નંબર હું તમને જણાવું છું, 95-12-99-66-88 95-12-99-66-88 પર તમારા સંદેશાઓ અને પ્રતિભાવો મોકલી આપો. પાલનપુરનો એકમાત્ર અવાજ એટલે કે રેડિયો પાલનપુર. મસ્ત રહો, વ્યસ્ત રહો, સાંભળતા રહો 90.4 FM રેડિયો પાલનપુર.

0: તમારી પાસે છે સુંદર મજાની કવિતાઓ, ગઝલ કે શેર, શાયરી,
1: અથવા તો તમે કંઈક લખતા હોય, સાહિત્યમાં વાર્તાઓ, તો એ રજૂ કરવા માટે તમને પ્લેટફોર્મ જોઈએ છે તો એ પ્લેટફોર્મ અમે આપીશું.
0: રેડિયો પાલનપુર પર જો તમારામાં સિંગિંગ ટેલેન્ટ છે કે પછી કોઈ પણ વાદ્યને તમે વગાડી જાણો છો તો આપ સૌ માટે પણ પ્લેટફોર્મ છે
1: રેડિયો પાલનપુર. તમે સારું લખો છો તો અમને મોકલાવી શકો છો, અથવા તો રૂબરૂ અહીંયા આવીને રેકોર્ડ પણ કરી શકો છો. પરંતુ હા, એની જાણકારી અમને પહેલાથી આપવી પડશે અમારા રેડિયો પાલનપુરના વોટ્સએપ નંબર પર 95 92 66 88 પર.
0: આપનો અવાજ આપણા સૌ સુધી પહોંચાડવાનું કામ કરશે રેડિયો પાલનપુર 90.4 મેગાહર્ટઝ. મસ્ત રહો, વ્યસ્ત રહો, સાંભળતા રહો
1: રેડિયો.

બાપાનો છેલ્લો કાગળ ખોલતા પહેલા રતિલાલના હાથ થંભી ગયા. વાઢણાની વેળામાં બાપાએ વૈકુંઠ વહાલું કર્યું હતું. રતિલાલને તો મોડી ખબર મળેલી, ક્રિયાપાણી પતી ગયા કેળે. આમેય છેલ્લા દાયકામાં બાપ બેટા વચ્ચે અબોલાશ થઈ ગયેલા. એ પહેલાંય મન દુઃખ અને એકબીજાના અહમ કે કથવા વેણ એમને મળતા રોકતા હતા. સવારનો સૂરજ બગીચાની લોન ઉપર પથરાઈ ગયો. જંગલી મેંદીની વાડ ફૂલી ફાલી છે અને એના ઉપર ચઢેલા અજાણ્યા ફૂલવેલા હવે ઋતુ ઉલવા સાથે સુકાઈ જવા માંડ્યા હતા. સામેના મકાનોની ભીત ઉપર બાજી ગયેલી સોમાસુ લીલ પણ હવે તો કાળી પોપળીઓ બનીને ખરવા માંડી હતી. પત્ની રેવતીએ બે દિવસથી દિવાળીની સાફસૂફી સારું ઘર માથે લીધું છે, તેથી રતિલાલ તો ઘરબારા જેવા જ થઈ ગયા છે. બનેવીએ મોકલેલો બાપાનો છેલ્લો કાગળ ફોડતા પહેલા પાછું રતિલાલનું મન ભરાઈ આવ્યું છે. પોતાના રૂમમાં છાનામાં જઈને આંખોમાં ભરાયેલા આજ સુધીના બધા આંસુ વહાવી દેવા એ જાણે આઘા પાસા થઈ રહ્યા. નાનકડા બંગલાના કમ્પાઉન્ડમાં એક તરફ ઉસરેલા પારિજાત નીચે ખુરશીમાં કાગળ લઈને એ બેઠા છે. પોતાના પાર વિનાના કામ અને ઘણી બધી સમસ્યાઓને યાદ કરીને રતિલાલ અડગ થયા. જૂના અને પીળા પડી ગયેલા લીટીવાળા કાગળોમાં બાપાએ લાંબો પત્ર લખ્યો હતો. સિની વયે ધૂસતે હાથે અને ઝાંખી આંખે એમણે એવું તે શું લખવાનું હશે, મને તે આટલું કષ્ટ કર્યું હશે એમ વિચારતા રતિલાલે કાગળ ખોલી ઘોડા ઉપર સામાન માંડતા હોય એમ મનને સાબદું કરી વાંચવા માંડ્યું. સ્વસ્તી શ્રી ગામ રાજપુરા મધ્ય વસનાર ભાઈ શ્રી રતિલાલજી, અખંડ સૌભાગ્યવતી રેવતી વહુ અને મોટા થઈ ગયેલા બાળકોને કેતાન શ્રી ગામ કોળિયાકથી ચાહી કરીને યાદ કરનાર તમારા બાપા લવજી કોદરના છેલ્લા વેલા રામ રામ વાંચજોજી. અહીં બધા રાજી ખુશીમાં છે, ત્યાં તમે સૌ મનમોજમાં હશો એવી ગોકુળનાથજીને પ્રાર્થના. દ્વારકાનો નાથ તમને સૌને લાંબી ઉંમર આલે અને તમારી કમાણીમાં બરકત નેરજે એવા મારા આશીર્વાદ લેજો. કાગળ પેનના ઠેકાણા નથી, આંખોમાં ઝાખપ હોવા સાથે લખતા લખતા પોણી વળે છે. ચશ્મા કાઢી કાઢીને લૂસવાના અને લખવાનું તે વિપત ઓછી નથી.

અધૂરામાં પૂરું ધરુસતો હાથ, પણ હવે જીવતરમાં ચ્યાં જાજુ લખવા રહેવાનું છે? ગમે તે એકદમની હવાર પડશે ને હું નહીં હોઉં એ દાડાના ઉજ્જ્યા આથમના જેટલી નક્કી વાત છે. તમને ઘણા વર્ષો સુધી માનપાનથી કાગળ લખ્યા અને બોલાયા, આજે તું કહીને લખવાનું છેલ્લવારકું મન છે. અક્ષરો અને શબ્દો ગોઠવાતા કહટાવાનું થાય છે, લખવા બોલવાનું બધું સેળભેળ થાય છે, તો નભાવી લેજે. તું જાણે છે એમ હું સ્ટેટ વખતમાં 4 અંગ્રેજી ભણેલો ને માસ્તરની નોકરી મળવાની હતી. ત્યાં મોટાભાઈ મરતા મારે મારા ઘરડા બાપને હળ લાકડામાં મદદ કરવા ખાતર બધું મેલી દેવું પડેલું. જો એમ ના થયું હોત તો તમારું ઘડતર ને સૌનો ઉછેર જુદા હોત, તને મારા વાસ્તે જે ફરિયાદો રહી છે એ ના હોત. પણ જિંદગીનો નકશો આપણા હાથમાં નથી હોતો ભાઈ, કાળના ગર્ભમાં આપણી જીવનવાટ ઉપરવાળા કોઈકે દોરેલી તૈયાર હોય છે. હું માસ્તર થયો હોત તો નોકરી છૂટવાની ઉંમરમાં તો કેળવણી ખાતાનો કોક અમલદાર થયો હોત, પણ ક્રમમાં લખેલા ડોળિયા કે જીયા ક્યાંથી ખાવાના? પણ રતિભાઈ સાચું કહું તો મને આ બધી વાતોના હૈયા બળેવડા નથી થયા. કામ કરતો ગયો, કામ લેતો ગયો અને જે મેળવ્યું તે વેચી ખાધું. તને એવું કેમ લાગતું રહ્યું કે હું તને ફળાવો આંબો ગણીને વેડતો રહ્યો છું? મારા મનનો આ કોયડો આ જન્મારે તો ઉકલવાનો નથી. મેં તને મહિનાની આખરમાં કાગળો લખ્યા, પૈસા માગવામાં હું કદી તારા બાળગોપાલની અને વ્યવહારની વાતને ધ્યાનમાં લેવાનું ચૂકી ગયો હોઈશ. પણ મારે અહીં બચરવાર ઘર ચલાવવાનું હતું અને ન્યાતમાં બંધાયેલી ચા ફાસવવા, સમાજની ફકર ચિંતા કરવાના હતા. મારા હાથ પગ બંધાયેલા હતા. ઘરનો દીકરો શહેરમાં કમાતો હોય ત્યારે હાથ ઉસીના પૈસાએ લોકને ચાલતો, એટલે તારી ખેત જાણ્યા કેડે હું પૈસા માગતા રહેલો. લોક ઉસીના લીધેલા તે માગવા આવે અને બીજા તારી આવક જાણીને ઉચીને હારું વસન નાખતા આવે, ત્યાં હું ચાલ જવાનો હતો. આકાશી ખેતી અને ટૂંકી જમીન, રસ્તા માથે ઘર અને મોટો વસ્તાર. હું રાત દન રઘવાયો રહ્યો છું ને એમાંથી ચીડિયો સ્વભાવ. તને ઘણીવાર આંકડા વેણ કહીને પસ્તાયો છું, પણ તને એની ક્યાંથી ખબર? તારી બાનો મંદવાળ અને ભાઈ બહેનોના ખર્ચા, તારી સાથે કદી જીવ ઠારીને વાત થઈ હોત તો આટલો બળાપો જીવતરના આ છેડે ના રહ્યો હોત. પણ નકશામાં વિધાત્રીએ જે દોર્યું એ ના દોર્યું થોડું થાય છે? બધાએ મને આકરો ગણ્યો ત્યાં સુધી તો ઠીક મારા ભાઈ, પણ હું કંઈ લાગણી વિનાનો બોથડ કે જડથો તો નહોતો જ. તોય આજે જે મારી પાસે રહીને મને ખાવા પીવાનું આપવામાં ઉપકાર સમજે છે, એ તારા ભાઈઓ ભોજાઈઓ મને ક્યારેક કઠોર ને ક્યારેક કપાતર ગણે છે. એમનું આલેલું ઉચકારથી હડસેલી આલેલું ન ભાવતું ખાવાનું ગળે ઉતારી ગયો છું, પણ બધા મને કઠોર કહે એ નથી બેઠાતું. હવે મારું દૂધતું રુદ્યું તને જેમ કરીને દાખવું, મારી આપદાઓનો કોઈ આરોવારો નથી. હવે તો દોરી તૂટે અને અંગૂઠે આગ મેલાય એ જ ઉપાય. આ કાયામાં જીવને ભરાઈ રહેવાનું કોઈ કારણ નથી. તોય તું આગ મુક્તિ વેળા હાજર હોય, હું ચાઈન કહું છું કે તું મારું મરણ સુધારવા આવજે. તું બોલજે, નાચજે પ્રાણીયા આગ આવે. થોડા ખુલાસા કરવા મારો જીવ કદાચ ત્યાં કશેક ઘુમરાયા લેતો હશે. જોજે. રતિલાલના ગળે ડૂમો બાજ્યો. કોઈ જોતું નહોતું. એમણે આંખો સાફ કરી ગળું ખૂંખાર્યું. વેગળા પડી ગયેલા બાપા, એમની આપદાઓ, આ કાગળમાં લખાયેલી વાતો, તો શું એમણે જે બાપા જોયા હતા એ એવા નહોતા? અરે, એકવાર જે ધારણા બંધાય તે કદી ખરી ખોટી છે એમ મૂલવાય પણ નહીં. બાપા વાસ્તે તો સવે એકવાર જે દેવ સ્થાપ્યા એ સ્થાપ્યા. એકવાર ઉનાળે રતિલાલ ઘરે વતનમાં ગયેલા,

ભાઈ બહેનોના સંતાનો માટે સગાઈની ઉતાવળ કરીને બાપાએ કેટલુંક નબળું સગું કરાવેલું તે વિશે એમણે બાપાને બે વાતો કહેવી હતી, પણ એની ગંધ પારખી ગયેલા બાપા બે દિવસ સુધી રતિયાળથી આઘાને આઘા રહેલા. વાણ ભરેલા ખાટલાઓની આડશને પેલે પારે ઊંધું ઘાલીને ચકડીમાં ભીંડી વીંટતા હતા. બીજી વાર ગયા ત્યારે રતિલાલે જ એમની ઉપેક્ષા કરેલી. બાપા પછી વાત કરવા ઈચ્છતા હતા ને રતિલાલની આસપાસ ફરતા હતા, પણ રતિલાલે ખબર જ નહીં પૂછેલી એટલે અકળાયેલા. છતાં જો આંખો મળે તો તક લેવા બાપા તૈયાર હતા. રતિલાલને વતનમાં ઘણી વાર અડવું લાગતું. એ દિવસે એમને એકલવાયું પણ લાગેલું. ઘર આંગણે ચણતા કબૂતરોમાં એક ધોળું કબૂતર આવી ચડેલું. રતિલાલ એને જોઈ રહેલા, ક્યાંથી આવ્યું હશે? ને પેલા ઘર ગામના કબૂતરો, એ પાસે આવે છે કે અળગા? આઘા પાસા કેમ થઈ જાય છે? એ બિચારું બધાની સાથે ઉડતું ને પાછું આવતું, બધાની સાથે ને સાથે હતું તોય જાણે કે અજાણ્યું એકલું કેમ લાગતું તું? મોટા ભાઈના આંગણામાં ઘરડો બળદ નિવૃત્તિ ભોગવતો હતો. બીજા ઢોર ખેતરોમાં ચરવા જતા. આંગણામાં એ એકલો બાંગડતો ને પાછો શાંત થઈને બેસી રહેતો, થોડું વાગોળતો અને અટકી જતો. બાપા સામા ઘરની ખાલી પડસાળે ખાટલે સુનમુન બેસી રહ્યા હતા ને રતિલાલ બસ પકડવા નીકળી ગયેલા. બાપા જરાક સળવળી ઉઠવા જેવું કરીને પાછા બેસી રહેલા. એમના ચહેરાની ઉદાસી, ના ના માત્ર ઉદાસી જ નહીં, પીડા, વેદના ભરી એકાકીતા રતિલાલને આખે રસ્તી દેખાયા કરેલી. આજે પત્ર વાંચતા પુનઃ એ બધા દ્રશ્યો એમને ઘેરી ઉભા. એમણે પત્ર આગળ વાંચવા માંડ્યો. જો કે હવે છેલ્લે ખુલાસા કરવાનો કશો અરથ નથી, પણ જીવને લાલચ છૂટતી નથી. તું તો મારાથી વધારે ભણેલો છે ને શેરમાં મોટો માણસ ગણાય છે. તને બે ત્રણ વાતો કહીને હળવા ફૂલ થઈ જવું છે. જાણું છું કે જૂની વાતો ઉખેડવા હળવા થવાને બદલે ભાર વધી જવાનો છે, પણ હવે આજે પેટ છૂટી વાતો લખવા બેઠો છું તો ભલે ને? તું હોશિયાર હતો એટલે તું ઘણું ભણીને મોટો માણસ થાય એવી મારી મંશા હતી, પણ મારી ત્રેવડ નહોતી. સમાજનો સંપાયેલો, દેવામાં ડૂબેલો, મેં તને જટજટ પીટીસીનું ભણીને માસ્તર થઈ જવાનું કહેલું. એમાંય તારી બુદ્ધિનો ઘર કુટુંબ માટે ઉપયોગ કરવાની મારી ગણતરી હતી. જ્ઞાતમાં દાંડિયા અને હાંડિયા બેઉને તું પહોંચી વળે એમ હતો. ગામમાં લડવાડિયા હોય ત્યારે મોટો તો ભોળ્યો એનું કામ નહીં. મને હતું કે તું જો આટલામાં માસ્તર થઈ જાય તો આ પેઢીઓથી હેન્ડી આવતી આગેવાની અને ભાંજગઢમાં પહેલી પંગત ફસવાઈ રહે. બાકી ધાર્યું ધણીનું થાય તે થઈને જ રહ્યું. તારા મનમાં મારા કાજે થઈને એક ડંખ રહી ગયાનું તું થઈને કહેતો હતો. તું પહેલી વાર નોકરીએ નીકળ્યો તાર તને ઠેઠો ઠેઠ મૂકવા આવવાનું મન હતું. ઘરમાં પૈસા નહોતા તોય ઉસીના લાવત, પણ પછી થયું કે તું તો સાબદો છે, એકલો એકલો શેરોમાં ફરનારો ભણનારો, જાતે બધું ઉસકીને જઈશ ને એમ પહોંચી વળેશ. તને એકલો કાઢ્યો એ ભળભાખડું હું હજી ભૂલ્યો નથી, પણ તું કશેથી પાછો નહીં પડે એની ધરપત બેઠેલી. આજે આ મોટા નાનાની ચિંતા છે એટલી તારી ફકર નથી થતી. માળામાંથી જે ચકલું વહેલું ઉડી જાય એ વહેલું ગોઠવાઈ જાય છે. તું નહીં માને પણ હું તારી જેમ આખો જન્મારો, મને એકલો કશા આધાર વનાનો નોંધારો લાગ્યો છું. મને ટેમે જે જોઈએ એ કદી નથી મળ્યું. વાલાઓએ વખની વેણા આણી હતી ને દખના દાડાઓમાં બધા પોતપોતાના હકમાં ડૂબેલા હતા. મારી આંખોમાં તારી જેમ મહુડા જેવા અહવા આવ્યા છે ને મહી માતાના સોગન, મારાય ઘોઘળે ડૂમો ને સાતીમાં ડસુરો બાજ્યો છે. ખપરવા દાડોમાં અને પ્રસંગ ટાણે હાથ ટૂંકા પડ્યા અને તમને ભાઈ બહેનોને

ભાઈલે મોઢે ઉભેલા જોયા એટલી બધી વાર હું મૂંઝાયો છું, પણ મરદથી પોચકા ના મુકાય રતિભાઈ, હું બધું હઠાવવા આકરો થઈને ઘરોકવા માંડતો, ગુસ્સાના જોરમાં બધા કામ થઈ રહેતા. સૌથી વધારે દુશ્મન તો તારી મરનારી બાનો થયો છું, એણે તો કામ કુટવામાં આડે હક ભાડ્યું જ નથી, એમાંય રાજરોગનો રંજાડ. ઓછું હોય એમ મારા ડાકાને ઘુરક્યા, કદી પ્રેમથી એને પવાલું પાણી પાયાનું પૂર્ણ નથી પામ્યો. મારી આજે જે વલે થઈ છે એમાં એના નેહાકા નહીં હોય તો એની કકળતી આંતરડીનો પંછાયો હશે એમ હું માનું છું. પણ હાસું એ છે કે મેં મારા હક માટે કાંઈ નથી કરાવ્યું, બધું સંસાર નભાવા ખાતર. હોય તને શાંત પાડતા કહે છે કે પાકતાય લેંબોળી મેઠી ના થઈ, તે જાણું છું, પણ ક્યાંથી થાય? લેંબોળીને વરસાદના ઝાપટા ટાઢવે, ભીના વાયરા ટાઢા લેપ કરે, એમ હવામાન હારું બંધાય ત્યારે ગળવી લેંબોળી જરાક મેઠાશ પકડે. આજે થાય છે કે તમને સૌને ભેગા કરીને વાતો કરું, હસીએ ને ઘડી ભાર ઉતારીએ, પણ આ તારી ભોજાઈઓના બોલ તો તને ખબર છે, જાણે બાપને ત્યાંથી બાંધી લાવ્યું હોય એમ કડવા વેણ બોલે છે. બે ટકના રોટલાને નાવા ધોવાની સોય કરતાય ઝટકા વાગે. 5-15 લાખની મિલકતના ધણીની આવી વનોગત દુશ્મનની ના થઈજો ભાઈ. રતિલાલ પાછા અટક્યા, વેળા ગરમાવે ચઢી ગઈ છે. રેવતીએ ઘરનો ઘણો સામાન બગીચામાં કમ્પાઉન્ડમાં આડેધડ મૂકી દીધો છે. કામવાળી અને બીજા બે નોકરો ઘર સફાઈ અને સામાન ઝાપટવામાં પડેલા છે. આ ફેરા બધોય જૂનો સામાન કાઢી નાખવો, ભંગારમાં આપી દેવો અને રહી જાય તો બધો બાળી દેવો છે, રેવતી કહે છે. બધું ચોખ્ખું ને માફકસર જોઈએ, આ જૂના પેટી પટારા ને બડા બુટોય ના જોઈએ. હવે જૂનાને શું સાંતીએ મારવાનું છે? ગયેલાનો મોહ રાખવો એ જ ખોટું છે. સંઘેરો સાપ કામમાં આવતો એ જમાનો ગયો, લીધું દીધું ને ભૂલી ગયા, વાત પૂરી. રતિલાલને શણવાર પોતાનું ઘર વેરવિખેર થઈ ગયેલું લાગતા કશીક મૂંઝવણ થઈ આવી. આજ સુધી પોતાના બધા આયોજનો પાર પડ્યા છે, એમની ગોઠવણને કોઈ આઘી પાછી કરી શકતું નહીં, ને આજે આ રેવતી, કે પછી રહી રહીને અંદરથી ઊભા થઈ જતા બાપા લવજી કોદર, બધા 2 દસકેથી એમને ડોહાજ કહીને બોલાવતા. રતિલાલને આજે એ શબ્દ કહેઠો, અરે રે દાદા પણ નહીં? ગળામાં જરા ખખરી બાજી, ખુરશી પર તડકો આવતા પાછા પારિજાતની સાયામાં સર્યા. કેટલાક ફૂલ હજી કરમાયા નહોતા. લવાણિયા ડુંગરાની નેળમાં પારિજાતનું વન હતું. બાપા અને મોટાભાઈ દિવાળી પછી એની ડાળીઓ સોટીઓ કાપીને ભારા બાંધી લાવતા. ગાલ્લાની સાદડી અને ઉરેડા એમાંથી વણાતા. લોક એને શાળિયા કહેતા. રતિલાલ પણ આ શાળિયા એ જ પારિજાત છે એવું ઘણા વર્ષો પછી જાણતા થયેલા. એમને થયું પારિજાત જેવા દેવતરુને પણ નહીં જાણનારી જાડી પ્રજા વચ્ચે બાપાનો આખો જન્મારો જ પૂરો થઈ ગયો. અફસોસ. કમ્પાઉન્ડ વોલ પર એક કાગડો આવી બેઠો, શ્રાદ્ધ પક્ષ પણ પૂરો થઈ ગયો છે ત્યાં ગિરનારી કાગડો. રતિલાલ ટીકીને જોઈ રહ્યા, જાણે કે બાપાનું બાકી તર્પણ માગવા ના આવ્યો હોય એમ જોતો તાકતો બેઠો છે ને જતોય નથી મારો વાલો. રતિલાલે કાગળ આગળ વાંચવા માંડ્યો. મને બરોબર સાંભળે છે, તને કોલેજ વખતે પૂરતા પૈસા નતા અપાતા, ત્યાંથી ના મળે ત્યારે માણેક કાકા પાસે જતો ને એ આલતા, સગા પાસે તો મેં ખાસ કરીને વ્યવહાર પૂરતા માંગેલા ને દૂધની ભેંસો વેચીને એવા દેવા ભરેલા. તું માંદો થઈને પૈસા લેવા આવેલો અને હું હાસેઠ છૂટી પડેલો. તું ભાંગલા પગે પાછો વળી ગયેલો, એ ઘડીએ બહુ લાચારી હતી. મુદ્દાની વાત એટલી કે તે છાપમાં વેસીને ભણવાના પૈસા જોઈડ્યા

તો મેં વાંસ પુવાડનો વેપાર કર્યો હતો, તને બપોરની ચા મિત્રો પાસેથી મળતી ને મારે તો એ નહીં. વાંસ પુવાડની ટક ભરવા જતો તો ત્યાં ફાંકો ભૂસું ખાઈને બબ્બે તન કાઢવા પડતા. પેટમાં ચૂકનું દર્દ મને પજવતું, ઘર આખામાં પેટ દાબીને ગબડતો ને લહણ ડુંગળી શેકી ખાઈને વાયુ ચક્રી મટાડતો. ઝેર ખાવાય પૈસા ક્યાં મળતો? પછી ખાવાની તમાકુથી એ દર્દ કાબુમાં આવેલું, પણ તમાકુ એ કાયાને ઓગાળી મેલી. છેવટે એ સોડી તો આજે ડીલમાં હાંધે હાંધે વાસે ભાઈ, પણ હવે તો બોધ ગઈને થોડી રહી વાળી વાત છે. આપણે ક્યાં રાજાને રાવ કરવા જવાના હતા હે? ને રાજાએ જોઈ લીધા છે મેં તો. પણ એક વાત લખતા લખતા આજે આંખો મહી માતાનું રૂપ ધારી લેશે તે વાત થાય છે કે રહેવા દઉં નહીં કહેવી, તારી સમજણમાં એ આવી જશે. આપણી તો નાતરિયા નાત, હું 40ની જોવનાઈમાં ગર્ભંગ થયો ત્યારે 2-3 રંડાપો ગાળતી ને છૂટાછેડવાળી બાઈઓના માગા આવેલા. હું ન પૂરો ઘરમાં કે ન પૂરો ઘર બારો, જાણે અડધી વાટે હતો અને તારી બા એકલો કરી ગઈ. હાથે બળવાનું અને ફજેતી જેવી ખેતી સંભાળતા સંભાળતા ગોબરા સમાજને પહોંચી વળવાનું. ઘણાએ વળમાગી સલાહ આલેલી, લવજી ભાઈ નાતરું તો કરવું પડે, ઘર ચમનું ન ભે. પણ તારા ભેબુનોના તમારા હવના નભાયા મૂઢા ભાળીને મેં જોવનાઈને કબજે કરેલું. હવ હારા આવના થયા એમાં મારે ઓછું વેઠવાનું નથી આવ્યું. તે વેઠું વેવામાં કસર નહીં રાખી તોય મારું શું થયું? મને શું મળ્યું એમ પૂછ્યું તો તને નહીં ગમે ને મારે કાંઈ જોઈતું નથી. પણ જશને માથે જૂતિયાવાળી કેત હાચી ઠરી. અરે જશની માને કૂતરા પૈણી ગયા, પણ લાખોના ધણીની 2 ટકના રોટલા માટેની થાળી ભૂલા ઘેરને પેલા ઘેર ઠેલાયા કરે છીસરા પેટની? જોકે ખાનદાન વેલાની ગણીને ઓરેલી 2 વહુઓ માણસાઈમાંથી ગઈ, દોષ કોનો? જેવા આપણા નસીબ, મેઠા વેલાના તુમડામાંય કડવાશ પેઠી ભલા ભગવાન. ઘરડો માણસ શું તે સીડાતોય રહું, ખોટું થતું કે બગડતું ના દેખાય એનોય ટકટકારોય. તમે ના પાડેલી તોય છૂટતો નથી. દહેજથી તું વેગળો થયો તોય તેણે ભયનું મેં તો હરખું ભલું ચાયું છે. ભલે મોટી વાતોના મારા અભરખા અડધી વાટે અટવાયા, જૂનું ઘર પાડી ઉતારીને નવી વસાહતમાં લાવ્યાની વાત તને નથી ગમી એ હું જાણું છું. મને મારું કરેલું નવા જેવું ઘર પાડતા મનમાં કળશી વલોપાત થયેલો, પણ હું તો આવનારી પેઢીના ભલામાં રાજી. નદીના પોણી ભારે વરહે ગોમમાં પેસે કાયમ ભો ને ભો રે. નવી વસાહતની મોખાની જગ્યા પછી ચા મળવાની હતી, એમાંય કડાણાનો ડેમ બંધાયા પછી મારું મન નહોતું માનતું. મોરબીનો ડેમ તૂટ્યો ને શેર જેવું શેર તણાયું, તાણે આ તો મગતરા જેવડું ગામ, એને તણાતા વાર થાય કંઈ ને મેં ગાંઠ વાળેલી. આજે ટેકરી માથે નેર પાસે 4 રસ્તાની બગલમાં બધાને વસેલા જોઈને એની કશી ચિંતા નથી રહી. જૂના ઘર આંગણામાં તારી ધોરી ન જેવા તે પોણી પાઈને ઉસરેલા લેમડા કાપતા કપાવતા મારું કાળજું કાપેલું, પણ પૈસાના વખા ત્યાં શું કર્યા વના ચાલે. ભાઈઓ તને તારો બધો ભાગ ગણીને આલે એવી જોગવાઈ મેં તો કરી છે, અત્યારે એમનામાં કશો કળજગ નહીં પેઠો. કાલની વાત જાણે દ્વારકાનો નાથ. છેલ્લી વાત, મારી પાટી ચોખ્ખી રાખીને જીવવો છું, કોઈનું ખોટું તાક્યું નથી ને ભાંજગઢમાં ન્યાયને પક્ષે રહ્યો છું. જ્ઞાતમાં ખવડાઈને હાથ ઉપર રાખ્યો છે ને સમાજમાં વ્યવહારો હસવીને આબરૂ કમાયો છું. વાટે જતા નહીં બોલાઈને ખવડાયું છે. બાપ દાદાના જમીન ઘર હાચવીને એમાં શક્તિ ઉમેરણ કરી શક્યો છું. ઉજળો વસ્તાર છે, વધારે શું જોઈએ? ઘટફણમાં જે વેઠું છું એ મારા કરમ હશે. આ મોટો નાનો તો આ સમાજમાં સમાવેશ પામે એવા છે. તારા મોટા છોકરે

ગમતું લગ્ન કર્યું તેમાં સંમતિ આલી, જેવું ઘડતર એવું વરતવું પડે. તું હામે સડીને કન્યા જોવા કોલેજમાંથી સીધે સીધો ગયેલો ને એ વાતે હું નામકર ગયેલો, તને યાદ હશે. પણ ના પાડી નહીં મેં તારી મરજી વિના, તને નહોતો પરણાયો. રેવતી તને ગમેલી, સાચું કહું તો મને એ સમજી હકેલી, એની પાસે મને ફાવતું. એ જેટલું ઘેર રહી એટલા દન એને કોઈ વાતે કહેવું નથી પડ્યું, પણ મને શેર ન જ સત્યું. ને આ પણ બેને ઉભા રે ના બને, ત્યાં રેવતી બહુ લાખ રૂપિયાની હોય તોય મારે તો આ લગડા તળેની લખમીજીઓને જ વેઠવાની ને. તારો ઉજળો વસ્તાર ડુંગરોમાં વાટ પાડી લેનારો છે એટલે વધારે તો શી ચિંતા. પણ નાચ સમાજ છોડીને લવજી કોદરનો છોકરો એના વસ્તારને બાર વરાવે એ ટીકાનો વિષય તો રહેવાનો જ. મને વહમું લાગે, પણ જમાનો બદલાયો અને શહેરમાં ઉસરેલા પાછરેલા ને અહીં વનવગડાની જાડી પ્રજામાં અઘરું પડે. સમજું છું, લોક તો બેઉ બાજુની કરવત છે, તો ઘણા વાયરો જોઈને ઉપડનારા છે. આ લોકો પછાત વિચારના છે, એમાં મીનમેખ નથી. ચડતા જાજી જાડું ખાય, જાડું પહેરે ને જાડું બોલે વર્તે. તારે હરક જોઈતું હોય તો હવે આપ આ લમણો ના વાળેશ. આ મલકને ભૂલવામાં જ તારી ભલાઈ છે. અહીં તો ભણેલાય જૂની પેઢીને સારી કેવડાવે એવા નખે જ છે. મને જે એક વાતે દખ રહી ગયું તે એટલું કે જો તારા જીવતરનો એકાદો અવસર આ બાપ દાદાના ગામમાં ઘર આંગણે ઉજવાયો હોત ને જ્ઞાતને એઠો હાથ કરાવ્યો હોત તો તને અહીં મોટા ઉજળા થવાની તક મળી હોત. ભલે તે એવું ના ધાર્યું હોય, મારે તો હવે નાચ સમાજમાં કશા ધખારા નથી રહ્યા. ને ટીકા કરનારાએ જાણે છે કે રતિલાલે જે કહ્યું છે એ કાંઈ ખોટું નથી. જ્ઞાત સમાજને ટકવું છે એટલે એ તો એને કાટલે બધાને જોખે, આપણે તો આવનારી કાલને ભાળવી. જે થયું તે ગયું, લાંબી વાતના ગાલ્લા થાય, ઓછું લખ્યું ને જાજુ કરીને માનશો. ને રતિભાઈ, વખતે આ નાના મોટાની ખબર તો રાખજો, દૂરથી થાય એ ટેકો કરજો. મારો રામ તમને ઘણું આલશે, જીવતે જીવ ના મળીએ તો મારા ખોળિયાને ખભો આલવા આવજે. હું મસાણની આગ સુધી તારી વાટ જોતો હોઈશ. એ જ લિખિતંગ લવજી કોદરના રામ રામ. સહી દસ્તક પોતે. રતિલાલ માંડ માંડ ટકી રહ્યા. આ ક્યાં લવજી કોદર હતા? જાતને સો સો ફટકા મારવાનું મન થયું. આંખો સૂકા ખક કુવા બની રહી. રતિલાલ તો જાણ્યું નહીં ને કમ્પાઉન્ડમાં વેરાયેલું ઘર પાછું સંકેલાઈ ગયું હતું. કમ્પાઉન્ડને ખૂણે રદ્દી કાગળ કાપડ ધૂસા સળગતા હતા ને સાંજ ઘેરાતી હતી. રતિલાલ આગ તરફ વળ્યા. જાણે એમને કોઈ દોરતું ન હોય, બધું બળતું હતું. એ નીચે નમ્યા. કોઈએ પકડાવ્યું હોય એમ એમણે સળગતી દંડી પકડી. મનોમન એ તાપણાની ગોળ ગોળ ફરતા હતા શું? શણવાર થયું કે ના, એ આગમાં લવજી કોદર નહીં, પણ રતિલાલ લવજીની કાયાને ખડકવામાં આવી છે. દંડીનો દેવતા ઢગલામાં ચાપતા એમનાથી બોલાઈ ગયું, નાજે પ્રાણિયા આગ આવે. બધું બળીને ખાક થઈ ગયું ત્યાં સુધી એ બેસી રહ્યા. પછી ઉઠીને બારણા તરફ વળ્યા. બારણું જાણે જોજનું છેટું હોય એમ એ હાફી ગયા. શેક પાસે પહોંચ્યા ત્યારે ખ્યાલ આવ્યો કે લાઈટ ગઈ છે. એ અટક્યા. આખો કાગળ પાછો મનમાં વંચાવા લાગ્યો. એ ટીપે ટીપે ઓગળતા હોય એવું અનુભવી રહ્યા. પાછી બધે નજર કરી તો કશું જ નહોતું. બધી બાજુથી ઉતરી આવેલો અંધકાર વધુ ને વધુ ઘટ્ટ થતો જતો હતો.

0: मोदी हर परिवार को घर में बिजली बनाकर वही बिजली बेचकर कमाई का एक और साधन देना चाहता है।
1: ભારતના પ્રધાનમંત્રીએ દેશમાં જે સૌર ક્રાંતિનો પ્રારંભ કર્યો છે તેની અસર હવે ચારે કોર દેખાવા લાગી છે। ભારતમાં એક પછી એક 30 લાખથી વધુ પરિવારોની અગાશી પર સોલર પેનલ લાગી ચૂકી છે। તમે પણ આ ઉર્જા ક્રાંતિનો ભાગ બનો। પીએમ સૂર્યઘર મફત વીજળી યોજના જોડાવવા માટે રજીસ્ટર કરો pmsuryaghar.gov.in પર।

0: સાંભળો, શું તમે પીએમ સૂર્યઘર મફત વીજળી યોજના વિશે સાંભળ્યું છે?
1: ભારત સરકાર કા લક્ષ સોલર પાવર સે બિજલી બિલ ઝીરો કરને કા ભી હૈ.
0: આ યોજનાથી તમારું ઘર સાચા અર્થમાં સૂર્ય ઘર બની જશે, એટલે કે લાઇટ બિલ સાવ ઝીરો. એટલું જ નહીં, જો જરૂરિયાત કરતા વધુ વીજળી પેદા થશે તો તમે તેને ગ્રીડમાં વેચીને વધારાની કમાણી પણ કરી શકશો. તો પછી રાહ શેની જુઓ છો? આજે જ રજીસ્ટર કરો પીએમ સૂર્યઘર.gov.in પર.

0: સાંભળો છો, ઘર ખર્ચના પૈસા આપો હવે.
1: આ કરિયાણાના 15,000 અને આ શાકભાજીના 2,000
0: અને લાઇટ બિલના
1: હવે 0 રૂપિયા તને કઈ રીતે આપું?
0: અરે હા, હું તો સાવ ભૂલી જ ગઈ. હવે તો સોલર પેનલ નખાવી દીધી છે ને, તો પછી જે 4,000 બચ્યા છે એની શોપિંગ થઈ જાય.
2: આહા, પાકો પીએમ સૂર્યઘર મફત વીજળી યોજના જોડાવા માટે રજીસ્ટર કરો pmsuryaghar.gov.in પર.

0: અરે સંગીતા, સોલર પેનલ નખાવી દે, સોલર પેનલ નખાવી દે. ક્યારના મારા બધા મિત્રો મને કહેતા હતા, પણ સાચું કહું તો મેં ભરોસો ત્યારે જ કર્યો જ્યારે પ્રધાનમંત્રીજીએ પોતે કહ્યું,
1: ભારત સરકાર કા લક્ષ સોલર પાવર સે બિજલી બિલ ઝીરો કરને કા ભી હૈ.
0: મેં મોદીજીની વાત માનીને સોલર પેનલ નખાવી અને ખરેખર મારું લાઇટ બિલ ઝીરો થઈ ગયું. તમે પણ આજે જ નખાવી લો. તો પછી રાશ એની જુઓ છો, આજે જ રજીસ્ટર કરો pmsuryaghar.gov.in પર.

આજે ભારતના ગામે ગામમાં ઘરની છતોનો નજારો બદલાઈ ગયો છે. જ્યાં પહેલા અગાશીઓ પર માત્ર પાપડ અને કપડાં જ સુકાતા, ત્યાં હવે લાઇટ બિલ ઝીરો થઈ રહ્યા છે. ગામે ગામ લોકો હવે સોલર પેનલ નંખાવી રહ્યા છે. તમે પણ લગાવી લેજો, કેમ કે ભારત સરકાર આપી રહી છે પૂરા 78,000 સુધીની સબસિડી. 30 લાખ થી વધુ પરિવારો તો અત્યાર સુધીમાં આનો લાભ લઈ ચુક્યા છે. પીએમ સૂર્યઘર મફત વીજળી યોજના જોડાવવા માટે રજીસ્ટર કરો PM સૂર્યઘર.gov.in પર.

મારો એક પડોશી છે, જબરો જિદ્દી. આખી સોસાયટીએ સોલર પેનલ નંખાવી દીધી, પણ એ માનવા જ તૈયાર નથી કે બિલ ખરેખર ઝીરો આવી શકે. મેં કહ્યું, ભેરુ, નામ જ છે પીએમ સૂર્યઘર મફત વીજળી યોજના. પછી તો એક પછી એક બધાના બિલ ઝીરો આવવા માંડ્યા. ત્યારે ભાઈ બોલ્યા, હવે તો મારે પણ નંખાવી દેવી પડશે. પીએમ સૂર્યઘર મફત વીજળી યોજના જોડાવવા માટે રજીસ્ટર કરો પીએમ સૂર્યઘર.gov.in પર.

અરે બેટા, ગઈકાલે હું મારા ભત્રીજાના ઘરે ગયો હતો. મારી તો આંખો જ ફાટી ગઈ. આખો દી એસી ચાલતું હોય, રોજ વોશિંગ મશીન વપરાય, ને ઘરમાં બે બે ફ્રીજ, તો એનું લાઇટ બિલ ખબર છે કેટલું આવે છે? ઝીરો. મેં પૂછ્યું તો ભત્રીજો કહે કે કાકા, આ તો બધી ઉપરવાળાની મહેરબાની છે, એટલે કે છત પર લાગેલી સોલર પેનલ્સની. મેં વિચાર્યું હવે તો આપણે આ નંખાબૂજ પડશે.

આ મારો નાનો ભાઈ છે ને, છબરો મસ્તીખોર છે. કોલેજમાં તો માર્કશીટમાં ફોટોશોપ કરીને પપ્પાને છેતરી જતો. ગઈકાલે મેં લાઇટ બિલમાં ઝીરો રકમ જોઈ એટલે મને થયું કે નક્કી આમાં આણે ફોટોશોપ જ કર્યું હશે. બાકી લાઇટ બિલ ઝીરો આવે એ વાત ગળે ઉતરે એવી છે? પૂછ્યું તો કહે, મોટા ભાઈ બધી ઉપરવાળાની મહેરબાની છે, એટલે કે છત પર લાગેલી સોલર પેનલની. મેં કીધું, વાહ, આ સ્કીમ

આપે છે. મેં જેમને પણ પૂછ્યું ને, એ બધાના લાઇટ બિલ હવે તો ઝીરો આવે છે, એટલે આ વખતે તો સોલર પેનલ નંખાવી જ દેવી છે. જ્યારે વીજળી મફત મળતી હોય તો શું કામ જતી કરવી? તમે પણ મોડું ના કરો, નંખાવી જ દો. પીએમ સૂર્યઘર મફત વીજળી યોજના જોડાવવા માટે રજીસ્ટર કરો pmsuryaghar.gov.in પર.

શ્રોતા મિત્રો, તમે સાંભળી રહ્યા છો 90.4 FM રેડિયો પાલનપુર, કોમ્યુનિટી રેડિયો સ્ટેશન બનાસકાંઠા ડિસ્ટ્રિક્ટ કેળવણી મંડળ સંચાલિત. આ રેડિયો સ્ટેશન પર તમારા પ્રતિભાવો, તમારા સંદેશાઓ અને તમારી વાતોને મોકલી આપવા માટે તમે 90.4 FM રેડિયો પાલનપુરના ફેસબુક પેજ પર જઈ શકો છો અને તમારી વાતને ત્યાં પોસ્ટ કરી શકો છો. સાથે સાથે તમે અમને વોટ્સએપ પણ કરી શકો છો. રેડિયો પાલનપુર પર તમારી વાતને પહોંચાડવા માટે વોટ્સએપ નંબર છે 95-12-99-66-88. ફરી એક વાર નંબર હું તમને જણાવું છું, 95-12-99-66-88 પર તમારા સંદેશાઓ અને પ્રતિભાવો મોકલી આપો. પાલનપુરનો એકમાત્ર અવાજ એટલે કે રેડિયો પાલનપુર. મસ્ત રહો, વ્યસ્ત રહો, સાંભળતા રહો 90.4 FM રેડિયો પાલનપુર.

90.4 FM रेडियो पालनपुर कम्युनिटी रेडियो स्टेशन। मित्रों, जिंदगी में हमेशा आपणे सांभळता आवीए छे के कोई पण कार्य एकला हाथे सफल पार थतुं नथी, एटले के कोईनो साथ अथवा टेको होय ज छे। परंतु हमेशा एवी व्याख्या करी शकाय के आजूबाजू घणा बधा लोको होवा छतां पण एवा कया व्यक्तिने आपणे पसंद करवो जोईए के ए आपणी पासे हमेशा आपणो आधार स्तंभ बनी रहे, અને આપણે આમ છાતી ઠોકીને જ્યારે સફળતા પ્રાપ્ત કરીએ ને ત્યારે કહી શકીએ કે એ જ મારી પાસે મારી પડખે ઊભો રહે છે અથવા ઊભી રહી છે એ વ્યક્તિ આ છે। આ વાતને કહેવા માટે આપણે પણ ચૂઝી તો બનવું જ પડશે ને, પસંદગી તો જોઈએ જ। અને આ સવાલ જ્યારે એક મિત્રએ મને પૂછ્યો ને, એટલે મારી પાસે માત્ર એક નાનકડું વાક્ય હતું કે હંમેશા જો કોઈ વ્યક્તિ તમને એવું કહે કે હું તો શૂન્ય છું, હું શૂન્ય છું, પરંતુ હું તારી પાછળ જ રહીશ, એટલે મારા તારી પાછળ ગોઠવાવાના લીધે તારું મૂલ્યાંકન હંમેશા વધતું જશે। ખબર છે ને દોસ્તો કે શૂન્ય કોઈ પણ આંકડાની પાછળ લાગે ને એટલે પછી એની કિંમત હંમેશા વધતી જ જાય છે। બસ, તો આવા જ મિત્રો અને આવા જ સહારાઓ તમે શોધો ને તમને મળતા રહે એવી શુભેચ્છા સર। સાંભળતા રહો 90.4 FM રેડિયો પાલનપુર।

नमस्ते श्रोता मित्रों, मारो आ वार्तालाप लगभग सोमवार 22 જૂને પ્રસારિત થશે. આજે જે વાત કરવા જઈ રહ્યો છું આમ તો પર્યાવરણ સંદર્ભિત છે, પણ વિચાર માંગી લેવી છે. સંદેશમાં એડિટોરિયલ વિભાગમાં આ બહુ સરસ લેખ આવ્યો છે, એમાંથી હું હેડિંગ અને સબ હેડિંગ જે મારી પદ્ધતિ છે. આજના આધુનિક સમયમાં યુવાનો અને બાળકોમાં ઝડપથી વધતા ગુસ્સા, એકાગ્રતાનો અભાવ અને ચિંતા વિકાર પાછળ પ્રકૃતિની ખોટ જવાબદાર, પ્રકૃતિ સાથેનો વિચ્છેદ અને આપણું સંકોચાતું મન, તન મન અને વન, કૃત્રિમ જીવનશૈલી આપણને ભૌતિક સગવડો અને સુખો ચોક્કસ આપે છે, પણ આપણા આત્માની સંવેદનશીલતાને સાવ સૂકવી નાખે છે. આ પાર્થવ દવેનું વાક્ય છે. આવો થોડો નવો વિષય છે, ચિંતન કરે એવો છે. આધુનિક યુગમાં માણસે ટેકનોલોજી અને શહેરીકરણના ક્ષેત્રે પ્રગતિ કરી છે, પરંતુ આ ભૌતિક વિકાસની આંધળી દોડમાં આપણે અજાણતા જ એક બહુ મોટી કિંમત ચૂકવી રહ્યા છીએ. આવો આ વાતને આપણે આગળ વધારીએ. આ કિંમત છે પ્રકૃતિ સાથેનો આપણો તૂટતો જતો જીવંત સંપર્ક. આજે આપણી સવાર પક્ષીઓના મધુર કદરવથી નહીં, પરંતુ સ્માર્ટફોનના કર્કશ એલાર્મ અને સોશિયલ મીડિયાના નોટિફિકેશનના અવાજથી થાય છે. રાત્રે ધાબા પર સૂઈને આકાશમાં તારા ગણવાની અને ચંદ્રની શીતળતાને માણવાની સનાતન કળા હવે શહેરોમાંથી લુપ્ત થઈ રહી છે, અને તેની જગ્યાએ લિવિંગ રૂમની મોટી LED સ્ક્રીનને લઈ લીધી છે. વિજ્ઞાન, સમાજશાસ્ત્ર અને મનોવિજ્ઞાનની ભાષામાં માણસ અને કુદરત વચ્ચેના વધતા જતા અંતરને નેચર ડેફિસિટ ડિસઓર્ડર તરીકે ઓળખવામાં આવે છે. આ કોઈ તબીબી કે શારીરિક બીમારી નથી, પરંતુ આજના ભૌતિકવાદી શહેરી માણસ અને ખાસ કરીને નવી પેઢીની એક અત્યંત ગંભીર માનસિક ભાવનાત્મક અને આત્મિક સ્થિતિ છે, જે આપણને અંદરથી ધીમે ધીમે ખોખલી કરી રહી છે. આ ગંભીર પરિસ્થિતિની સૌથી માઠી અને વ્યાપક અસરો આજના માસૂમ બાળકો પર જોવા મળી રહી છે. 20-20 વર્ષ પહેલાંનું બાળપણ યાદ કરીએ તો સાંજ પડતા શેરીઓમાં, સોસાયટીના મેદાનોમાં કે ઝાડની ડાળીઓ પર બાળકોના કિલ્લોલ સંભળાતો હતો. માટીમાં રમવું, કપડાં ધૂળવાળા કરવા, વરસાદના વહેતા પાણીમાં કાગળની હોડીઓ તરતી મૂકવી, પતંગિયા પાછળ દોડવું કે ઝાડ પરથી કાચી કેરી તોડવી, એ બાળપણનો સહજ અને અનિવાર્ય હિસ્સો હતો. આજે આખું દ્રશ્ય ઘરમૂળથી બદલાઈ ગયું છે. આજના બાળકો માટી, ધૂળ, પવન અને ખુલ્લી પ્રકૃતિથી વંચિત થઈને ચાર દિવાલોની વચ્ચે વાતાનુકૂલિત રૂમમાં કેદ થઈ ગયા છે. તેમનું રમતનું મેદાન હવે ટેબ્લેટ, કોમ્પ્યુટર કે સ્માર્ટફોનની 5 ઇંચની સ્ક્રીન પર સમેટાઈ ગયું છે. સૌથી મોટો વિરોધાભાસ એ છે કે આજનું બાળક નેશનલ જિયોગ્રાફિક કે ડિસ્કવરી ચેનલ પર આફ્રિકાના જંગલોના સિંહ, વાઘ અને ચિત્તાને ખૂબ સારી રીતે ઓળખે છે, તેના વિશેના અવનવા તથ્યો પણ કહી શકે છે, પરંતુ પોતાના ઘરના આંગણે કે ગેલેરીમાં નિયમિત આવતી ચકલી, કાબર, ઘોલો

તેલેમાં ભીની માટીમાંથી ઉઠતી સુગંધ કેવી હોય છે, એ રોમાંચ અને અનુભૂતિ આજની આ કી પેઢી વંચિત છે. તેઓ પ્રકૃતિને માત્ર ડિજિટલ પિક્સેલ્સમાં જુએ છે, તેને વાસ્તવિકતામાં અનુભવી શકતા નથી. જ્યારે કોઈ પેઢી પ્રકૃતિને નજીકથી અનુભવશે જ નહીં, તેને ક્યારે સ્પર્શે નહીં, અને તેની સાથે કોઈ ભાવનાત્મક નાતું નહીં જોડે, ત્યારે ભવિષ્યમાં પર્યાવરણને બચાવવાની કે વન્યજીવોના સંરક્ષણની સાચી સંવેદના તેમની અંદર ક્યાંથી આવશે? પર્યાવરણ બચાવવાનો આખો મુદ્દો માત્ર પાઠ્યપુસ્તકમાં ગોખવાનો, પરીક્ષામાં માર્ક્સ મેળવવાનો, સ્ટેજ પર લાંબા ભાષણો આપવાનો કે નિબંધ લખવાનો શુષ્ક વિષય બનીને રહી જશે. મનોવિજ્ઞાનનો નિયમ છે કે જો આપણે કોઈ વસ્તુને અંતરથી પ્રેમ ન કરીએ તો તેની રક્ષા કરવાની કે તેને સાચવવાની સાચી ઈચ્છા આપણને ક્યારેય થતી નથી. પ્રકૃતિ સાથેનો આ વિચ્છેદ માત્ર ભૌતિક પર્યાવરણની હાનિ નથી કરી શકી રહ્યો, પરંતુ તે માણસના પોતાના મન મગજ આત્મા અને સમગ્ર સ્વાસ્થ્ય પર ઊંડો આઘાત કરી રહ્યો છે. આપણું શરીર અને આપણું મન સદીઓના ઉત્ક્રાંતિના ક્રમમાં કુદરતના પંચતત્વો સાથે તાલ મિલાવીને જીવવા માટે જ બનેલા છે. ત્યારે આપણે લીલા ઘાસ, વહેતા પાણી, વનસ્પતિ અને ખુલ્લા આકાશથી લાંબા સમય સુધી દૂર રહીએ છીએ, ત્યારે આપણા મનની અંદર એક અજાણી બેચેની ચીડિયાપણું, હતાશા અને એકલતા આપોઆપ ઘર કરવા લાગે છે. આજના આધુનિક સમયમાં યુવાનો અને બાળકોમાં ઝડપથી વધતા ગુસ્સા, એકાગ્રતાનો અભાવ અને ચિંતા વિકાર પાછળ ક્યાંક ને ક્યાંક આ પ્રકૃતિની ખોટ જ મુખ્યત્વે જવાબદાર છે. એક જટિલ સમસ્યાને જો બધું ઊંડાણપૂર્વક સમજવી હોય તો તેને આપણા તન અને મનના જોડાણ સાથે સાંકળીને સમજવી પડશે. માણસનું સ્વાસ્થ્ય માત્ર પ્રયોગશાળાના અહેવાલો કે હોસ્પિટલના આંકડા પર નિર્ભર નથી, તે આપણી આસપાસના જીવંત વાતાવરણ સાથે સીધું જોડાયેલું છે. લીલા રંગ તરફ સતત જોવાથી આંખોને મળતી અપાર શાંતિ, પવનના ઠંડા સ્પર્શથી હળવું થતું મન અને ભીની માટીમાં ખુલ્લા પગ મૂકવાથી શરીરને મળતી હકારાત્મક ઉર્જા એ કોઈ કાલ્પનિક વાતો નથી, પરંતુ વૈજ્ઞાનિક રીતે સમર્થિત અનુભવો છે. આજના દોડધામ ભર્યા સીધી જીવનમાં આપણે આ કુદરતી અને મફત મળતા ઉપચારથી તદ્દન વંચિત થઈ ગયા છીએ. આપણે સવારે વાતાનુકૂલિત ઓફિસમાંથી નીકળી અને વાતાનુકૂલિત ગાડીઓમાં બેસીએ છીએ અને પછી સીધા વાતાનુકૂલિત ઘરોમાં બંધાઈ જઈએ છીએ. આ કૃત્રિમ જીવનશૈલી આપણને ભૌતિક સગવડો અને સુખો ચોક્કસ આપે છે, પણ આપણા આત્માની સંવેદનશીલતાને સાવ સૂકવી નાખે છે. નવી પેઢીને આ ખતરનાક ડિસઓર્ડરમાંથી બહાર લાવવાની અને તેમને ફરી પ્રકૃતિ સાથે જોડવાની નૈતિક જવાબદારી માતા, પિતા, શિક્ષકો અને સમગ્ર સમાજની છે. આપણે બાળકોને વીકેન્ડમાં માત્ર મોઘા મોલ, થીમ પાર્ક, રેસ્ટોરન્ટ કે ગેમિંગ ઝોનમાં લઈ જઈને પૈસાનો બગાડ કરવાને બદલે મહિનામાં એકાદ બે વાર એવા કુદરતી સ્થળોએ લઈ જવા જોઈએ જ્યાં માત્ર પ્રકૃતિનું શાસન ચાલતું હોય, તેમના વિવિધ પક્ષીઓ વસતા હોય તેવા વેટલેન્ડ્સ, અભયારણ્યો કે જંગલોની મુલાકાત કરાવીને વન્યજીવોની રોમાંચક સૃષ્ટિ નજીકથી બતાવી જોઈએ. ત્યારે એક નાનું બાળક પોતાના હાથ માટીના છોડવા આવશે, તેમ રોજ નિયમિત પાણી આપશે, તેમાંથી નાની લીલી ફૂટતી કુંપળ ફૂટતી પોતાની આંખે જોશે, ત્યારે તેની અંદર જીવન પ્રત્યેનો આદર અને જીવ માત્ર પ્રત્યેની સંવેદનશીલતા આપોઆપ ખીલી ઉઠશે. અંતે આપણે સ્વીકારવું જ પડશે કે માણસ આ પૃથ્વી કે પ્રકૃતિનો માલિક નથી, પણ તેનો એક અત્યંત નાનો અંશ માત્ર છે. પ્રકૃતિ માણસ વગર કરોડો વર્ષો સુધી વૈભવથી જીવી શકે છે અને જીવી ચૂકી છે, પણ માણસ પ્રકૃતિ વગર એક ક્ષણ પણ જીવી શકતો નથી. આપણું સમગ્ર અસ્તિત્વ કુદરત સાથેના અદ્રશ્ય તંતુઓથી બંધાયેલું છે. જો આપણે આપણી ચેતનાને, આપણા મગજોને અને આપણી ભાવિ પેઢીને માનસિક રીતે સ્વસ્થ, સંતુલિત અને સંવેદનશીલ રાખવી હશે તો નેચર ડેફિસિટ ડિસઓર્ડરની આ કૃત્રિમ દિવાલને વેરી તકે તોડવી પડશે. મને લાગે છે આ બહુ ચિંતન કરતો લેખની કન્ટેન્ટ મેં મારી રીતે રજૂ કરી છે, કદાચ તમને ચોક્કસ ગમશે. આ વાત એટલે કે ફિફા વર્લ્ડ કપ સંદર્ભે છે અને અત્યારે શરૂ થઈ ગયો છે અને એના માહોલમાં આખું વિશ્વ લપટાઈ ગયું છે. એટલે એમ થયું કે જે કોઈ પાંચેક મિનિટ બચી છે એમાં આ બહુ મહત્ત્વની ઇવેન્ટ્સ છે. આ એવી રમત છે કે લગભગ મોટાભાગના દેશો રમે છે. તો આવો 23મો ફિફા વર્લ્ડ કપ 11 જૂનથી 19 જુલાઈ એટલે કે શરૂ થઈ ગયો છે અને 19 જુલાઈએ પૂરો થશે. 48 સ્પર્ધક દેશ, 3 યજમાન દેશ, 39 દિવસમાં 104 મેચ,
16

સ્ટેડિયમ, ચાર ચાર ટીમના 12 ગ્રુપ, બરાબર. આપણે થોડીક આ વાત જુદી રીતે લેવી છે. આ તો મેં તમને ફિફા વર્લ્ડ કપનું આ વખતનો જે છે એનો આંકડા આપ્યા, પણ ફિફા વર્લ્ડ કપ એટલે ફૂટબોલ માટે તો હું એ લેખનો આધાર લઈ રહ્યો છું, કળશમાં આવેલો છે, કે ફૂટબોલે યુદ્ધો પણ કરાવ્યા છે. ફૂટબોલના ચાહકો રાહ જોતા હતા, એ વર્લ્ડ કપ આવી પહોંચ્યો છે. પહેલીવાર 3 દેશો અમેરિકા, મેક્સિકો અને કેનેડા મળીને સંયુક્ત આયોજન કરી રહ્યા છે, પણ ફૂટબોલે યુદ્ધો પણ કરાવ્યા છે, એ આ લેખનો હાથ છે. એટલે શરૂઆતની માહિતી આંકડાકીય આજના આ વખતના ફૂટબોલની. અને હવે થોડી જે વાત કરું છું તે અમેરિકા ખંડના નકશામાં ઉપરથી નીચે નજર કરીએ તો નીચેથી ઉપર નજર કરીએ, વચ્ચે જ્યાં નજર ભેગી થાય ત્યાં નાના એવા બે દેશો આવેલા છે, નામ હોન્ડુરાસ અને અલ સાલ્વાડોર. 1969ની 14 જુલાઈએ સાલ્વાડોરના લશ્કરે હોન્ડુરાસ પર હુમલો કરી દીધો. બંને દેશો વચ્ચે ખટરા તો પહેલેથી હતો, પણ કોઈ નક્કર કારણ મળે ત્યારે બાખડી લેવાનું મન ઝાલ્યું જલાતું ન હતું. એ પ્રસંગ 1969માં આવ્યો. સાલ્વાડોર પાસે 8,000ની સેના અને 11 આજે રમકડા જેવા લાગે એવા ફાઇટર વિમાન હતા. હોન્ડુરાસ પાસે માંડ 2,500 સૈનિક પણ 23 ફાઇટર વિમાન હતા. લડાઈ આરંભાઈ. સાલ્વાડોરની રણગાડીઓ તો હોન્ડુરાસની સરહદમાં પણ ઘૂસી ગઈ. 101 કલાક પછી ઓર્ગેનાઇઝેશન ઓફ અમેરિકી સ્ટેટ્સ ઓએએસના નેતાઓએ કહ્યું કે આવા ફાલતુ કારણોસર લડવાનું ન હોય, બંધ કરો. બંને દેશો બને કમને સંમત થયા અને તલવારો મ્યાન થઈ. ઇતિહાસમાં 100 અવર વોર, 100 કલાકનું યુદ્ધ તરીકે ઓળખાતા સંઘર્ષનું બીજું નામ ફૂટબોલ વોર કે સોકર વોર પણ છે. સોકર પણ કહેવાય છે કારણ કે બંને દેશો ફૂટબોલ જેવા કારણે લડ્યા હતા. એટલું જ નહીં, 2,000થી વધારે મોત પણ થયા. બંને દેશો વચ્ચે ડખાતો ઘણા હતા, પણ આગ ચાંપવાનું કામ 1970ના વર્લ્ડ કપ પહેલાં યોજાયેલા ક્વોલિફાયર રાઉન્ડે કર્યું. એ વખતે બંને દેશના ચાહકો એટલા બધા તાનમાં આવી ગયા કે મારામારી, તોડફોડ અને ગાળાગાળી પર ઉતરી આવ્યા. છેવટે બંને દેશની સરકારે એકબીજા સામે યુદ્ધ કર્યું અને 4 દિવસ પછી બધું શાંત પડ્યું. એટલે હવે તમને આ મારું હેડિંગ જે છે એ કેમ આ રીતનું છે એ પણ તમને ખ્યાલ આવ્યો હશે. જોઈએ હજી થોડીક વાત આની આગળ કરી લઉં. મેસીની માથાકોટ. મેસી એટલે બહુ મોટું નામ છે ફૂટબોલમાં, અને આ વખતે એની છેલ્લી સિઝન હશે. હોન્ડુરાસ અલ સાલ્વાડોરનો ડખો જૂનો છે પણ છેલ્લો નથી. ફૂટબોલ ઉન્માદની રમત છે, જો તમે જોતા હો તો તમને ખ્યાલ આવશે, ખરેખર ઉન્માદની રમત. ખેલાડીઓમાં હોય અને અનેક ગણો વધારે ઉન્માદ ચાહકોમાં હોય છે, અથવા તો એમ કહીએ કે જેમનામાં ઉન્માદ ન હોય એ ફૂટબોલનો ચાહક બની જ ન શકે. માયામીની ટીમમાં એક ખેલાડીનું નામ લિયોનેલ મેસ્સી. આર્જેન્ટિનાનો એ ફૂટબોલ સ્ટાર, તેને રમતો જોવા ચાહકોએ $624, એ વખતના હિસાબે ₹52,000 સુધીની ટિકિટો લીધી હતી. પણ મેચમાં મેસ્સી રમ્યો જ નહીં, ચાહકો ઉભી ફર્યા અને તોડફોડ કરી. ન રમવા માટે મેસ્સીએ અસ્વસ્થ હોવાનું કારણ આપ્યું હતું. જો કે એ જ મેસ્સીએ 4 દિવસ પછી જાપાનમાં મેચ રમવાનું પસંદ કર્યું હતું. અલબત્ત જાણકારો કહે છે કે મેચ ન રમવાનું ખરું કારણ ચીનનું દબાણ હતું. હોંગકોંગને ચીન પોતાનો ભાગ ગણે છે, ત્યાં ચીનની ઈચ્છા વગર ચકલું ભલે ફરકે પણ ફૂટબોલ મેચ રમાય અને એમાં આવો મોટો સ્ટાર આવે તો હોંગકોંગની બોલબાલા વધે, ચીનને એ પસંદ નહોતું. બોલો ક્યાંથી ક્યાં વાત આવી, બરાબર. ગુજરાતીએ સ્થાપેલી ફૂટબોલ ક્લબ. ભારતમાં ફૂટબોલની લોકપ્રિયતા થોડી વધી રહી છે, તો પણ 211 દેશોના ફૂટબોલના વર્લ્ડ રેન્કિંગમાં ભારતનો ક્રમ 136મો છે. રસપ્રદ વાત એ છે કે 1896માં એક ગુજરાતીએ દક્ષિણ આફ્રિકામાં ફૂટબોલ ક્લબની સ્થાપના કરી હતી. એ ગુજરાતીનું નામ મોહનદાસ ગાંધી. આફ્રિકા પહોંચેલા મોહનદાસે ટ્રાન્સવાલમાં ફૂટબોલ ક્લબ સ્થાપી 24 દેશ ધરાવતા અને

કરોડ ચોરસ કિલોમીટરથી વધારે વિસ્તારોમાં ફેલાયેલા આફ્રિકા ખંડમાં એ પહેલી એવી ફૂટબોલ ક્લબ હતી જેના સંચાલકો અંગ્રેજો ન હતા, એવી ક્લબ હતી જેના સંચાલકો આફ્રિકાનો પણ નહીં પણ ભારતીય વકીલ હતા. તો આ વાત પણ જાણી છે. તો ફૂટબોલ જ્યારે 23મો ફિફા વર્લ્ડ કપ શરૂ થયો 11 જૂનથી 13

0: ગમી હશે, ગમી હશે અને ગમી હશે તો અહીં પૂરું કરું છું.
1: જાનતે હૈ, કુવૈત જૈસે દેશ કી જીડીપી સે કરીબ 3 ગુના પૈસા તો હમને સિર્ફ અપને દેશ કે છોટે ઉદ્યમીઓ કો દિયા હૈ, વો ભી ગારંટી ફ્રી 40 લાખ કરોડ સે ભી અધિક કે મુદ્રા લોન સે.
2: કરોડો છોટે ઉદ્યમીઓ કો મુદ્રા યોજના સે લોન મિલા, ઉને આજ મહેસૂસ હોતા હૈ કે ડેમોક્રેસી કેન ડિલીવર.
1: 12 સાલ વિશ્વાસ કે, વિકાસ કે, જન કલ્યાણ કે.
3: નમસ્કાર, ધીસ ઇઝ આરજી પ્રિયંકા. અને ગત એપિસોડમાં આપણે વાત કરતા હતા પાલનપુરની ઝાંખી અને ઝલકની, ઇન પાલનપુર સ્ટોરીઝ. તો આજે આ એપિસોડને આપણે આગળ વધારીએ. ગત એપિસોડમાં આપણે વાત કરી હતી કે નવાબશ્રી તાલે મોહમ્મદ ખાનજી એ પાલનપુર રાજ્યને એક ઉમદા રાજ્ય તરીકે વિકસાવી છે અને પાલનપુરને તેઓએ ઘણું આગળ લઈ ગયા છે. પાલનપુરની અંદર પોતાની ખ્યાતિ, પોતાની જે નામના છે, એક ઉત્તમ રાજા તરીકેની તેમણે દર્શાવી છે. આગળ નવાબ તાલે મોહમ્મદશ્રીએ ભારત એ પ્રજાસત્તાક થશે તેવી આગાહી કેવી રીતે કરી અને ક્યારે કરી, જાણીએ આજના એપિસોડમાં. તો શરૂઆત કરીએ આજની પાલનપુર સ્ટોરીઝની. આગવી કોઠાસૂદ ધરાવતા નવાબશ્રી તાલે મોહમ્મદ ખાનજી એ કાબિલ વહીવટકર્તા હોવાની સાથે વિચક્ષણ અને દીર્ઘદ્રષ્ટા પણ હતા. ભારત પ્રજાસત્તાક થશે તેવી આગાહી તેમણે ઈસવીસન 1931માં કરી હતી. 5 ઓગસ્ટ 1931ના રોજ પતિયાળાના મહારાજ શ્રી ભૂપેન્દ્રસિંહજીએ તેમણે એક ખાનગી પત્ર લખ્યો હતો. તેમણે 14મા પેરેગ્રાફમાં લખ્યું, ગમે તેમ પણ હું પ્રામાણિક રીતે માનું છું કે આપણા વડવાઓએ જ્યારે રાજસત્તા સ્વીકારી અથવા તેને નેતાગીરી કહો, પણ તેમણે જણાવેલું કે આ રાજ ચાલવાનું નથી અને એ કાયમી વ્યવહાર રહેવાનો નથી. હું તો ચોક્કસપણે માનું છું તેઓ પણ એ જાણતા જ હતા કે વખત આવશે ત્યારે સરમુખત્યારી કે લોકશાહી પ્રજાસત્તાક પગલાં પાડી રહ્યા હશે. હું માનું છું કે ચાણક્યની રાજનીતિ એ ખરેખર કહે છે કે 16 વર્ષે પુત્ર એ મિત્રના દર્જે છે. હિન્દના લોકો માટે રાજા એમના માતા પિતા એટલે કે પ્રજાના પિતા છે અને દરેક રાજા માટે પ્રજા એમનો પુત્ર છે. હવે આપણે એ જોવાનું છે કે આપણી આ પ્રજા પુત્ર 16 વર્ષની વયે પહોંચી છે કે નહીં. જો ખરેખર આપણા મિત્ર થવાની વય એ પહોંચે છે તો શા માટે આપણે આપણા પરસ્પર વ્યવહારમાં આપણે માર્ગદર્શન ન આપીએ? આપણે આ સંજોગોમાં થોડીક સત્તાનો ત્યાગ કેળવવો જોઈએ અને આપણે કરોડો મિત્રોની એ ઉમદા કાર્ય કરીને સેવા કરી શકીએ. કમાલ છે ને તાલે મોહમ્મદ ખાનજી. પોતાની આ દીર્ઘ દ્રષ્ટામાં એમણે જણાવી દીધેલું કે ભારત એ પ્રજાસત્તાક રાજ્ય બનશે અને તેઓ ખરેખર એક રાજા તરીકે પોતાના પ્રજાને પોતાનો પુત્ર માને છે. આગળ તાલે મોહમ્મદ ખાનજીએ કેવી રીતે અખંડ ભારતની રચનામાં પોતાનો ફાળો આપ્યો, જાણીએ આ નાનકડા વિરામ બાદ. ત્યાં સુધી મસ્ત રહો, વ્યસ્ત રહો અને સાંભળતા રહો રેડિયો પાલનપુર 90.4 FM.

સુવર્ણ હિંદની રચના કરવા માટે. આઝાદી પછી સરદાર વલ્લભભાઈ પટેલે દેશી રાજ રજવાડાઓનું વિલીનીકરણ શરૂ કર્યું. ત્યારે રાજગાદીનો ત્યાગ કરી ભારતમાંથી તેમાં સૌ પ્રથમ જોડાનાર પાલનપુરના નવાબ શ્રી તાલે મોહમ્મદ ખાનજી હતા. આપણા બધા પાલનપુરવાસીઓ માટે આ ખૂબ ગર્વની વાત છે. તેમણે આ ત્યાગથી તેઓ ભારતના ઇતિહાસમાં અમર થઈ ગયા. તેઓ પાલનપુરનું ગૌરવ બની ગયા. તેમના શાસન દરમિયાન દેશમાં રાજશાહીનું અંત આવ્યું. પાલનપુરનું રાજ્ય કચ્છ અને સિંધની સરહદે આવેલું હોવાથી હિન્દુ બહુમતીની પ્રજા અને મુસ્લિમ રાજવી ધરાવતું આ રાજ્ય હતું, જેના નવાબ વ્યવહાર ચલણ ધરાવતા હતા અને તેમણે વ્યવહાર સમજી ભારત સાથે જોડાણ કર્યું. જૂનાગઢના નવાબે તેમના દિવાનની સલાહથી કરેલી મૂર્ખાઈની ટીકા કરતા પાલનપુરના નવાબ તાલે મોહમ્મદ ખાને 4 નવેમ્બર 1947ના સરદાર પટેલને પત્ર લખીને શક્ય હોય તો જૂનાગઢના નવાબની ભૂલને માફ કરવા જણાવ્યું. આ પત્ર એક મુસ્લિમ રાજવીએ લખેલો હોવાથી તથા તેમના ભારતમાં દેશી રાજ્યના જોડાણ અંગેનું વિશ્લેષણ કરી જૂનાગઢની ભૂલનો નિર્દેશ કર્યો હોવાથી

તેમણે પોતાના પત્રમાં લખેલું કે ઘણા દિવસથી ગંભીર વિચારણા પછી જૂનાગઢ અંગે પત્ર લખું છું. હું યુરોપ હતો ત્યારે જૂનાગઢની મૂર્ખતા વિશે સાંભળ્યું. ત્યારે મને પણ એવી આશા હતી કે જૂનાગઢના મિત્રો એ વચ્ચે પડી અને સમાધાન કરાવશે. આ સમયે જૂનાગઢના યોગ્ય પ્રકારનો દિવાન હોત તો પરિસ્થિતિ સામે આવો વળાંક ન હોત. જૂનાગઢનો નવાબ હંમેશા તેના દિવાનોનો ગુલામ રહ્યો છે. હું ઈચ્છું છું કે તે તેની પ્રજાનો થયો હોત. આવી કટોકટીની પળે એ દુર્ભાગ્ય હતું કે તેનો દિવાન અને સલાહકાર શાહનવાજ ભુટ્ટો હતો. હું તો સંપૂર્ણ રાજવી મંડળ માટે તેનું દુર્ભાગ્ય ગણું છું. માત્ર બે દિવસ અગાઉ જ કેરોમાં મેં નવાબની મૂર્ખતાની વાત જાણી. કોઈપણ દિવાન ભુટ્ટોએ નવાબને આવી મૂર્ખતાપૂર્ણ સલાહ આપી એ જાણીને મને નવાઈ લાગે છે. નવાબના સ્વતંત્ર નિર્ણાયક વ્યક્તિત્વના અભાવને કારણે આ વસ્તુ થઈ શકી છે. આ પરિસ્થિતિમાં શાસક પ્રત્યે કંઈક સંભાવ દર્શાવો એમ હું ઈચ્છું છું. એટલા માટે નહીં કે હું અને એ બંને એક ધર્મના છીએ, પરંતુ ભારતના વિશાળ હિત માટે હું આ કરવા ઈચ્છું છું.

વાતાવરણમાં જોડાયેલા રાજ્યોનો સાચો ઉકેલ શોધીને તથા ભારતના મોટાભાગના રાજ્યોનું જોડાણ કરવામાં સફળતા મેળવીને ખરેખર તો તમે ભારતના રાજ્યોની જિંદગીભર આભારી કર્યા છે. એવી વ્યવહારુ નીતિ અને ડાયપણ જૂનાગઢના મામલામાં પણ તમે દર્શાવો એવી શ્રદ્ધા છે. આ પ્રશ્ને બહુ મોડું નથી થયું અને આ રાજ્યને બચાવી લેવું શક્ય હોય તો બચાવી લો. નવાબે જૂનાગઢ પાછું આપવું જોઈએ, ભારત સંઘમાં જોડાવવું જોઈએ અને તમે પસંદ કરો તેને પ્રધાન બનાવવું જોઈએ. યોગ્ય વાટાઘાટો થાય તો નવાબ તમારી શરતો સ્વીકારશે, પછી તેમની છોકરવતને છોરું ગણીને માફ કરી દેજો. આ પત્રની વિશેષતા એ છે.

એવા ગૂંચવાયેલા કોકડાઓને દાના પુરુષોએ ઘણીવાર ઉકેલ્યા છે અને એ જ આશા ઉપર આ પત્ર લખી તસ્દી આપી છે. માફ કરશો. અને પછી નીચે સહી કરતા લખ્યું છે કે મૂર્ખોનો સહવાસ નાથ અમને કરાવીશમાં. આ શબ્દો મને ખૂબ યાદ આવે છે. આવા હતા આપણા પાલનપુરના નવાબ શ્રી તાલે મોહમ્મદ ખાનજી, કે જે પોતાના અખંડ ભારત માટે ગમે તે કરી છૂટવા તૈયાર હતા. એ દર્શાવતા હતા કે દેશ સર્વોપરી છે. આગળ શું થાય છે જાણીએ આ નાનકડા વિરામ બાદ. ત્યાં સુધી મસ્ત રહો, વ્યસ્ત રહો અને સાંભળતા રહો રેડિયો પાલનપુર 90.4.

ના નવાબના પત્રનો જવાબ 6 નવેમ્બર 1947માં આપતા સરદાર પટેલે જણાવ્યું કે આ માટે તો તેઓ ભુટ્ટો કરતાં પણ પાકિસ્તાનમાં બેસીને દોરી સંચાર કરનાર પાકિસ્તાનના મુખ્ય નેતાઓને વધુ જવાબદાર ગણતા હતા. કાઠિયાવાડના મિત્ર રાજ્યોએ આપેલી સલાહ પણ નવાબે અવગણી હતી અને ભારત સરકારની રિયાસતી ખાતાના સચિવને જૂનાગઢ મોકલતા પરંતુ તેઓ મળી ના શક્યા. ત્યાર પછી લખ્યું કે વાત ઘણી આગળ વધી ગઈ છે પરંતુ સમજૂતી માટે અવકાશ છે. જ્યાં સુધી પાકિસ્તાન જૂનાગઢને મુક્ત નહીં કરે ત્યાં સુધી સમજૂતી શક્ય જ નથી. વળી આરજી હુકુમત એટલે કે ઝડપી ગતિએ આગળ વધી રહી છે. થોડા સમય પછી કોઈ સમજૂતી કરવી શક્ય નહીં બને તેની ભયંકર ભૂલ છતાં મારે વ્યક્તિગત રીતે નવાબ સામે કોઈ વાંધો નથી, પરંતુ પહેલ તેમના તરફથી કરવાની રહેશે. અને એ પછી લખાયેલ એ જૂનાગઢના જોડાણ સમયે તેઓ ભારતમાં હોત તો જૂનાગઢના નવાબને દુર્ભાગ્યમાંથી બચાવી શક્યા હોત. 10 જૂન 1948 આ દિવસે પાલનપુર રાજ્યનું વિલીનીકરણ થયું. તેના પહેલા 14 મે 1948ના રોજ પાલનપુરમાં ગઠામણ દરવાજા પર આવેલી એક આંખની હોસ્પિટલના ઉદ્ઘાટન કરતા નવાબશ્રીએ પોતાની પાલનપુરની પ્રેમભરી પ્રજાને એક પ્રવચન આપ્યું. શું પ્રવચન આપ્યું જાણીએ આ નાનકડા વિરામ બાદ. ત્યાં સુધી સાંભળતા રહો પાલનપુર સ્ટોરી.

વાત કરતા હતા કે પાલનપુરના નવાબશ્રીએ જ્યારે પાલનપુરનું વિલીનીકરણ થયું એના થોડા સમય પહેલાં પાલનપુરની પ્રજાને એક પ્રવચન આપ્યું. શું આપ્યું આ પ્રવચન? આજે પાલનપુરના આંગણે આંખની હોસ્પિટલો ઇન્સ્ટિટ્યુશન કાયમ થાય છે. તેથી વધુ ઉત્તમ સંસ્થા માણસ માટે બીજી કંઈ હોઈ શકે? આંખ વગરની જિંદગી નકામી છે. એટલે જિંદગી માટે આ સેવા સર્વની શ્રેષ્ઠ સેવા છે. શાહ ચમનલાલ માનચંદ પાલનપુરીયમાં પહેલા ગૃહસ્થ છે જેમણે આવી બહોળી રકમ માન સેવામાં આપી છે. તેમણે ખરેખર ધન્યવાદ છે. આ સત્કાર્ય માટે હું તેમને મારી અંતઃકરણપૂર્વક મુબારક આપું છું. મને આશા છે કે આવી જ રીતે દેશ સેવા કરતા રહેશે અને બીજા માટે પણ આ પાઠ બનતા રહેશે. એવા પુરુષો દેશમાં હોય ત્યારે દેશની ઉન્નતિ થાય. 65 વર્ષ અને એ પછી 20મી સદીના 25 વર્ષના સમયમાં સંસારના મનુષ્યને ખૂબ બારીકાઈથી જોવાની તક મળી અને એ દરમિયાન ઈશ્વર કૃપાથી ઘણી જાતના અનુભવ મેળવવા અનેક પ્રસંગો ઉત્પન્ન થયા. આ લાંબા અનુભવ ઉપર ખૂબ વિચાર નાખતા આપણા દરેકના ભલા માટે અને દરેકનું ભલું થાય તે દેશના ભલા માટે મારી અલ્પબુદ્ધિ અને અનુભવ પ્રમાણે હું જો કોઈને કંઈ પણ સલાહ આપી શકું તો તદ્દન ટૂંકમાં બે શબ્દમાં કહીશ કે પ્રેમ અને વિશ્વાસ.

એવું સહેલું છે, પણ મહાન કામો કર હંમેશા કઠણ હોય છે. ઉપરના બે શબ્દો ઘણા જ કઠણ છે, પરંતુ તેનું ધ્યાન, તેનું પૂજન અને સારા હૃદયથી જો તેનો અમલ થઈ શકે તો હું તેની તાકાતને છેલ્લામાં છેલ્લી એટમિક તાકાતમાં માનું છું. એકાદ માણસ તો તેનો અમલ કરી શકે નહીં, પણ તમામ દેશના લોકો પ્રામાણિકતા અને સત્યથી તેનો અમલ કરે તો તેની તાકાત સંસાર જોઈ શકે. પ્રેમમાં પ્રીતિ, માયા, ખરા સંબંધ, સાચું સપણ, અડગ મિત્રતા અને દેશ તથા સમાજની ખરી સેવા છે. એ તમામ વસ્તુઓ સમાઈ જાય છે પ્રેમ અને વિશ્વાસમાં. પ્રેમ અને વિશ્વાસ બંને પેદા થાય ત્યારે જિંદગી અને મનુષ્યની વસ્તીનું એક સ્વરૂપ ખડું થાય છે. ડાયા માણસોએ ચાર શબ્દોમાં રાજનીતિના માર્ગને વર્ણવે છે, સામ, દામ, દંડ, ભેદ, અને હજુ પણ તે જ માર્ગનો ઉપયોગ સંસારમાં થઈ રહ્યો છે. પરંતુ મારું માનવું એવું છે, જ્યારે પ્રેમની કદર અને પ્રેમથી શું થઈ શકે તે માણસો જાણશે, ત્યારે પ્રામાણિકતાથી અમલમાં આવશે, ત્યારે રાજ્ય ચલાવવામાં ઉપર ટાંકેલ સિદ્ધાંત નકામો થશે. ઘણા ખરા મને તર્કવાદી અગર ફિલોસોફીના તડાકા મારનાર કહેશે, પરંતુ પાલનપુરના પ્રજાજનોને મારી છેલ્લી જાહેર ભલામણ છે કે પ્રેમ અને વિશ્વાસ જરાય વધુ કેળવી જુઓ, અને હું ખાતરીથી કહું છું કે તમે કરશો તો આજ સુધી જેવી રીતે તમે સુખી રહ્યા છો તેવી જ રીતે વિશેષ સુખી થશો. જીવનનો એક ઉત્તમ સ્વાદ તમને મળશે. તમારું સાંસારિક જીવન ખૂબ જ આનંદિત અને સુખરૂપ નીવડશે, અને દરેક વસ્તુમાં વધુ ને વધુ સુખી થશો. પ્રામાણિકતા અને ગરીબો તરફ દયા, તે જ ગરીબોને કેમ સુખી કરવા અને એક સુખી દુનિયા જોવી, તે તમામ પ્રેમ અને વિશ્વાસમાં મળશે. ખુદા પાક તમારા સર્વનું ભલું કરે, અને દરેક ઝેરી હવાથી તમે બચો અને સુખી થાઓ એ જ મારી પ્રાર્થના. આગળ આપણા નવાબ એ શું કહે છે પાલનપુરવાસીઓને જાણીએ નાનકડા વિરામ બાદ. ત્યાં સુધી મસ્ત રહો, વ્યસ્ત રહો અને સાંભળતા રહો રેડિયો પાલનપુર 90.4.

આવ જ્યારે જ્યારે હું હિન્દની બહાર જતો હતો ત્યારે ત્યારે હું મારા હસ્તકની થાપણની જેમ જ રાજસત્તા મારી પ્રજાને પડાવીને જ જતો હતો અને મેં જાહેર સભાઓમાં તે સ્પષ્ટ કહેલ છે. હવે તે થાપણ પાલનપુરના પ્રજાજનોને કાયમી સોંપું છું. તે જિમ્મેદારીઓનો ખૂબ વિચાર કરશો, બધું કરજો, પરંતુ કુસંપને પાલનપુરની ભૂમિમાં આવવા દેશો નહીં. અને તેથી એ વધુ દરેક વસ્તુનો ભોગ આપી ગમે તે દુઃખ ઉઠાવીને પણ કોમી ઝઘડાઓમાં પાલનપુરને પેસવા ન દેતા. કોમી વિખવાદ એ ઝઘડાઓ દેશનું એક દુઃસ્વપ્ન છે જે કદી ટકવાનું નથી. પાડોશીથી પાડોશી કદી જુદો થવાનો જ નથી. માટે જો થોડો સમય શાંત બુદ્ધિથી કામ કરશો તો પાલનપુર બીજાથી વધુ આગળ વધશે. અને એકવાર તમે પણ મગરૂરેથી કહી શકશો કે જુઓ અમે કેવા રહ્યા, અમારી છેલ્લી ભલામણ અને અપીલ છે, અને તે પ્રેમની અપીલ પ્રેમની અદાલતમાં કરું છું, તેને માન્ય રાખશો. ખુદા પાસે મારી આ જ પ્રાર્થના છે કે તે ઘણી પાર પડે. આમીન. ખરેખર નવાબશ્રી તાલે મોહમ્મદ ખાન ન્યાય અને કોમી એકતાના દેવતા હતા. આગળ શું થાય છે પાલનપુરમાં જાણીએ નાનકડા વિરામ બાદ.

નવાબ શ્રી તાલે મહમદ ખાન. ગૃહસ્થો ઉત્તમ અને મહાન ન્યાય મંદિર ખરેખર તો દરેક મનુષ્યની પાસે ખુદા પાડે આપ્યું જ છે, અને તે દરેકનો આત્મા છે. તે પ્રભુના સાચા ન્યાય મંદિરમાં ફેંસલો અને ઠરાવો. ઈશ્વરી રેડિયો આપણા દરેકને સવાલમાં કહી દે છે, પછી તેને સમજવા, માનવા અથવા ન માનવા તેવો આધાર આપણી બહારની શક્તિઓ પર રહે છે. ખરી વસ્તુ આત્માથી છુપેલી નથી, છતાં તે આપણને ન કરીએ તેનું નામ જ સંસાર. અને સંસારની નાની અને મોટી મુશ્કેલીઓ ત્યાંથી જ ઉત્પન્ન થાય છે. ખુદા પાકે મને અહીં સ્થિતિએ જન્મ આપી મારી સત્તા મારા હાથે ચલાવવા માટે મને નિમિત્ત કર્યો. સત્તા અને અમલ આમ મારી પાસે આવતા હું મનુષ્ય હોઈ સર્વેની બધી બાબતોમાં સંતોષ ક્યાંથી આપી શકું? પરંતુ મને મારી ઈશ્વરી ન્યાય મંદિર એટલે કે મારી આત્મા એમ કહે છે કે મેં 36 વર્ષ રાજ સેવા કરી. તે દરમિયાન મારી સત્તાનો દુરુપયોગ કોઈ જુલમ અથવા કોઈને તકલીફ આપવામાં નથી કરી. સન 1916-17 સ્વતંત્રતાની ચળવળ મજબૂત રીતે શરૂ થઈ ત્યારથી તેઓ સૂર્ય 1947 ઓગસ્ટની 15મી તારીખે ઉદય થયો ત્યાર સુધી હિન્દમાં પોલિટિકલ હિલચાલોએ અનેક રૂપ લીધું, અને એવી હિલચાલો વગર દેશ સ્વતંત્ર થઈ શકે તેમ ન હતો. પરંતુ બતાવેલ સમયમાં ઘણા બારીક પ્રસંગો આવ્યા અને છેવટે ફેંસલો મારી ઉપર જતો રહ્યો. હવે બીજી વાર આ પરિસ્થિતિમાં હું તમારી સામે ભાષણ કરવા ઊભો નહીં રહું તેવા પ્રસંગો મગરૂરી સાથે હું તમારો આભાર માનું છું કે તમારા ડાપણથી તમોએ મારા ઉપર કોઈ વાર છેવટની મુશ્કેલી આવવા નથી દીધી, અને તમારી સત્તા કે જે હું ભોગવતો હતો તે કોઈ પણ પાલનપુરી પ્રજા ઉપર કોઈ પણ કારણે વાપરવામાંથી ઈશ્વરે મને બચાવ્યો છે. તમે સૌ માટે સવાલ મૂકું છું, પ્રજામાંથી એક શખ્સને પોલિટિકલ હિલચાલ માટે ઓથોરિટી થોડી વાર માટે પણ બોલાવી બેસાડ્યો ન હોય તેવો દાખલો પાલનપુર સિવાય બીજે ક્યાંય નહીં થયો હોય. તમારી જાણ હોય તો તેની તમો તાજવીજ કર નોંધ લેશો. આ માટે નો જશ હું લેવા નથી માંગતો, તેનો સાચો યશ તમે સૌ છો. કેમ કે હું પોતે એક ગુનેગાર ખુદાનો બંદો છું, કારણ કે દરેક માણસ એક ખતા અને ભૂલનું પુત્ર છે. હું માણસ છું એટલે ખુદાથી કેવી રીતે બચી શકું? તે સ્થિતિમાં હું મારા સર્વે પ્રજાજનો આગળ કોઈ પણ મારી ભૂલ થઈ હોય તે અંગે ક્ષમા માંગુ છું. તમે સૌ મને ક્ષમા કરશો ત્યારે જ પ્રભુ મને ક્ષમા કરશે.

પાલનપુર રાજ્યના તમામ વતનીઓને સુખી રાખો, ગરીબોની હાલત સારી કરો, દેશને ચડતી કરો અને હિન્દ યુનિયનની દરેક પણ આપણી બંદગી અર્પણ કરીને પણ સેવા કરીએ તેવી આપણને લાયકાત આપો. વગર તકલીફ કે વિના દુઃખે સ્વતંત્રતા મળતી નથી અને તેથી પણ વધુ દુઃખ અને તકલીફ વેઠ્યા વિના જ તેમજ વધુ ને વધુ ભોગ આપ્યા વિના તે સ્વતંત્રતા ઉજ્જવળ રીતે ટકાવી શકતી નથી. હું તો સ્વતંત્રતાનો સ્વાદ ચાખવાનો છું અને આપણા જાતિકા નાના મોટા સ્વાર્થ ભૂલી જઈ ખરું દેશ અભિમાન પ્રગટ થશે. હજુ બાળકનો જન્મ થયો છે અને તેને મજબૂત બનાવવા માટે દરેકે ફરજો આપણે અદા કરવી પડશે. ફરી એકવાર જે કંઈ મારી ભૂલ તમારી સેવામાં થઈ તે માટે ક્ષમા ચાહું છું. પાક પરવરદિગા પાલનપુરનું કલ્યાણ કરે તેવી પ્રાર્થના કરું છું. એક પાલનપુરી હંમેશા તમારી સાથે, એક પાલનપુરી તરીકે હંમેશા તમારી સાથે છું અને રહીશ. એ હિન્દની સેવા બજાવવામાં ગર્વ લઈશ અને જિંદગીનું

પાલનપુર સ્વતંત્ર તો બની ગઈ, પણ ક્યાં કેટલીક યોજનાઓ અધૂરી રહી ગઈ. શું થયું ચાલો જાણીએ. નાના એવા પાલનપુર રાજ્યના આ નરેશ પાસે યોજનાઓ નાની ન હતી. કાશ્મીર, ભોપાળ, પતિયાણા, જયપુર, જોધપુર, બિકાનેર, અલવર, ભાવનગર, જામનગર, લીમડીના રાજાઓના અંગત સંબંધો અને બહારના સંબંધો તેમણે પાલનપુરના વિકાસમાં વિચારતા કરી મૂકેલા. જયપુરના ચીફ ઇરિગેશન ઓફિસર શ્રી ગિરિરાવ, પંજાબના રિટાયર્ડ ચીફ એન્જિનિયર રામ બહાદુર નાથસિંહ અને ભોપાલના ડેવલપમેન્ટ મિનિસ્ટર શ્રી રોશન અલીના માર્ગદર્શન મેળવ્યા હતા. ત્યારે તેઓ મૈસૂર ચીફ એન્જિનિયર શ્રી રંગૈયા દ્વારા અજાપુર કેનાલ પાસે વિયર બાલારામ લિફ્ટ ઇરિગેશન સ્કીમ અને હાઇડ્રો ઇલેક્ટ્રિક સ્કીમ માટે એમણે ઘણું વિચાર યોજના બનાવી છે. શ્રી રંગૈયા ઉપરાંત ડાયરેક્ટર ઇલેક્ટ્રિક ડિપાર્ટમેન્ટ વી જે ટેકનિકલ ઇન્સ્ટિટ્યૂટના શ્રી પી કે કેલકર પણ આવીને ખેતી અને વીજળીના બળ તથા ઉદ્યોગના વિકાસ માટે ઉપયોગ કરવાની યોજનાઓ રજૂ કરી હતી. એટલું જ નહીં પણ ઓવરસીંગ ઇકોનોમિક ડિપાર્ટમેન્ટ ઓફ ઇન્ડિયા ઓફિસ જે લંડન ખાતે હતી તેના પ્રતિનિધિ શ્રી જે એ થોમસન પણ માર્ગદર્શન લેવામાં આવ્યું. મર્યાદિત આવકને લીધે આ ઘણું બધું શક્ય ન બન્યું. કુશળ વહીવટ કરતા અને દરેક ધર્મ પ્રત્યે સમભાવ રાખનાર શ્રી નવાબ સાલે મહમદ ખાનજી પાલનપુર રાજ્યના પ્રિય હતા. તારીખ 17 મે 1957 રોજ તેમનું નિધન થયું. પાલનપુર ઉપર લોહાણી વંશે ઈસવીસન 1394 રાજ્ય સ્થાપ્યું. આ વંશના મૂળ રાજકર્તા ખુરમાન હતા. તેમની 15 પેઢીના 19મા રાજકર્તા અને રાજશાહી છેલ્લા નવાબ શ્રી તાલે મોહમ્મદ ખાનજી હતા. 13મા સૈકામાં પ્રહલાદન દેવે વસાવેલું પાલનપુર ત્યાર પછી ગુજરાત સાથે સ્વતંત્ર રાજ્ય અને સમયના પલટતા પ્રવાહમાં જોડાઈ રહ્યું હતું. છેલ્લા રાજ્યોના સમયમાં વહીવટી રીતે પાલનપુર સ્ટેટે પાલનપુર, ડીસા, ધાનેરા, પાંથાવાડા, ગઢ અને વડગામ, મહાલ એમ 6 તાલુકાઓમાં વહેંચાઈ રહ્યું. વિલીનીકરણ પછી પાંથાવાડાએ ધાનેરા અને ગઢને પાલનપુરમાં સમાવતા પાલનપુર, ડીસા, ધાનેરા અને વડગામ એમ 4 તાલુકાઓ વચ્ચે જૂનું પાલનપુર સ્ટેટ રહ્યું. ઈસવીસન 1948 પાલનપુર રાજ્ય વિલીનીકરણ થતાં પાલનપુર શહેર મુંબઈ રાજ્યના એક જિલ્લા બનાસકાંઠાનું મુખ્ય શહેર બન્યું. નવાબ શ્રી તાલે મોહમ્મદ ખાન

અયમના મૃત્યુ પછી કેવી રીતે પાલનપુર, આ તાલીમ મોહમ્મદનું પાલનપુર, આજનું આધુનિક પાલનપુરની સફરે આવ્યું જાણીશું આવતા એપિસોડમાં. ત્યાં સુધી ક્યાંય જતા નહીં, જોડાયેલા રહેજો.

0: લાવી દીધી, થાય સર ખામણી તો ઉતરતા છીએ.
1: નમસ્કાર, હું છું આરજે અંજલી ને તમે સાંભળી રહ્યા છો રેડિયો પાલનપુર 90.4 FM. બેફામ તોય કેટલું થાકી જવું પડ્યું, નહીં તો જીવનનો માર્ગ છે ઘરથી કબર સુધી. બેફામ નામ બોલતાની સાથે જ તેમની ઓળખ બની ચૂકેલું ઉપરનો શેર યાદ આવી જાય, થાય સરખામણી તો. આ ગઝલ એક સીધા સાદા આમ આદમીની છે. જિંદગીમાં બધા જ સફળ થતા નથી હોતા, જિંદગીમાં બધા જ મહેલોના રહેનારા નથી હોતા, જીવનમાં બધા જ મંજિલે પહોંચનારા નથી હોતા, ને બધાને કોઈ સાથી કે સમજનારું પણ મળ્યું નથી હોતું. બધા તરી જતા પણ નથી હોતા, પણ એનો અર્થ એ નથી કે બધા નિષ્ફળ માણસો છે. ભલે નિષ્ફળ લાગે, પરંતુ એ નિષ્ફળ ગયા નથી હોતા. ખરેખર તો જીવનમાં એ માણસ નિષ્ફળ ગયેલો છે જેને કોઈ પ્રયત્નો જ નથી કર્યા. આ ગઝલ બહારથી નિષ્ફળ લાગતા માણસની મુઠ્ઠી ઉંચેરી ખુમારીની ગઝલ છે. આજે આપણે સરસ મજાની વાતો કરવાના છીએ, જે વાત મેં સદ્દલ મેગેઝિનમાંથી લીધેલી છે. તો નાનકડા બ્રેક પછી ફરીથી મળું, ઓન્લી ઓન રેડિયો પાલનપુર 90.4 FM પર.
2: મસ્ત રહો, વ્યસ્ત રહો, સ્વસ્થ રહો અને સાંભળતા રહો રેડિયો પાલનપુર 90.4 FM.

0: जलावी दीधी था ये सर खामणी तो उतरता छे।
1: ઘણીવાર જિંદગીમાં એમ લાગે છે કે જો સરખામણીઓ કરવા બેસીએ તો કોઈને આપણે સાવ ઉતરતા છીએ એવું લાગે, ભલે કોઈને આપણા પ્રયાસોની નોંધ ના લીધી હોય, ભલે આપણા પ્રયાસો બહુ મામૂલી લાગ્યા હોય, પણ આપણા એ પ્રયાસોને લીધે જ બીજો કોઈ માણસ જીવનમાં સફળ થયું હોય છે. અમે અમારી જિંદગીમાં શું કર્યું છે એની સાબિતીઓ નથી આપવી, અમારે કોઈને હલકા સાબિત નથી કરવા. ભલે અમારી પાસે કોઈ શ્રીમંતાઈ નથી, પણ અમે જ્યાં છીએ, જેવા છીએ, ત્યાંથી અમારી આબરૂને દીપાવી દીધી છે. ના, અમે બહુ મોટો ભોગ આપ્યો છે, અમે બહુ મોટો ત્યાગ કર્યો છે, એવી કોઈ બડાસની આ વાત નથી. માત્ર નમ્રતાથી એટલું જ કહેવાનું છે કે એમના મહેલને રોશની આપવા માટે અમે તો અમારી ઝૂંપડી પણ જલાવી દીધી છે. ભલે અમારે રહેવા માટે કોઈ આશરો ન રહે, ભલે અમારી એકની એક ઝૂંપડી બળી ગઈ, પણ અમને અંદરથી સંતોષ છે કે અમે એમના મહેલને રોશની આપી શક્યા છીએ. કેટલી સુંદર રજૂઆત છે.
2: મસ્ત રહો, વ્યસ્ત રહો, સ્વસ્થ રહો અને સાંભળતા રહો રેડિયો પાલનપુર 90.4 FM.

નડ્યા, કોઈ આપણને નડે તો આપણે એને નડવું, આવું સંસારમાં ચાલ્યા કરે છે. પણ આમ કરવાથી માત્ર દુઃખ અને વેરભાવ જ વધે છે. ઘણા વિઘ્ન સંતોષીઓ આપણને અટકાવવા માટે બધા પ્રયત્નો કરતા હોય છે, નડતા હોય છે. કોઈ આપણને નડે તો આપણે અન્યને નડવાનો વિચાર ન કરવો જોઈએ. કોઈ અમને નડ્યું તો અમે ઊભા રહી ગયા, પણ અમે ઊભા રહ્યા તો એવી રીતે ઊભા રહ્યા કે કોઈને નડીએ જ નહીં. ઘણા લોકો ચાલતાય નથી હોતા અને ચાલવા દેતાય નથી હોતા. ખરેખર તો જિંદગીમાં નિષ્ફળ ગયેલા એ માણસો છે. અમે જીવનમાં ભલે મંઝિલ સુધી પહોંચી ન શક્યા, પણ અમને સંતોષ છે કે કંઈક ભૂલા પડેલાને, કંઈક ભટકી જનારાને સાચો રસ્તો બતાવી શક્યા છીએ. ખુદ અમે તો ન પહોંચી,

0: पूछू कैम छू एनिया की कहानी सुनावी दीदी थाई सर खामणी तू उतरता छी।
1: આ જગતમાં પ્રત્યેક માણસ એકલો છે, પ્રત્યેક માણસને કંઈક કહેવું છે, પણ અમારી જિંદગી તો છેકથી છેક સુધી સૂની જ રહી, પ્રત્યેક પળે કોઈ મળે એવી ઝંખ ના રહી અને સાવ એકલા જ રહ્યા. આ એકલતા કેવી હશે? આ વર્ષો જૂની એકલતા કેવી માણસ ભૂખી હશે? કોઈને મળીને જ્યાં અમસ્તું જ પૂછ્યું કે કેમ છો, એને જવાબ તો અમારે આપવાનો હતો મજામાં છીએ, પણ એની પાસે આખું હૃદય ઠાલવી નાખ્યું, એની પાસે જિંદગીની બધી જ વાત કરી દીધી. પ્રત્યેક માણસને કોઈ સાંભળનાર મળી જાય તો એ કેટલી મોટી વાત બની જાય. કોઈને આપણે થોડાક સાંભળીએ એ પણ બહુ મોટું પુણ્યનું કાર્ય છે. આ જગતમાં કોઈને કોઈ કોઈ વાત સાંભળવાનો કોઈ ટાઈમ જ નથી, સાચે ને?

0: જે વસ્તુ હતી, સાચવી રાખવાની જે વસ્તુ હતી, એ જ વસ્તુ અમે તો લૂંટાવી દીધી. થાય સરખામણી તો ઉતરતા છીએ.
1: હું અંજલિ નાનકડા બ્રેક પછી ફરીથી મળું. ઓન્લી ઓન રેડિયો પાલનપુર 90.4 FM પર.
2: મસ્ત રહો, વ્યસ્ત રહો, સ્વસ્થ રહો અને સાંભળતા રહો રેડિયો પાલનપુર 90.4 FM.

0: આપણા જીવનમાં સૌથી વધારે કદાચ કિંમતી વસ્તુ કોઈ આપણી હોય તો તે હૃદય છે. તમારું હૃદય જ તમારું ના હોય ત્યારે કેટકેટલું મૂળમાંથી બદલાઈ જતું હોય છે. સૌથી મોટી વાત એ છે કે દિલ કંઈક પૂછીને જતું નથી હોતું. દિલ આપી દીધા પછી જ ખબર પડતી હોય છે કે કોઈનું બની ગયું હોય છે. કેટલી સરળ વાતને કેવી સરળતાથી તેમણે રજૂ કરી દીધી છે કે સાચવી રાખવાની વસ્તુ હતી, અમે તો એ વસ્તુ લૂંટાવી દીધી. જીવતો માણસ જો તરતા ના આવડતું હોય તો દરિયામાં ડૂબી જાય છે. એ કેમ ડૂબી જતો હશે? જો એના વજનને લીધે ડૂબી જતો હોય તો ખરેખર તો જીવતો માણસ હલકો હોય છે, અને લાશ તો પાણી પી જવાને લીધે વધારે વજનદાર થઈ ગઈ હોય છે. કવિ આ બધી માથાકૂટમાં નથી પડતા. એ તો સહજ ભાવે કહે છે કે મને ભગવાન ઉપર જે ભરોસો હતો એ જુઓ, મરણ બાદ સાચું પડ્યું. ખુદાને ઘેર દેર છે પણ અંધેર નથી. એમણે મારી જિંદગી ભલે તરાવી નહીં પણ જુઓ, મારી લાશને તરાવી દીધી.
1: મસ્ત રહો, વ્યસ્ત રહો, સ્વસ્થ રહો અને સાંભળતા રહો રેડિયો પાલનપુર 90.4 FM.

0: ઘણા ઓછાને ખબર છે કે બેફામ સાહેબે શરૂઆતમાં બેફામ ભાવનગરી એવું નામ રાખવાનું વિચારેલું. સામાન્ય રીતે એ જમાનામાં ઉપનામ અથવા તખલ્લુસ રાખવાની પ્રથા હતી, પરંતુ બેફામને શાયર રૂપે જાહેર થવામાં સંકોચ થતો હતો. બરકત વિરાણીની જાતને છુપાવી રાખવા માટે તેમણે તખલ્લુસ રાખવાનું નક્કી કર્યું. કિસ્મત કુરેશી પાસે તેમણે સારું તખલ્લુસ કયું રાખવું તે અંગે માર્ગદર્શન મેળવ્યું અને કિસ્મતભાઈએ તેમને બરકત નામ સૂચવ્યું. પણ બરકત તો તેઓ ખાનગી રાખવા માંગતા હતા, એટલે બીજા બે નામ સૂચવ્યા, બેઝાર અને બેફામ. બેઝાર જેવી સ્થિતિ એ જમાનામાં એમની એવી જ હતી. તેઓ જણાવે છે કે બેઝારી ઓછી કરવાના ઉપાય રૂપે તેમણે બેફામ તખલ્લુસ પસંદ કર્યું. ફારસી ભાષામાં બે એટલે રહિત અને ફહેમ એટલે સમજ, સમજ વગરનો માણસ. પણ ફારસી ભાષામાં ખુશ ફહેમ શબ્દ વપરાય છે, બે રૂહેમ શબ્દ નથી વપરાતો. ગુજરાતી ભાષામાં આ બે ફહેમ શબ્દ બેફામ બની ગયો અને અર્થ બદલાઈ ગયો. એમ એક બીજી ગઝલ છે, થઈ ગયા વીરાન ઘરની સૂના આંગણ રહી ગયા, અવસરો વીતી ગયા ને શુષ્ક તોરણ રહી ગયા, મનને પીડે છે હજુ ભૂતકાળના સંભારણા, ના રહ્યો સામાન કિંતુ એના ભારણ રહી ગયા, એક સંકી લાઈ ગઈ જીવન કથા તારા વિના, થઈ ગયું પુસ્તક પૂરું ને કંઈક પ્રકરણ રહી ગયા. હર પ્રસંગે યાદ આવે છે હજી પણ એમની, એ પરાયા થઈ ગયા ને તોય સગપણ રહી ગયા. એટલે બેફામ મારે જીવતા મરવું પડ્યું, ઝેર તો પીધા પરંતુ એના મારણ રહી ગયા.
1: મસ્ત રહો, વ્યસ્ત રહો, સ્વસ્થ રહો અને સાંભળતા રહો રેડિયો પાલનપુર 90.4 FM.

0: અને આજે બેફામ સાહેબની એક રચનાને આપણે સાંભળી. મેં મારા અવાજમાં ટ્રાય કર્યું થોડું ગાઈને તમને સંભળાવવાનું, કદાચ સારું લાગ્યો કે ન લાગ્યો હોય, જો ન લાગ્યો હોય તો માફ કરશો, પરંતુ એને સમજવાનો પણ ટ્રાય કર્યો આપણે. દરેક વાક્યને આજે આપણે ડિટેલમાં સમજ્યા, ઇલેબોરેટ કર્યું એને, અને ઘણું ઊંડાણપૂર્વક લખાયું હોય તેવું લાગ્યું. આજે જે પણ મેં તમારી સમક્ષ રજૂ કર્યું છે એ મેં સદ્દલ મેગેઝિનમાંથી લીધું છે અને તમારી સમક્ષ રજૂ કર્યું છે, અને મને લાગે છે કે તમને આ જે લેખ લખાયો છે એ ઘણો ગમ્યો હશે. નેક્સ્ટ ટાઈમ આવી જ રીતે કંઈક અનોખી વાતો સાથે હું ફરીથી મળીશ, ઓન્લી ઓન રેડિયો પાલનપુર 90.4 FM પર. તમે મને સાંભળી શકો છો જ્યાં હોય ત્યાંથી, એટલે કે રેડિયો એપ્લિકેશન, એટલે કે આપણા રેડિયો પાલનપુરની એપ્લિકેશન ડાઉનલોડ કરી શકો છો, એન્ડ રેડિયો પાલનપુર રેડિયો ગાર્ડન પર પણ અવેલેબલ છે. તો તમે દેશના કોઈપણ ખૂણામાંથી આપણું રેડિયો પાલનપુર સાંભળી શકો છો. તમે અમને તમારા પ્રતિભાવો, તમારા ફીડબેક મોકલી શકો છો આપણા વોટ્સએપ નંબર 9592966888 પર. અમે સોશિયલ મીડિયા પર પણ છીએ, ઇન્સ્ટાગ્રામ, ટ્વિટર, ફેસબુક પર, યુટ્યુબ પર, જ્યાં તમે તમારા કમેન્ટ અને મેસેજ પણ મોકલી શકો છો. નેક્સ્ટ ટાઈમ ફરીથી મળીશ રેડિયો પાલનપુર 90.4 FM પર. મસ્ત રહો, વ્યસ્ત રહો અને સાંભળતા રહો રેડિયો પાલનપુર.
1: મસ્ત રહો, વ્યસ્ત રહો, સ્વસ્થ રહો અને સાંભળતા રહો રેડિયો પાલનપુર 90.4.

0: मोदी हर परिवार को घर में बिजली बनाकर वही बिजली बेचकर कमाई का एक और साधन देना चाहता है।
1: ભારતના પ્રધાનમંત્રીએ દેશમાં જે સૌર ક્રાંતિનો પ્રારંભ કર્યો છે તેની અસર હવે ચારે કોર દેખાવા લાગી છે। ભારતમાં એક પછી એક 30 લાખથી વધુ પરિવારોની અગાશી પર સોલર પેનલ લાગી ચૂકી છે। તમે પણ આ ઉર્જા ક્રાંતિનો ભાગ બનો। પીએમ સૂર્ય ઘર મફત વીજળી યોજના જોડાવવા માટે રજીસ્ટર કરો pmsuryaghar.gov.in પર।

અરે બેટા, ગઈકાલે હું મારા ભત્રીજાના ઘરે ગયો હતો. મારી તો આંખો જ ફાટી ગઈ. આખો દી એસી ચાલતું હોય, રોજ વોશિંગ મશીન વપરાય, ને ઘરમાં બે બે ફ્રીજ, તો એનું લાઇટ બિલ ખબર છે કેટલું આવે છે? ઝીરો. મેં પૂછ્યું તો ભત્રીજો કહે કે કાકા, આ તો બધી ઉપરવાળાની મહેરબાની છે, એટલે કે છત પર લાગેલી સોલર પેનલ્સની. મેં વિચાર્યું હવે તો આપણે આ નંખાબૂજ પડશે. પીએમ સૂર્યઘર મફત વીજળી યોજના જોડાવવા માટે રજીસ્ટર કરો pmsuryaghar.gov.in પર.

આ મારો નાનો ભાઈ છે ને, છબરો મસ્તીખોર છે. કોલેજમાં તો માર્કશીટમાં એ ફોટોશોપ કરીને પપ્પાને છેતરી જતો. ગઈકાલે મેં લાઇટ બિલમાં ઝીરો રકમ જોઈ એટલે મને થયું કે નક્કી આમાં આણે ફોટોશોપ જ કર્યું હશે. બાકી લાઇટ બિલ ઝીરો આવે એ વાત ગળે ઉતરે એવી છે? પૂછ્યું તો કહે, મોટા ભાઈ બધી ઉપરવાળાની મહેરબાની છે, એટલે કે છત પર લાગેલી સોલર પેનલની. મેં કીધું, વાહ, આ સ્કીમ તો ખરેખર જોરદાર છે હો ભાઈ. પીએમ સૂર્યઘર મફત વીજળી યોજના જોડાવવા માટે રજીસ્ટર કરો પીએમ સૂર્યઘર.gov.in પર.

0: पहले कोई विदेश से आता था तो वहाँ के इंफ्रास्ट्रक्चर का गुणगान करता रहता था, पर अब हमारे अपने देश के अटल सेतु देखिए, सुदर्शन सेतु, चिनाब रेल ब्रिज, बोगीबील पुल, अटल टनल देखिए, पंबन समुद्री पुल देखिए, ऐसा लगेगा मंजिल भी पास है और सफर भी है सुहाना।
1: 21वीं सदी का भारत आधुनिक इंफ्रास्ट्रक्चर के जिस नए युग में प्रवेश कर रहा है वो अभूतपूर्व है, अकल्पनीय है।
0: 12 साल विश्वास के, विकास के, जन कल्याण के।
2: શ્રોતા મિત્રો, તમે સાંભળી રહ્યા છો 90.4 FM રેડિયો પાલનપુર, કોમ્યુનિટી રેડિયો સ્ટેશન, બનાસકાંઠા ડિસ્ટ્રિક્ટ કેળવણી મંડળ સંચાલિત। આ રેડિયો સ્ટેશન પર તમારા પ્રતિભાવો, તમારા સંદેશાઓ અને તમારી વાતોને મોકલી આપવા માટે તમે 90.4 FM રેડિયો પાલનપુરના ફેસબુક પેજ પર જઈ શકો છો અને તમારી વાતને ત્યાં પોસ્ટ કરી શકો છો। સાથે સાથે તમે અમને વોટ્સએપ પણ કરી શકો છો। રેડિયો પાલનપુર પર તમારી વાતને પહોંચાડવા માટે વોટ્સએપ નંબર છે 95 12 99 66 88 9512 99 66 88। ફરી એકવાર નંબર હું તમને જણાવું છું 95 12 99 66 88 9512 99 66 88 પર તમારા સંદેશાઓ અને પ્રતિભાવો મોકલી આપો પાલનપુરનો એકમાત્ર અવાજ એટલે કે રેડિયો પાલનપુર। મસ્ત રહો, વ્યસ્ત રહો, સાંભળતા રહો 90.4 FM રેડિયો પાલનપુર।

0: मोदी हर परिवार को घर में बिजली बनाकर वही बिजली बेचकर कमाई का एक और साधन देना चाहता है।
1: ભારતના પ્રધાનમંત્રીએ દેશમાં જે સૌર ક્રાંતિનો પ્રારંભ કર્યો છે તેની અસર હવે ચારે કોર દેખાવા લાગી છે। ભારતમાં એક પછી એક 30 લાખથી વધુ પરિવારોની અગાશી પર સોલર પેનલ લાગી ચૂકી છે। તમે પણ આ ઉર્જા ક્રાંતિનો ભાગ બનો। પીએમ સૂર્ય ઘર મફત વીજળી યોજના જોડાવવા માટે રજીસ્ટર કરો pmsuryaghar.gov.in પર।

0: મારો એક પડોશી છે, જબરો જિદ્દી. આખી સોસાયટીએ સોલર પેનલ નંખાવી દીધી, પણ એ માનવા જ તૈયાર નથી કે બિલ ખરેખર ઝીરો આવી શકે. મેં કહ્યું, ભેરુ, નામ જ છે પીએમ સૂર્યઘર મફત વીજળી યોજના. પછી તો એક પછી એક બધાના બિલ ઝીરો આવવા માંડ્યા. ત્યારે ભાઈ બોલ્યા, હવે તો મારે પણ નંખાવી દેવી પડશે. પીએમ સૂર્યઘર મફત વીજળી યોજના જોડાવવા માટે રજીસ્ટર કરો pmsuryaghar.gov.in પર.
1: હરે ઘર સૂર્યઘર.
2: આપ સુન રહે હૈ અંતાક્ષરી સીઝન 2 આરજે પ્રિયંકા કે સાથ રેડિયો પાલનપુર 90.4 પર. હમારે સાથ જુડે, સાથ ગાએ ઓર અપને પસંદીદા ગાનો કે રિધમ કો ફીલ કરે. સિર્ફ યહી, સિર્ફ હમારે સાથ બને રહે ઓર મ્યુઝિક કો ટેક ઓવર કરને દે. મસ્ત રહો, વ્યસ્ત રહો, સ્વસ્થ રહો અને સાંભળતા રહો રેડિયો પાલનપુર 90.4 FM.
3: નમસ્કાર શ્રોતા મિત્રો, હું છું આરજે પ્રિયંકા અને તમારી માટે લઈને આવી છું અંતાક્ષરી. આપણે અંતાક્ષરીની આ સીઝનમાં આપણે જે ત્રણ ઇરાઝ વચ્ચેની અંતાક્ષરી રમી રહ્યા છીએ તેમાં તમને કેવી મજા આવી રહી છે? મને તો બહુ મજા આવી રહી છે, કારણ કે ત્રણ અલગ અલગ ઇરાઝ વચ્ચેના જે બેસ્ટ સોંગ મને સાંભળવા મળી રહ્યા છે એનાથી વધારે મજા શું જોઈએ. તો શ્રોતા મિત્રો, ચાલો શરૂઆત કરીએ આપણી અંતાક્ષરીની. અને આપણે છેલ્લે અટક્યા હતા તો 70s ના ઇરાનો

છે, પણ તમે સજેસ્ટ કરો અને તમારું સોંગ વાગે છે કે નહીં. ચલો જોઈએ, તો ચાલો સાંભળીએ 70s ના હીરાનો આ ફેમસ

માત્ર મજા આવી કે નહીં. હવે આપણે ચાલુ કરીએ 90s ઈરાનું આપણું આ સોંગ, કે જે આપણા 70s સોંગે આપણને છેલ્લો અક્ષર આપે છે એની ઉપરથી. ચાલો જોઈએ કે 90s ઈરામાં અક્ષર ઉપરથી કયો ફેમસ સોંગ છે.

સુપર સોંગ છે નહીં આ, અને હવે આપણું લેટેસ્ટ બોલિવૂડ સોંગ. અને આ સોંગ જે છે કે જ્યાં આપણે અટકે છીએ, અને સોંગનું નામ છે હું નહીં કહું, તમે સાંભળ્યો અને પછી

0: હેલો હાય નમસ્કાર, તમે સાંભળી રહ્યા હતા અંતાક્ષરી સીઝન 2 આરજે પ્રિયંકાની સાથે. જો તમારે પર અંતાક્ષરીમાં ભાગ લેવો હોય તો અમને વોટ્સએપ કરો તમારું નામ અને તમારો નંબર. અમારો વોટ્સએપ નંબર છે 9512966888. તમે મેલ પણ કરી શકો છો radiopalampur@gmail.com પર. નેક્સ્ટ ટાઈમ ફરીથી મળીશું અંતાક્ષરી સીઝન.
1: જાનતે હૈ, કુવૈત જૈસે દેશ કી જીડીપી સે કરીબ 3 ગુના પૈસા તો હમને સિર્ફ અપને દેશ કે છોટે ઉદ્યમીઓ કો દિયા હૈ, વો ભી ગારંટી ફ્રી 40 લાખ કરોડ સે ભી અધિક કે મુદ્રા લોન સે.
2: કરોડો છોટે ઉદ્યમીઓ કો મુદ્રા યોજના સે લોન મિલા, ઉને આજ મહેસૂસ હોતા હૈ કે ડેમોક્રેસી કેન ડિલીવર.
1: 12 સાલ વિશ્વાસ કે, વિકાસ કે, જન કલ્યાણ કે.
3: નમસ્કાર શ્રોતા મિત્રો, અને આપની સાથે આ ગુજરાતી ભાષાની સુંદર મજાની અનુવાદિત નવલકથા ડોલર વહુને હું વહેંચતા ખુશ થઈ રહ્યો છું. કારણ કે સુધા મૂર્તિ લિખિત અને સુધા મહેતા અનુવાદિત આ નવલકથા ક્યાંય પણ એવું નથી લાગતું કે ગુજરાતની તાસીર પર નથી નિર્માણ પામી. ગત એપિસોડમાં આપણે ટ્રેનની શ્યામની નોકરીએ વલસાડ જવાની મુસાફરી અને ટ્રેનમાં પૂછાયેલા પ્રશ્નો વિશે વાત કરી હતી, ત્યાંથી શરૂઆત. વલસાડ રહેતા એના દૂરના સગા સાથે એને રહેવાનું હતું. બહુ વર્ષો પહેલા કિશનના પિતા વલસાડમાં વસવાટ કરવા ગયા હતા અને ત્યાં

એક બંગલો પણ તેમણે બાંધ્યો. હવે તો કિશનને પણ ત્યાં જ નોકરી મળી ગઈ હતી. આજે તેને લેવા કિશન જ સ્ટેશને આવવાનો હતો. અલબત્ત શ્યામ કંઈ કિશનને ઘેર લાંબો વખત રહી તો ન જ શકે, બહુ તો એક અઠવાડિયું રહેવાય. તેણે કિશનને પહેલેથી જ કહી રાખ્યું હતું કે તેના માટે ગરમી કે રહેવાની કંઈક ગોઠવણ કરી રાખે. આનંદ આવ્યું ત્યારે પેલા કાળી ટોપીવાળા ભાઈએ શ્યામને પૂછ્યું,

માણસ સાથે આવો માનવતાભર્યો વ્યવહાર રાખી શકે તેવા લોકો આજે ક્યાં છે? વિસ્મયથી માથું ધુણાવતા તેણે બારી બહાર પોતાની નજર ફેરવી. ઘણી વાર આ મુસાફરીના લાંબી મુસાફરીના પ્રસંગોમાં આપણને આવા નવા સંબંધો મળી જતા હોય છે, અને એટલે જ શ્યામને પણ કંઈક મગજમાં આ બધી ગડમથલો ચાલી રહેલી એવું લાગ્યું હતું. પછી શું થયું એ બધી જ વાતોને આપણે માણીશું 90.4 મેગાહર્ટ્ઝ પર. મસ્ત રહો, વ્યસ્ત રહો, સાંભળતા રહો રેડિયો પાલન

બારી બહાર શ્યામ જોતો રહે. ત્યાં તો ડબ્બાના પાછળના ભાગમાંથી અત્યંત સુરીલા અવાજથી કોઈકનું ગાન સંભળાયું. લીલા તે વનમાં મસ્તી ભરી કો યલ ટવકે રાજાના તાજ પણ તેની આગળ ઝૂકે. કેવું સરસ હતું આ ગીત. એક નાની છોકરી જે આ ગીત ગાતી હતી તેનો અવાજ જ જાણે પેલી કોયલના જેવો મીઠો હતો. તમે સાંભળી રહ્યા છો રેડિયો પાલનપુર 90.4 મેગાહર્ઝ પર, સમુદાયિક રેડિયો સ્ટેશન પર, આરજે એઆરના સ્વરમાં ડોલર બહુ નવલકથા, જેના લેખિકા સુધા મૂર્તિ અને જેનો અનુવાદ કર્યો છે સુધા મહેતાએ. સંગીતના આ સુંદર મજાના નાનકડા ગીત પછી એ અનુભવ જ જાણે જુદો જ લાગી રહ્યો હતો શ્યામને. સંગીતના જાદુએ આખા એ ડબ્બાના મુસાફરો પર અસર કરી. વાતો કરનારા બુઢ્ઢાઓ સહિત બધા જ લોકો બોલતા બંધ થઈ ગયા અને પોતાનું ભાતું ચૂપચાપ ખાવા લાગ્યા. થોડીક ક્ષણો માટે શ્યામ પણ સ્થગિત થઈ ગયો. જ્યારે ગીત પૂરું થયું ને ત્યારે તેને ભાન પાછું આવ્યું. પેલી બધી છોકરીઓના હસવાના અવાજો હવે સંભળાયા. ફરી એકવાર મીનુ એકવાર ફરીથી ગાને તે છોકરીઓ આગ્રહ કરતી હતી. તો આ લતા મંગેશકરનું નામ હતું મીનુ. એનું આખું નામ શું હશે? મનાલી કે મંદાકિની કે શું બીજું કંઈ? તેને અચાનક જ ખૂબ જ ઈચ્છા થઈ આવી કે જોવું તો ખરો કે આ છોકરી કેવી દેખાતી હશે જેની પાસે આટલો સુંદર સોનેરી અવાજ છે. આપણને પણ ક્યારેક અવાજ પરથી કેરેક્ટરને ભાસવાની અને ભાકવાની એક વૃત્તિ મનમાં સાહજિકતાથી ઊભી થતી જોવા મળે છે. આવું જ શ્યામ સાથે એ ટ્રેનમાં થઈ રહ્યું હતું. પછી શું થયું એ વાતને માણીશું આ ગીતના વિરામ બાદ. ત્યાં સુધી મસ્ત રહો, વ્યસ્ત રહો, સાંભળતા રહો રેડિયો પાલનપુર 90.4 મેગાહર્ટ્ઝ.

ના ના, બહુ થયું ગાવાનું. ખબર છે કઈ, રાતના 10 ને 30 થઈ ગયા છે. આપણે અત્યારે નહીં સૂઈએ તો આપણે છેક મુંબઈ પહોંચી જઈશું, નહીં કે વલસાડ. હા અચ્છા, તો એ પણ વલસાડ ઉતરવાની હતી. તમે સાંભળી રહ્યા છો ડોલર વહુ નવલકથા, જેના લેખિકા છે સુધા મૂર્તિ, અનુવાદ કર્યો છે સુધા મહેતાએ, અને હું આરજે એઆર આપ સૌને સંભળાવી રહ્યો છું રેડિયો પાલનપુર 90.4 મેગા હર્ટ્ઝ પર. અચ્છા, તો એ પણ વલસાડ ઉતરવાની હતી. છોકરીઓની ચટરપટર ચાલી રહી. મીનુ, પેલી ગીત સ્પર્ધામાં ખરેખર પહેલું ઇનામ તને જ મળે એવું હતું. અમે તો જાણતા જ હતા કે એ ઇનામ તને જ મળશે. તો આ ટોળું કોઈ ગીત સ્પર્ધામાં ભાગ લેવા ગયું હતું અને તેમાં મીનુને પ્રથમ ઇનામ પણ મળ્યું હતું. કંઈ નવાઈ લાગે તેવું તો નથી. તેના સ્વરોમાં જે અદ્ભુત મીઠાશ હતી ને, તે સાંભળી મને પણ એવું જ લાગેલું. શ્યામના મનમાં આ વિચારો આવ્યા. ગઈકાલે જ્યારે તે પેલું ગીત ગાયું ને, મારે ટોડલે બેઠો મોર ક્યાં બોલે, ત્યારે તો જજ પોતે પણ ઝૂમતા હતા. ઓકે, એક સખીએ મીનુને આ કહ્યું. ભલે ભાઈ ભલે, હવે બસ કરો, મીનુએ નિર્ણાયક સ્વરે કહ્યું. હવે આગળ કશું ગાવા બાવાનું નથી. કાલે બપોરે જ્યારે આપણે લેડીઝ રૂમમાં ભેગા થઈશું ને, ત્યારે હું ગાઈશ. બસ વાત અહીંયા પૂર્ણ વિરામ થાય છે એવું આપણને સંવાદોમાં લાગે છે, પણ વાસ્તવમાં વાત ક્યાંક બીજે પણ ઉગી નીકળી હતી, એટલે કે શ્યામના મનમાં. પછી શું થયું એ માણીશું આ ગીતના વિરામ બાદ. ત્યાં સુધી મસ્ત રહો, વ્યસ્ત રહો, સાંભળતા રહો રેડિયો પાલનપુર 90.4 મેગાહર્ટ્ઝ.

આનો અર્થ એમ થયો કે મીનુ કોઈ કોલેજમાં ભણતી હતી. જ્યારે મીનુએ એવું કહ્યું ને કે આપણે લેડીઝ રૂમમાં મળીશું ત્યારે ગાઈશું. એ શ્રીમાન, તમે મારી સીટ ઉપરથી ઉઠશો જરા?

આંખો એકદમ ઊંચી થઈ. આ તો મીનુનો અવાજ, એની સાથે તે જ વાત કરી રહી હતી. ખૂબ જ વિશાળ અને સુંદર આંખો, સીધી અને ધારદાર નાકની દાંડી, લાંબા ઘટ્ટ કાળા વાળ, એક નાગણ જેવો સાદા ચોટલામાં ગૂંથાયેલો ચોટલો હતો. જરા સંકોચશીલ અને જરા ગભરાયેલ પણ જણાય. કદાચ એક અજાણ્યા યુવક સાથે વાત કરી રહી હતી તે પણ કારણ હોય. તેના એક હાથમાં ચાદર તક્યો હતા અને બીજા હાથમાં ટ્રેનની ટિકિટ હતી. તમે સાંભળી રહ્યા છો રેડિયો પાલનપુર 90.4 મેગાહર્ટઝ પર ડોલર વહુ, સુધા મૂર્તિ લિખિત અને સુધા મહેતા અનુવાદિત નવલકથા, આરજે એઆરના સ્વરમાં. શ્યામ તાકતો રહ્યો. એક સરસ મજાની પુણેરી સાડી પહેરીને તે આવી હતી. તેના શણગારમાં ફક્ત હાથની લાલ કાચની બંગડીઓ હતી. સોનેરી અવાજવાળી છોકરી તો ખરેખર રૂપનો કટકો પણ નીકળી. કૃપા કરીને હવે સીટ પરથી ઉઠશો, આ મારી સીટ છે, સહેજ અધીરા અવાજે તેણે ફરીથી કહ્યું. શ્યામ પાછો જમીન પર આવ્યો. ઓહ ના ના, તમારી કંઈ ભૂલ થાય છે, તેણે કહ્યું. આ સીટ મારી છે, G28. પણ હું કહું છું ને કે આ સીટ મારી છે, લ્યો જુઓ આ રહી ટિકિટ G28. મીનુએ સામે કહ્યું. શ્યામે ટિકિટ જોઈ. લ્યો, બંને જણને ભૂલથી એક જ સીટ અપાઈ હતી કે? નવો પ્રશ્ન, નવી વિમાસણતા, પણ હૃદયમાં તો રોમાંચ પણ હતો. શું થાય છે એ માણીશું આ ગીતના વિરામ બાદ. ત્યાં સુધી મસ્ત રહો, વ્યસ્ત રહો, સાંભળતા રહો રેડિયો પાલનપુર 90.4 મેગાહર્ટઝ.

0: लगभग पूरे जर्मनी की जनसंख्या के बराबर तो सिर्फ किसान क्रेडिट कार्ड दे चुकी है भारत सरकार 8 करोड़ किसानों को। तभी तो किसान कहता है कि बीज से बाजार तक देश उनके साथ है।
1: हमारा छोटा किसान बाजार से महंगे ब्याज पर ऋण लेने के लिए मजबूर था। हमने ऐसे करोड़ों छोटे किसानों को भी किसान क्रेडिट कार्ड की सुविधा से जोड़ा।
0: 12 साल विश्वास के, विकास के, जन कल्याण के।
2: શું બંનેને એક જ નંબરની ટિકિટ આપી હતી? જે ક્લાર્કે આ ભૂલ કરી હતી તે તો નિરાંતે અમદાવાદમાં ઘોરી રહ્યો હશે, અને અહીં કેવી રીતે સુવું તેવો પ્રશ્નનો ઉકેલ કાઢવાનું કામ અમારે માથે પડ્યું. શ્યામ ઉઠીને ટિકિટ ચેકર પાસે ગયો તો તેણે કહી દીધું, ભાઈ ગોઠવી લ્યો ને આપસમાં. તમે સાંભળી રહ્યા છો ડોલર વહુ નવલકથા, સુધા મૂર્તિ લિખિત, સુધા મહેતા ગુજરાતીમાં અનુવાદિત, રેડિયો પાલનપુર.

4 મેગાહર્ટ્ઝ પર. મસ્ત રહો, વ્યસ્ત રહો અને સાંભળતા રહો આરજે એઆર ના સ્વરમાં. શ્યામ ઉઠીને ટિકિટ ચેકર પાસે ગયો અને તેણે તો કહી દીધું કે ભાઈ ગોઠવી લો ને આપસમાં, ભલે હું આવતા સ્ટેશને કંઈક કરું છું, એવું વચન આપી અને તેણે તો ચાલતી પકડી. શ્યામે નિશ્વાસ નાખ્યો. તેને ખબર હતી કે ગોઠવી લો ને આપસમાં એનો સાચો અર્થ શું કરવો. તમે આ સીટ લ્યો, હું મારો બિસ્તરો જમીન પર નાખીશ અને સુઈશ, તેણે મીનુને કહ્યું. મેં તમને ઘણા હેરાન કર્યા, મીનુએ નરમાશથી કહ્યું. ચાલશે, વાંધો નહીં. મીનુએ આગળ કશી વાત ન કરી. થોડા જ વખતમાં તે તો સૂઈ ગઈ. શ્યામે પણ જમીન પર સુવાનો પ્રયત્ન કર્યો. ટ્રેનના નિયમિત હલનચલન અને આ સોનેરી કંઠ ધરાવતી સુંદર છોકરીના વિચારો કરતો છેવટે તે પણ સૂઈ ગયો. ને પછી શું થયું એ માણીશું આ ગીતના વિરામ બાદ. ત્યાં સુધી મસ્ત રહો, વ્યસ્ત રહો, સાંભળતા રહો રેડિયો પાલનપુર 90.4 મેગાહર્ટ્ઝ.

ટ્રેનમાંથી તો તે ઉતાવળે ઉતાવળે ઉતરી પડ્યો. હજી તો તેણે લુંગી જ પહેરી હતી, કેમ કે કપડાં બદલવાનો સમય જ નહોતો. હે ભગવાન, લુંગીમાં જ! તેણે વલસાડના પ્રથમ દર્શન માટે આસપાસ નજર કરી તો તેને લાગ્યું કે જાણે સ્ટેશન પર બધા લોકો તેના તરફ ખંધાયથી હસી રહ્યા હતા. તમે સાંભળી રહ્યા છો રેડિયો પાલનપુર 90.4 મેગાહર્ટ્ઝ સમુદાયિક રેડિયો સ્ટેશન પર સુધામૂર્તિ લિખિત નવલકથા ડોલર બહુ, અને જેનો અનુવાદ ગુજરાતીમાં કરે છે સુધા મહેતાએ, તેના અંશો આરજે એઆરના સ્વરમાં. એક નાનું સ્ટેશન હતું વલસાડ, ગાંધીનગર જેવું, સ્વચ્છ પણ ખરું, અને પ્લેટફોર્મ પર બહુ લોકો આંટાફેરા નહોતા કરતા. હવે ટ્રેન આગળ ચાલી ગઈ હતી અને ત્યાંથી ફેલાયેલી શાંતિથી તે થોડો બેચેન થયું છે. શ્યામે ફરીથી આસપાસ નજર કરી, કદાચ સાથે ચડનારા મુસાફરો જોવામાં આવે. જોકે વધુ પ્રામાણિકતાથી કહીએ તો તેની નજર પેલી છોકરીને શોધી રહી હતી, પણ તે તો ત્યાં હતી જ નહીં, પહેલા જ જતી રહી હશે. એણે નિશ્વાસ નાખ્યો, પોતાનો સામાન તેણે નીચે મૂક્યો અને ફરીથી નજર આસપાસ ફેરવી, આ વખતે મીનુને શોધવા માટે નહીં પણ કિશનને શોધવા માટે. અરે આ શું! કિશને તેની મસ્કરી કરતા કહ્યું, તું આ ટ્રેનમાં આવ્યો કે આખો રસ્તો ચાલીને? મિત્ર તો મળી ગયો, પણ એને આવતા જ આ એક કપરી પરિસ્થિતિને સિચ્યુએશનમાં ફસાયેલા શ્યામની પણ મજાક કરી. હવે શું થાય છે, જવાબ શું મળે છે, એ માણવું છે. તો મારી સાથે જોડાયેલા રહો રેડિયો પાલનપુર 90.4 મેગાહર્ટ્ઝ પર. આ ગીતના વિરામ બાદ હું ફરી પાછો આવું.

पालनपुर 90.4 मेगाहर्ट्ज सामुदायिक रेडियो स्टेशन पर सुधा मूर्ति लिखित डॉलर वहु नवलकथा जेनो अनुवाद सुधा मेहताए कर्यो छे अने मारा स्वरमां तमे सांभळी रह्या छो एटले के आरजी ईआरना स्वरमां। ओह सॉरी किशन, हूँ जरा वधु घेरी ऊंघ में सूई गयो हतो। ए तो टीसीए वलसाड स्टेशने जगाड्यो। तो जो टीसीए तने जगाड्यो न होत तो तू छेक मुंबई ज पहोंची जात, किशने जोरथी हसीने कह्युं અને શ્યામની બેગ ઉચકી લીધી। અરે ઉભો રે ભાઈ, હું આવી રીતે લુંગીમાં તારી સાથે ન આવી શકું, જો 5 જ મિનિટ મને આપ પ્લીઝ। શ્યામ સ્ટેશનના વેઇટિંગ રૂમ તરફ વળ્યો। જ્યારે સ્ટેશનની બહાર તે નીકળ્યો ત્યારે શહેરની છેલ્લી બસ નીકળી ચૂકી હતી અને કિશન રિક્ષાવાળાઓ સાથે ભાવતાલ કરી રહ્યો હતો। સવારનો માહોલ અને સુંદર મજાના રિક્ષાઓ સાથેના ભાવતાલ દ્વારા પહોંચવાનું રેલવે સ્ટેશનથી ઘર પર એ સ્વાભાવિક કોલ, પણ આ માહોલને પણ સુધા મૂર્તિએ કેટલો અદ્ભુતતાથી અહીંયા રજૂ કર્યો કે છેલ્લી બસ નીકળી ગઈ છે એટલે હવે રિક્ષા જ છે, અને રિક્ષાવાળા પોતાનો ભાવ મો માંગ્યો લે એટલે એને ભાવતાલ પણ કરવો પડે। આવી સુંદર વાતો સાથેની આ નવલકથાને આમ જ માણતા રહીશું આરજે યારના સ્વરમાં રેડિયો પાલનપુર પર, અને અમે ગુજરાતી સાહિત્યને તમારા સમક્ષ લહેતા પણ આવીશું સતત તમારી મનની ઈચ્છાઓને પૂરી કરવા માટે। પરંતુ આ ગીતના વિરામ બાદ તમને આ નવલકથા કેવી લાગે છે એ વિશે તમારે શું પ્રતિભાવ અને કેવી રીતે આપવાના છે એ હું જણાવીશ। મસ્ત રહો, વ્યસ્ત રહો, સાંભળતા રહો રેડિયો પાલનપુર 90.4 મેગાહર્ટ્ઝ।

તો શ્રોતા મિત્રો, ડોલર વહુ સુંદર નામ છે નવલકથાનું, અને જેને લખી છે સુધા મૂર્તિ, સામાજિક કાર્યકર્તા, ઇન્ફોસિસના પ્રણેતા, અને જેનો અનુવાદ કર્યો છે ગુજરાતીમાં સુધા મહેતાએ, સુધા નિખિલ મહેતા. અને મારા સ્વરમાં, એટલે કે આરજે આરના સ્વરમાં, સમુદાયિક રેડિયો સ્ટેશન રેડિયો પાલનપુર પરથી તમે સાંભળી રહ્યા છો. સુંદર મજાની ગુજરાતી સાહિત્યની કૃતિઓ મારે તમારી સમક્ષ લઈ આવી હોય છે, અને એમાં પણ માનવતા અને લાગણી ભર્યા સંબંધોની વાત હોય તો પછી કહેવું જ શું. અને આ સુંદર મજાની વાતોને તમારા સુધી પહોંચાડવાનો મને જે આનંદ મળે છે ને, એ તમને પણ મળતો હશે. તો તમારા પ્રતિભાવ મને મોકલી આપો. યાદ રાખજો, તમારે માત્ર વોટ્સએપ કરવાનું છે, અવાજને રેકોર્ડ કરીને કે પછી ટેક્સ્ટ મેસેજીસથી, 9599-66-88 પર. અને આ સાથે સાથે તમે ઇન્સ્ટાગ્રામ, એક્સ અને ફેસબુક પર પણ અમને ડીએમ અને કોમેન્ટ કરી શકો છો, પ્રતિભાવ આપી શકો છો. તમે અમારી સાથે જોડાવા માટે મોબાઈલની અંદર એન્ડ્રોઇડ ફોન છે તો ગૂગલ પ્લે સ્ટોર પર, આઈફોન છે તો આઈટ્યુન સ્ટોર પર જઈ રેડિયો પાલનપુર લખી અને અમારી મોબાઈલ એપ્લિકેશન ડાઉનલોડ કરો. એમાં પણ સોશિયલ મીડિયા છે, તેમાં જઈને પણ તમે તમારી વાતોને અમારા સુધી મોકલો. અને અમારા સુધી જોડાઈ રહેવા માટે વિશ્વના કોઈપણ ખૂણામાં ઇન્ટરનેટના માધ્યમથી આ મોબાઈલ એપ્લિકેશનથી તમે જોડાઈ શકો છો, બીજા મિત્રોને પણ જાણ કરી શકો છો. અને ઇમેલ radiopalanpur@gmail.com પર પણ તમારા પ્રતિભાવ આપી શકો. આવતા એપિસોડમાં ફરીથી આ વાર્તાનું, આ નવલકથાના અનુસંધાન સાથે હું ફરી મળીશ. માણતા રહો સુંદર મજાની સાહિત્ય કૃતિઓને ગુજરાતી ભાષાના સંરક્ષણ સાથે, સંવર્ધન સાથે. મસ્ત રહો, વ્યસ્ત રહો, સાંભળતા રહો. અલવિદા દોસ્તો. રેડિયો પાલનપુર 90.4 મેગાહર્ટઝ.

0: मोदी हर परिवार को घर में बिजली बनाकर वही बिजली बेचकर कमाई का एक और साधन देना चाहता है।
1: ભારતના પ્રધાનમંત્રીએ દેશમાં જે સૌર ક્રાંતિનો પ્રારંભ કર્યો છે તેની અસર હવે ચારે કોર દેખાવા લાગી છે। ભારતમાં એક પછી એક 30 લાખથી વધુ પરિવારોની અગાશી પર સોલર પેનલ લાગી ચૂકી છે। તમે પણ આ ઉર્જા ક્રાંતિનો ભાગ બનો। પીએમ સૂર્ય ઘર મફત વીજળી યોજના જોડાવવા માટે રજીસ્ટર કરો pmsuryaghar.gov.in પર।
2: પહેલે કોઈ વિદેશ સે આતા થા તો વહાં કે ઇન્ફ્રાસ્ટ્રક્ચર કા ગુણગાન કરતા રહેતા થા, પર અબ હમારે અપને દેશ કે અટલ સેતુ દેખીએ। સુદર્શન સેતુ, चिनाब रेल ब्रिज, बोगीबील पुल, अटल टनल देखिए, पंबन समुद्री पुल देखिए। ऐसा लगेगा मंजिल भी पास है और सफर भी है सुहाना।
0: 21वीं सदी का भारत आधुनिक इंफ्रास्ट्रक्चर के जिस नए युग में प्रवेश कर रहा है वो अभूतपूर्व है, अकल्पनीय है।
2: 12 साल विश्वास के, विकास के, जन कल्याण के।
3: आ मारो नानो भाई छे ना, छबरो मस्तीखोर छे। કોલેજમાં તો માર્કશીટમાં ફોટોશોપ કરીને પપ્પાને છેતરી જતો। ગઈકાલે મેં લાઇટ બિલમાં 0 રકમ જોઈ એટલે મને થયું કે નક્કી આમાંય આણે ફોટોશોપ જ કર્યું હશે। બાકી લાઇટ બિલ 0 આવે એ વાત ગળે ઉતરે એવી છે। પૂછ્યું તો કહે, મોટા ભાઈ બધી ઉપરવાળાની મહેરબાની છે, એટલે કે છત પર લાગેલી સોલર પેનલની। મેં કીધું, વાહ, આ સ્કીમ તો ખરેખર જોરદાર છે હો ભાઈ। પીએમ સૂર્યઘર મફત વીજળી યોજના જોડાવવા માટે રજીસ્ટર કરો pmsuryaghar.gov.in પર।

0: સાંભળો છો, ઘર ખર્ચના પૈસા આપો હવે.
1: આ કરિયાણાના 15,000 અને આ શાકભાજીના 2,000
0: અને લાઇટ બિલના
1: હવે 0 રૂપિયા તને કઈ રીતે આપું?
0: અરે હા, હું તો સાવ ભૂલી જ ગઈ. હવે તો સોલર પેનલ નખાવી દીધી છે ને, તો પછી જે 4,000 બચ્યા છે એની શોપિંગ થઈ જાય.
2: હા હા પાકો, પીએમ સૂર્યઘર મફત વીજળી યોજના જોડાવવા માટે રજીસ્ટર કરો pmsuryaghar.gov.in પર.

યાર સાચું કહું ને, હજી તો ઉનાળાની શરૂઆત થઈ છે ને ત્યાં 7-7 હજાર ના લાઇટ બિલ આવવા માંડ્યા છે. વાઇફ તો ક્યારની કહેતી હતી કે સોલર પેનલ નંખાવી દો, સરકાર સબસિડી પણ આપે છે. મેં જેમને પણ પૂછ્યું ને, બધાના લાઇટ બિલ હવે તો ઝીરો આવે છે, એટલે આ વખતે તો સોલર પેનલ નંખાવી જ દેવી છે. જ્યારે વીજળી મફત મળતી હોય તો શું કામ જતી કરવી? તમે પણ મોડું ના કરો, નંખાવી જ દો. પીએમ સૂર્યઘર મફત વીજળી યોજના જોડાવવા માટે રજીસ્ટર કરો pmsuryaghar.gov.in પર.

મારો એક પડોશી છે, જબરો જિદ્દી. આખી સોસાયટીએ સોલર પેનલ નંખાવી દીધી, પણ એ માનવા જ તૈયાર નથી કે બિલ ખરેખર ઝીરો આવી શકે. મેં કહ્યું, ભેરુ, નામ જ છે પીએમ સૂર્યઘર મફત વીજળી યોજના. પછી તો એક પછી એક બધાના બિલ ઝીરો આવવા માંડ્યા. ત્યારે ભાઈ બોલ્યા, હવે તો મારે પણ નંખાવી દેવી પડશે. પીએમ સૂર્યઘર મફત વીજળી યોજના જોડાવવા માટે રજીસ્ટર કરો પીએમ સૂર્યઘર.gov.in પર.

યાર સાચું કહું ને, હજી તો ઉનાળાની શરૂઆત થઈ છે ને ત્યાં 7-7 હજાર ના લાઇટ બિલ આવવા માંડ્યા છે. વાઈફ તો ક્યારની કહેતી હતી કે સોલર પેનલ નંખાવી દો, સરકાર સબસિડી પણ આપે છે. મેં જેમને પણ પૂછ્યું ને, બધાના લાઇટ બિલ હવે તો ઝીરો આવે છે, એટલે આ વખતે તો સોલર પેનલ નંખાવી જ દેવી છે. જ્યારે વીજળી મફત મળતી હોય તો શું કામ જતી કરવી? તમે પણ મોડું ના કરો, નંખાવી જ દો. પીએમ સૂર્યઘર મફત વીજળી યોજના જોડાવવા માટે રજીસ્ટર કરો PM સૂર્યઘર.gov.in પર.

0: અરે બેટા, ગઈકાલે હું મારા ભત્રીજાના ઘરે ગયો હતો. મારી તો આંખો જ ફાટી ગઈ. આખો દી એસી ચાલતું હોય, રોજ વોશિંગ મશીન વપરાય, ને ઘરમાં બે બે ફ્રીજ, તો એનું લાઇટ બિલ ખબર છે કેટલું આવે છે? ઝીરો. મેં પૂછ્યું તો ભત્રીજો કહે કે કાકા, આ તો બધી ઉપરવાળાની મહેરબાની છે, એટલે કે છત પર લાગેલી સોલર પેનલ્સની. મેં વિચાર્યું હવે તો આપણે આ નંખાબુ જ પડશે.
1: પીએમ સૂર્ય ઘર મફત વીજળી યોજના જોડાવવા માટે રજીસ્ટર કરો પીએમ સૂર્યઘર.gov.in પર.